0: Vande Mataram.
1: Vande Mataram. Sujalam Sufalam.

नमस्कार, सुप्रभात। वैसे 28.3 मीटर्स कि 1314 किलोहर्ट्ज पर आकाशवाणी आ भूज केंद्र छे। आज बुधवार वैशाख वद 11 शक सावत 1947 એટલે કે 13 મે 2026 અત્યારે સવારના 5:58 અને 30 સેકન્ડ્સ થઈ છે। અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ મંગળસ્વર સાથે।

0: इस ओवर में 5 विकेट के नुकसान पर 168 रन बनाए। जवाब में सनराइजर्स की टीम 15वें ओवर में 86 रन पर ही सिमट गई। प्रतियोगिता में आज रायपुर में रॉयल चैलेंजर्स बेंगलुरु का मुकाबला शाम 7:30 बजे कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: જગતમાં તો બધું જેમ છે ને એમ જ ચાલ્યા કરવાનું છે। કઈક સુધારકો થઈ ગયા, કઈક મહાત્માઓ પણ થઈ ગયા, કઈક સંતો ને સદગુરુઓ પણ થઈ ગયા, સાક્ષાત ભગવાનના અવતાર પણ થઈ ગયા। છતાં આપણે તો બધા જેમ હતા તેમના તેમ જ છીએ। માટે બધાનો ને જગતનો વિચાર કરવાનો માંડી વાળીને આપણે જ જો ઠામ ઠેકાણે સાચી રીતે હૃદયની સચ્ચાઈથી થવાને માંડીશું ને તો કોઈક દિવસ આ જગતમાં બધું સરસ દેખાશે। આપણે પોતે પોતાની ટેવો, મંતવ્યો, સમજણો, આગ્રહો, મતાંતરો, દોષો, કુટેવો, આશા, ઈચ્છા, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર ઇત્યાદિનો ત્યાગ કરવાનો છે। જેના જીવનમાં કોઈ ઉચ્ચ આદર્શની આગ જલતી જ ન હોય ને તો તેવા એ બીજાને કઈ પણ કહેવું કે સુધરવાનું કહેવું એ યોગ્ય નથી।
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, આત્મસંયમ, પઠન કરી રહ્યા હતા ચૈતાલી જોશી। પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। સૌપ્રથમ હેમંત ચૌહાણના સ્વરની સાંભળીએ, શબ્દ રચના છે દાસજી વાણી।

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, પેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વાહો જીનુમીજી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
1: તો
0: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: તો
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા,
0: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મીજી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ નહીં મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
0: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
3: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે પછીનો કંઠ છે શાંતિલાલ બેલાણીનો, શબ્દ રચના મીરાબાઈની.

0: संबंधित जिला निवासी अधिक इलेक्ट्रिशियन फरियाद करी शकाय छे। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંય રહેલી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: ભવાની દાસની શબ્દ રચના અશોક કુમાર ગોયલના કંઠે સાંભળી।

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પડવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હસન ઇસ્માઇલ સોલંકીના સ્વપ્ને તાસ સવાની શબ્દ રચનામાં સાંભળીએ.

હમણાં જ પર્સન બાર એટમોસ્ફિયર સાંભળી રહ્યા હતા. શબ્દ રચના હતી દાસ મીઠોની. મૂળ દાસની શબ્દ રચના મનુ મહારાજ ત્રિવેદીના કંઠે સાંભળી.

0: Ton kariklem arçına, apaka şöleneğen puç kemri patiği sambriye hata. Beste çiğ kruşi mahiti. Hoşe çiğ kirti pakoma fukti tadı buki çarano ruk. Beste ti sidi karam şayani.
1: Kirti pakoma ફૂગ અને બેક્ટેરિયાથી અલગ અલગ પ્રકારના રોગો જોવા મળે છે ત્યારે આજે વાત કરીએ ફૂગથી થતા ભૂકી છારાના રોગ વિશે તો મિત્રો ફૂગથી થતો આ રોગ કેટલાક શાકભાજીના પાકો જેવા કે ભીંડા ગુવાર વાલ વટાણા ડુંગળી લસણ વેલાવાળા શાકભાજી કઠોળ પાકો જેવા કે મગ મઠ અડદ ચોળા તુવેર તેલબિયાના પાકો જેવા કે રાઈ તલ સૂર્યમુખી ફળ પાકો જેવા કે આંબો બોરડી પપૈયા મરી મસાલાના પાકો જેવા કે જીરું ધાણા મેથી અને સુશોભન માટેના ફૂલ છોડ જેવા કે ગુલાબ ચરબેરા ગુલદાઉદીમાં જોવા મળે છે આ રોગમાં યજમાન વનસ્પતિના કુમળા ભાગો પર ફૂગનો ઉગાવો જોવા મળે છે શરૂઆતના પાન પર ખાસ કરીને પાનની ઉપરની બાજુએ રાખોળી આછા પીળા કે સફેદ રંગના છૂટા છવાયા ધાબા જોવા મળે છે મિત્રો ધીરે ધીરે આવા ધાબા આખે આખા પાન ઉપર છવાઈ જાય છે અને રોગની તીવ્રતા વધારે હોય ત્યારે તો આવા ધાબા પાનની સપાટી પર અને છોડના અન્ય કુમળા ભાગો પર જેમ કે ફૂલ ડાળી કૂંપણ મોર પાનની દાંડી વગેરે પર પ્રસરેલા જોવા મળે છે રોગનું પ્રમાણ વધતા પાન છોડ પર સફેદ પાવડર છાંટેલો હોય તેવું દેખાય છે ઉપદ્રવિત પાન સુકાઈ ને ખરી પડે છે આંબાના પાકમાં આ રોગનો પ્રભાવ ખાસ કરીને મોર અને નાના મરવા એટલે કે નાની કેરી પર થતા તે ખરી પડે છે ઘણી વખત બાગાયતી પાક કરતા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હોય છે કે ઘણી વખત કેરી ખરવાના બનાવ બનતા હોય છે ત્યારે એ રોગ પકડવો મુશ્કેલ થતો હોય છે ત્યારે આવા આંબાના પાકમાં આ રોગનો પ્રભાવ ખાસ કરીને મોર અને નાના મરવા જેમ કીધું એમ નાની કેરી પર થતા એ ખરી પડે છે તો એનો પણ આપણને ખ્યાલ રાખો રોગિષ્ટ છોડ પરની શીંગો કે ફળ નાના રહે છે હવે આ ભૂકી છારાના રોગમાં શાકભાજીની વાત કરીએ તો મિત્રો વેલાવાળા શાકભાજીના પાકોમાં નાના ફળ હોય એ ખરી પડે છે ઘણી વખત શાકભાજીમાં ફળ નાના નાના થાય અને ખરી પડતા હોય છે ત્યારે પણ જે શાકભાજીનું ઉત્પાદન લેતા ખેડૂત મિત્રો છે ચિંતિત થતા હોય છે તો એમાં પણ ભૂકી છારાના રોગને ઓળખવો રહ્યો હવે સુશોભનમાં જે ફૂલછોડ હોય છે તેની વાત કરીએ મિત્રો ગુલાબની કળી ખીલતી નથી જ્યારે ભૂકી છારાનો રોગ આવે છે ત્યારે અને પાન વિકૃત બની જાય છે જીરુમાં દાણાની ગુણવત્તામાં ઘટાડો નોંધાય છે ઠંડુ અને સૂકું હવામાન ભૂકી છારા રોગ માટે વધુ અનુકૂળ આવે છે હવે મિત્રો સામાન્ય રીતે પવન દ્વારા આ રોગનો ફેલાવો થાય છે વાદળછાયું હવામાન અને વહેલો કે સવારે પડતા ઝાકળને લીધે આંબાના ભૂકી છારાનો રોગ પ્રસરે છે એટલે આંબાવાળિયામાં જ્યારે પણ ઝાકળનું પ્રમાણ વધુ હોય ત્યારે આ રોગ વધુ જોવા મળે છે ભૂકી છારા રોગના નિયંત્રણ માટે વિવિધ ફૂગનાશકો રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે તે પાકમાં ભલામણ મુજબ ફૂગનાશકોનો જરૂર મુજબ છંટકાવ કરવાથી ભૂકી છારાના રોગનું નિયંત્રણ કરી શકાય છે
2: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ
3: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ મે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો
2: અત્યાર સુધીમાં 8 કરોડ 85 લાખ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો
0: કૃષિ માહિતી આપ સાંભળી રહ્યા હતા વિષય હતો ખેતી પાકોમાં ફૂગથી થતો ભૂકી છારાનો રોગ પ્રસ્તુતિ કરી રહ્યા હતા સીધી કરમશ્યાણી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અન્વયે રાજ્યપાલે સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેમના કાફલામાં ન્યૂનતમ ગાડીઓ હશે. રાજ્યપાલે રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રીક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.
1: कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा. इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा. अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी. मैं सभी किसान भाइयों से प्राकृतिक खेती अपनाने का आग्रह करता हूं. यदि हम थोड़ा सा त्याग करेंगे तो कल भारत अधिक सुरक्षित, समृद्ध और शक्तिशाली होगा.
0: રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. શ્રી મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઇંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ 7 અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં શ્રી સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત

0: ત્રીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફલ્લ પાંચરિયાએ તેમની સુરક્ષામાં રહેલી પાયલોટીંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાત કરી હતી. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
1: આજથી હું પાયલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાંક એવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ બધા જ ભારતના અને ગુજરાતના તમામ પરિવારજનો, જ્યાં એકલા હોય તો નાની ગાડી લઈ જવી જોઈએ, આખી કારનો ઉપયોગ ન થતા ડીઝલ અને પેટ્રોલનો બચત કરવાના આ અભિયાનમાં હું મારું નાનું એવું યોગદાન આપી રહ્યો છું, જેનો મને ગર્વ છે.
0: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી ચોમાસાની ઋતુ માટે રોગચાળાને પહોંચી વળવા તૈયારીઓ ઝડપી બનાવી છે. ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. રોગચાળાના નિયંત્રણ માટે જરૂરી ફોગિંગ મશીનનું રિપેરિંગ અને દવાઓનો પૂરતો જથ્થો ગાંધીનગર અને જિલ્લા કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડી દેવાયો હોવાનું વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર વિરેન પટેલે કહ્યું હતું.
2: પ્રી મોન્સન એક્ટિવિટી માટે અમે લોકોએ અરજી હાથ ધરી છે. એના માટે જે પણ આપણા મેડિકલ ઓફિસર સુપરવાઇઝર છે એમની મિટિંગમાં તાલુકા વાઇઝ તબક્કા વાઇઝ ચાલુ છે અને દરેક વ્યક્તિઓને આપણે ટ્રેનિંગ અને ટ્રેનિંગની સાથે સાથે આશા ઉપર પણ ટ્રેનિંગ આપણે અભિયાન આપવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને આપણે ઉનાળાના સમય દરમિયાન આપણે પાણી અને પશુઓને આપણે પીવડાવવા માટે આપણે જીવધારાના પાત્રો મૂકતા હોઈએ છીએ. તો ચોમાસુ આવે ત્યારે એ દરમિયાન પાણી પશુઓને પાણીની અલગ જગ્યાથી સ્ત્રોત મળી જતા હોઈએ એટલે આપણે એ મૂકવાની જરૂર નથી થતી, એટલે એને ઊંધા વાળી દઈએ. ખાસ કરીને તો એ આ ખાસો આપણે જે બ્રીડિંગ પ્લેસીસ છે એને અટકાવી શકીએ છીએ.
0: મહીસાગર જિલ્લામાં નશાબંધીના ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સંતરામપુર પોલીસ અને એસઓજી મહીસાગરને મોટી સફળતા મળી છે. સંતરામપુરથી લુણાવાડા હાઇવે પર નાકાબંધી દરમિયાન 37.5 લાખથી વધુના માદક પદાર્થ સાથે એક કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરતા 248 કિલો માદક પદાર્થના 13 થેલા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું મહીસાગર ડીવાયએસપી જીએલ ચૌધરીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ તેમને સંલગ્ન તમામ સરકારી, બિનસરકારી અનુદાનિત તમામ સ્વાયત્ત કોલેજોના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા GCAS પોર્ટલ મારફત જ કરવાની રહેશે. GCAS પોર્ટલ સિવાયના અન્ય કોઈ ખાનગી પોર્ટલ કે પદ્ધતિ મારફત પ્રવેશ મેળવવામાં આવ્યો હશે તો તે માન્ય ગણાશે નહીં. પ્રવેશ પ્રક્રિયામાં અનિશ્ચિતતા ટાળવા માટે વિદ્યાર્થીઓને અધિકૃત GCAS પોર્ટલ GCAS.GUJGOV.EDU.IN પર જ નોંધણી કરાવવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPHનો નવો કોર્સ શરૂ કરાશે. 2 વર્ષનો આ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ચાલુ વર્ષથી નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. નવા અભ્યાસક્રમ બાબતે માહિતી આપતા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર KK પટેલે જણાવ્યું કે જાહેર આરોગ્ય પર રિસર્ચ થઈ શકે તે હેતુથી વર્ષ 2026-27ના નવા શૈક્ષણિક સત્રથી આ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થનો નવો અભ્યાસક્રમ 40 બેઠકો સાથે શરૂ કરવામાં આવશે. આગામી જનગણના 2027 આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજીટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લા વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશની દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની હોવાનું વસ્તી ગણતરી નિયામક સુજલજે મણાત્રાએ જણાવ્યું હતું. નિયામક મણાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી HLO ગુજરાતમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે.
3: પહેલીવાર ભારત સરકાર સ્વ ગણતરીનો ઓપ્શન આપી રહી છે અને વેબસાઇટ આપણી પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે નવા ઓપ્શનમાં સેન્સસ ઇન્યુમરેશન જે સેલ્ફ ઇન્યુમરેશન

0: એમાં દરેક અગર વ્યક્તિ પોતાને કરી શકે છે, એમાં એને પોતાનો મોબાઈલ નંબર રાખવાનો, એકવાર ઓટીપી આવશે એટલે માણસ રજીસ્ટર થશે, પછી એ વ્યક્તિ પોતાની રીતે આખે આખું પોતાના એ 33 પ્રશ્નો ભરી શકે છે. જયારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ એડમિશન આઈડી જનરેટ થશે જે વ્યક્તિ પોતાની પાસે રાખવાનો છે. જયારે વસ્તી ગણતરી તમારે ત્યાં આવે ત્યારે પહેલા 33 પ્રશ્નો આખા ભરે એના કરતા તમારે સેલ્ફી આઈડી આપવાનો છે, એટલે તાત્કાલિક 33 પ્રશ્નો જવાબ એમણે જે ભરે છે તમારી પાસે આવી જશે. લાઈન ખાલી વેરીફાય કરી અને સબમિટ કરી દેશે.
1: રાજ્યમાં આજથી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન, બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા, કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌ પ્રથમ ચંદ્રકાંત ગંધર્વના સ્વરની સાંભળીએ શબ્દ રચના કબીરની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કબીરની શબ્દ રચના પ્રભાકર કાર્યકરના

0: જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: કાર્યક્રમના સમાપનમાં મીરાબાઈની શબ્દ રચના રાસ બિહારી દેસાઈના કંઠે સાંભળીએ.

0: આકાશવાણી નું આ ભુજ કેન્દ્ર છે. હમણાં જ આ ભક્તિ સંગીત નો કાર્યક્રમ વંદના સાંભળી રહ્યા હતા. પ્રસ્તુત છે પ્રાસંગિક. સંપાદન કરી રહ્યા છે પરેશ મારું અને પઠન કરી રહ્યા છે જાગૃતિ વકીલ.
1: પીએમ સૂર્યઘર 300 યુનિટ મફત વીજળી યોજના વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં ઘોષણા કરી હતી, જેમાં તેમણે દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવા માટે રૂફટોપ સોલાર પાવર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના નામે પણ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરી 2024 રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ યોજનાની શરૂઆતની માહિતી આપી હતી. આ યોજનાને સફળ બનાવવા લોકોને અપીલ કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ₹75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે બીજી પોસ્ટમાં લખ્યું, ચાલો સૌર ઉર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીએ. હું તમામ રહેણાંક ગ્રાહકોને ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે તેઓ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના માટે અરજી કરીને તેને સફળ બનાવે. દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મફત વીજળી ઘર યોજના એક મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાનો મુખ્ય ફાયદો છે મફત વીજળી. જેમના ઘરે સોલાર પેનલ આવે છે તેમને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકે છે. આ ઉપરાંત આર્થિક મદદ એટલે કે સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. પોતાની વીજળી ઉત્પન્ન કરવાથી મહિનાના વીજળી બિલમાં મોટો ઘટાડો થશે, સાથે વધારાની કમાણી થશે. કેમ કે જો પેનલ જરૂરિયાત કરતા વધુ વીજળી ઉત્પન્ન કરે તો તેને ગ્રીડમાં વેચીને પણ કમાણી થઈ શકે છે. સોલાર પ્લાન્ટની ક્ષમતા મુજબ સબસિડી આ મુજબ છે. 1 કિલોવોટ સુધી ₹30,000, 2 કિલોવોટ સુધી ₹60,000, 3 કિલોવોટ અને વધુ માટે ₹78,000 સુધીની ફિક્સ સબસિડી મળે છે, જે મેળવવા માટેની પાત્રતા આ મુજબ છે. અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ, પોતાનું ઘર હોવું જોઈએ જેના છાપરા પર સોલાર પેનલ લગાવી શકાય, વીજળીનું કનેક્શન હોવું જરૂરી છે, અગાઉ સોલાર માટે કોઈ સબસિડી ન લીધેલી હોવી જોઈએ. આ માટેના જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળીનું બિલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, મોબાઈલ નંબર જોઈશે. ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ pmsuryaghar.gov.in પોર્ટલ પર જઈ એપ્લાય ફોર રૂફટોપ સોલાર પર ક્લિક કરતા રાજ્ય અને વીજળી વિતરણ કંપની પસંદ કરી વીજળી ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. ટેકનિકલ ફિઝિબિલિટી મળ્યા પછી પોતાના વિસ્તારના રજીસ્ટર્ડ વેન્ડર પાસેથી સોલાર પ્લાન્ટ લગાવવાનો રહેશે. પ્લાન્ટ લાગ્યા પછી નેટ મીટર ઇન્સ્ટોલ થશે અને ઇન્સ્પેક્શન પછી સબસિડી વ્યક્તિના બેંક ખાતામાં આવશે. માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ પર દરેક વીજ કચેરીએ ઉપલબ્ધ છે. ભુજ PGVCL વર્તુળ કચેરી દ્વારા જિલ્લામાં આ યોજના અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મે મહિનો સોલારનો મહિનો શીર્ષક હેઠળ જિલ્લાના વિવિધ ગામોમાં સોલાર રૂફટોપ અંગેની સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંગે માહિતી આપવા માટે ગ્રામ સભાઓ યોજવામાં આવે છે અને નેશનલ પોર્ટલ પર સોલાર રૂફટોપ અંગે રજીસ્ટ્રેશન કરવા તથા તેનાથી

0: કાયદાઓ અંગેની વિસ્તૃત સમજણ લોકોને આપવામાં આવી રહી છે. સોલાર પેનલના ઇન્સ્ટોલેશન ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન વિવિધ ઔદ્યોગિક તાલીમાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. સોલાર રૂપટોપમાં સરકાર દ્વારા મળતી તમામ સબસીડી અંગેની વિગતવાર સમજણ દરેક ક્ષેત્રે આપવામાં આવી રહી છે. ભુજ પીજીવીસીએલ દ્વારા તમામ જનતાને અનુરોધ કરવામાં આવે છે કે મહત્તમ સોલાર રૂપટોપની પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજના અન્વયે લોકો પોતાના ઘર પર સોલાર સિસ્ટમ લગાવે અને વીજ ઉત્પાદન કરે તથા પોતે વપરાશ કરી વધારાની વીજળી નિયત કરેલ ભાવે પીજીવીસીએલને આપી શકે છે. આવો પ્રધાનમંત્રી સૂર્યઘર એટલે કે મુક્ત વીજળી યોજના અન્વયે સોલાર રૂપટોપ યોજનાનો લાભ લઈ પર્યાવરણનું જતન કરવામાં સહભાગી બને.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો પ્રધાનમંત્રી મફત વીજળી ઘર યોજના. સંપાદન કરી રહ્યા હતા પરિશ મારુ અને પઠન કરી રહ્યા હતા જાગૃતિ વકીલ.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધને કારણે વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા તથા એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલ કરી હતી, જેના પગલે પર્યાવરણ જાળવણી અને ઇંધણ બચતના ઉમદા હેતુથી ગુજરાતના રાજ્યપાલ સહિતના મંત્રીઓએ એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે, જેનાથી ઇંધણની બચત થશે. જે અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાને બદલે એસટી અને ટ્રેનમાં મુસાફરી કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ, રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પાયલોટીંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ તેમના સ્ટાફ માટે તાત્કાલિક કાર પુલિંગનો નિર્ણય કરાયો છે. આ સાથે સૌ મંત્રીઓએ દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે ત્રીજી મેએ લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટને રદ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. જો કે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી ભરવાની જરૂર નહીં પડે તેમ એનટીએના નિર્દેશક અભિષેક સિંઘે જણાવ્યું હતું. ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ એક જઘન્ય કૃત્ય છે અને જે માટે ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં 1,437 વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી છે, જે રદ થતાં પોતાની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ સાથે નિરાશા અનુભવી હતી. આ બાબતે કચ્છના વાલીઓ અને વિદ્યાર્થીઓએ રોષ સાથે આ અંગે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં પણ આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ માહિતી આપી હતી કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજીટલ માધ્યમથી કરાશે. પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ સહિતના 34 પ્રશ્નો પૂછવામાં આવશે, તેમજ ઘર યાદી અને મકાનની ગણતરી કરાશે. ઉપરાંત નાગરિકો આગામી 17 થી 31 મે સુધી અધિકૃત પોર્ટલ census.gov.in પર સ્વગણતરી કરી અને પોતાની વિગત જાતે ભરી શકશે. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકાશે. આઈપીએલ. ગુજરાત ટાઇટન્સની ટીમે આઈપીએલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને

82 રને હરાવી 8મી સફળતા મેળવી છે. ગઈકાલે આ સાથે 12માંથી 8 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચવાની સિદ્ધિ મેળવી છે. ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાતની ટીમના 5 વિકેટના ભોગે 168 રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમ 15 ઓવરમાં માત્ર 86 રન કરી શકી હતી. ગુજરાતની ટીમના રબાડા અને જેસન હોલ્ડરે 3-3 વિકેટ ઝડપી હતી. સાંઈ સુદર્શનના સૌથી વધુ 61, વોશિંગ્ટન સુંદરના 50 રન મુખ્ય હતા. આઈપીએલની 57મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રાયપુરમાં સાંજે 7:30 મેચ રમાશે. હવામાન. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગર પ્રથમ રહ્યા હતા, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હોવા છતાં આકરા તાપમાનથી કોઈ રાહત ન મળતા જનજીવન લૂની આણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું હતું. લઘુત્તમ તાપમાન 25-26 ડિગ્રી રહેતા જિલ્લામાં રાત્રે પણ ઉકળાટ અનુભવાયો હતો. ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ આર્થિક વિકાસને નવી દિશા આપવા માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ વર્ષ 26-27 માટે સક્રિય સહાય જૂથ 1,50,000 મહિલાને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જે અંતર્ગત કચ્છને 5,551 મહિલા લખપતિ દીદી મળશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતા 6ના મોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ 3 મે 2026 રોજ લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી છે, જેમાં સીબીઆઈએ શુભમ ખેરનાર નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ કેસમાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે. એસઓજીએ ગઈકાલે જયપુરથી મનીષ તરીકે ઓળખાતા એક કથિત માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરી હતી. આ ઘટનામાં નીટ યુજી 2026ના એક ઉમેદવારના માતા પિતાએ લાતુર એસપી ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે કે ખાનગી કોચિંગ સંસ્થાએ પરીક્ષા પહેલા એક મોક ટેસ્ટ લીધી હતી, જેમાં 42 પ્રશ્નો નીટ પેપરમાં પૂછાયા હતા. આ ફરિયાદ સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. પેપર લીક અને ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યા બાદ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. મુખ્યમંત્રી સી જોસેફ વિજય ફ્લોર ટેસ્ટ પહેલા સમર્થન એકત્ર કરવા માટે સમર્થક પક્ષોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. સાથી પક્ષોના સમર્થન સાથે ટીવીકે સરકારને એઆઈડીએમકેના અલગ થયેલા જૂથ અને અમ્મા મક્કમ મુનેત્ર કઝગમ એએમએમકેના એકમાત્ર ધારાસભ્ય એસ કામરાજનો ટેકો મળ્યો છે. પણ ટીવીકે સરકારને સમર્થન જાહેર કર્યા પછી એસ કામરાજને પાર્ટીમાંથી આંકી કાઢવામાં આવ્યા છે. હવે ટીવીકે પાસે વિધાનસભામાં લગભગ 150 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ તમિલનાડુમાં ટીવીકે સરકારને ટેકો આપવો છે કે નહીં તે અંગે એઆઈડીએમકે બે જૂથોમાં વિભાજિત થઈ ગયું છે. 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા બીજા જૂથે એસપી વેલુમાનીને એઆઈડીએમકેના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે અને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા, સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે.
1: संयुक्त अरब अमीरात दौरे के दौरान भी ऊर्जा सुरक्षा पर बातचीत होगी. जिस प्रकार का हमारी उनसे साझेदारी चल रही है, ऐसे इसको और व्यापक किया जाए ताकि हम अपने जो ऊर्जा सुरक्षा हमारी है उसको हम मजबूत कर सके. इसके अलावा जो 4 अन्य देश हैं, नॉर्डिक समिट होने वाला है, नॉर्वे की यात्रा है, स्वीडन की यात्रा है, इटली की यात्रा है, नेदरलैंड्स की यात्रा है, यहां पर भी ये देश जैसे कि नवाचार के बहुत बड़ा केंद्र है. इनोवेशन इको सिस्टम में भारत में बहुत काम हो रहा है और क्लीन एनर्जी टेक्नोलॉजीज में ये लोग और ग्रीन ट्रांजिशन में काफी आगे हैं. तो इन सभी मुद्दों पर हमारी बातचीत होगी.
0: તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટલીની સત્તાવાર મુલાકાત કરશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીયો માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર ચર્ચા થવાની આશા છે. આ મુલાકાતને લઈ શ્રી ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ મુલાકાત વેપાર એજન્ડાનો મુખ્ય વિષય રહેશે. આ મુલાકાત ટ્રમ્પની શી જિનપિંગ સાથેની 7મી રૂબરૂ મુલાકાત અને 2017 પછી કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની ચીનની પ્રથમ મુલાકાત હશે. ભારત નવી દિલ્હીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસવાલે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ AIRNews_ABABને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રાજ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થા અને રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું છે. અધિક પોલીસ મહાનિદેશકે તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો અને રેલવે પોલીસ અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના તમામ કેસોની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કેસોમાં બેદરકારી જોવા મળી છે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. પોલીસે સરહદપારની દાણચોરી, ગેરકાયદેસર પશુ બજારો, કતલખાનાઓ અને ગેરકાયદેસર ખાણકામ સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે ભૂતાનની મુલાકાતે જશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત ભૂતાન સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત 51 સભ્યોનું પ્રતિનિધિમંડળ આ મુલાકાતમાં સામેલ હશે. પ્રતિનિધિમંડળ ભૂતાન ભારત સંબંધોના વિવિધ પાસાઓ અને બંને પાડોશી દેશો વચ્ચે સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોટાવાડી ગામમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા 300થી વધુ લોકો મંદિર પરિસરની દિવાલ પાસે આશરો લેવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ઘાયલોને સાંગલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં થયેલા જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમને જાનહાની સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાઝ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરના કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર-17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફુગાટ ફાઇનલમાં પ્રવેશ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના તમામ અખબારોમાં નીટ યુજી પરીક્ષા રદ થયાના સમાચાર છે. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે નીટ યુજી પરીક્ષા પહેલીવાર રદ, વિદ્યાર્થી વાલીઓમાં આક્રોશ. દિવ્ય ભાસ્કર લખે છે કે નીટ રદ, 22 લાખના સપના ઉપર ઘા. નવગુજરાત સમય અને ફૂલછાબ લખે છે કે નીટ યુજી પરીક્ષામાં એનટીએ ફેલ, દેશભરમાં આક્રોશ વિરોધ. સ્થાનિક સમાચારોમાં અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી, ધોરણ 12 અને 10ની પૂરક પરીક્ષા 10 થી 20 જૂન સુધી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6ના મોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આપણે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. અત્યારે બરાબર 7 વાગે
4: આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન.

32 મિનિટે સમાચાર હેડલાઇન સભાશે. 32 મિનિટે કચ્છી કાર્યક્રમ રહ્યાણ. આજનો વિષય છે વાગણની વિસરાતી વિસારતો ભાગ બે, જેમાં આપ શ્રી મહાદેવ મારા સાથેની સીડી કરમશ્યાણીની વાતચીત સાંભળી શકશો. કાર્યક્રમમાં પ્રાણલાલ વ્યાસનું ભજન અને પ્રફુલ્લ દવે અને દમયંતી બરડાઈનું લોકગીત સમાવિષ્ટ કરેલ છે. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ બરાબર 9 વાગે આપ સાંભળી શકશો, જેના પ્રાયોજક છે NCERT. બરાબર 9:30 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. 9:32 મિનિટે સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ સાંભળી શકશો. કાર્યક્રમ મનોરંજનમાં પાર્શ્વ ગાયક મનહર ઉદાસના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો 10 વાગે આપ માણી શકશો. ભગવાન કરી ઉ ભલેલા વિષય સાથે કચ્છી કાર્યક્રમ બાબી દેજા બોલ 10:45 મિનિટે રજૂ થશે, જેની પ્રસ્તુતિ કરશે પલ્લવી માણિક. Thank you.

ઓક્ટોબરે 12 ને 2 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીત, 12 ને 30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયત, તેમજ ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1 ને 30 મિનિટે અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે કરીશું.

થી સભાના આરંભે 5-10 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. સ્થાનિક સમાચાર 6-25 મિનિટે આપ સાંભળી શકશો. 6-30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાની અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 7:05 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. પછી કાર્યક્રમ ગામનો છોડો.

વડોદરા કેન્દ્ર પરથી રેલી કરીશું. આજના 45 મિનિટે સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્ર પરથી રેલી કરીશું. રાત્રે 10 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમ રેલી કરીશું.

જોઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ન્યૂનતમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. શ્રોતા મિત્રો, કાર્યક્રમની વિગત અને સ્થાનિક હવામાન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: duty on gold and other precious metals. IMD predicts early arrival of monsoon this year, and in IPL cricket, Gujarat Titans beat Sunrisers Hyderabad by 82 runs in Ahmedabad. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઇંધણ બચત અપીલ સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો. રાજ્યપાલ એસટી અથવા તો ટ્રેનમાં મુસાફરી કરશે તથા મંત્રીઓ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્ટાફ માટે તાત્કાલિક કાર પુલિંગનો નિર્ણય કરાયો. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ. પેપર લીક ઘટનામાં સામેલ લોકોને સજા કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર છે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત આર્થિક ટેકનોલોજી કે ભૂ રાજકીય તમામ અવરોધો સામે પોતાને મજબૂત બનાવવા સક્ષમ છે. સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં પણ આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ કેવાયસી હવે ફરજીયાત. કચ્છની 3 સરકારી હોસ્પિટલમાં 40 સ્ટાફ નર્સની ભરતી કરાશે. કચ્છને 5551 મહિલા લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક અપાયો. કચ્છના વિકાસને ગતિ મળે તે માટે સરકારી વિભાગ તથા સરકારી સંસ્થા દ્વારા કરાયેલ જમીન ફાળવણીની માંગણીને અનુલક્ષીને કલેક્ટર આનંદ પટેલે 156 સરકારી જમીન ફાળવણી તથા ઇન્ટીમેશન પત્રના હુકમ મંજૂર કર્યા. ગુજરાત ટાઇટન્સની ટીમે આઈપીએલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 82 રને હરાવી 8મી સફળતા મેળવી. આઈપીએલ 2026ની 57મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રાયપુરમાં સાંજે 7:30 વાગે મેચ રમાશે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગીને અપાશે.

0: ઉપર જે તમે બહુ જ ઊંડાણપૂર્વકની છણાવટ કરી અને બહુ જ અમારા શ્રોતાઓને ખૂબ આનંદ આવ્યો. એટલે આપણું જે સંશોધન છે બહુ જ ઊંડું છે, પણ કાર્યની ખૂબ વાતો કર્યા પછી એમ થાય છે કે વાઘની જે બીજી વિરાસતો છે એની પણ વાત કરીએ.
1: તમારી નજરના માધ્યમથી આપણે અત્યારે આપણા જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે એ જાજરમાન વિરાસતોની એ વાતો પણ કરો.
2: જી જરૂર. શ્રીભાઈ, વાગડમાં જેમ પાળિયા છે એવી રીતે અનેક જૂના સમયની વિરાસતો છે, જેમ કે આપણે સુરકોટડા અમારે આવેલું છે, જેમ આપણે મોહેજોદડો જે ધોળાવીરામાં આવેલું છે, એવી જ રીતનું વાગડમાં સુરકોટડા આવેલું છે જે સરવાની બાજુમાં, જે 4000 વર્ષ જૂનું છે. એવી રીતે કાનવેનું એક સિવિલાઇઝેશન છે, જૂની સાઈડ છે, 4000 વર્ષ જૂની. એક હડપ્પીય નગર છે, જેમ ધોળાવીરાનો એક વિકાસ થયો છે એવી રીતે આ બી એક મહત્વના નગરો આવેલા છે અને પરસ્પર જોડાયેલા હતા. અને એવી જ રીતે અમારું ધોળાવીરાનું બી એક જાજરમાન ઇતિહાસ છે અને જેને હમણાં યુનેસ્કોમાં સ્થાન પણ મળવાનું છે, જઈ રહ્યું છે. એટલે ગૌરવની બાબત છે વાગડ માટે. તો
1: તમે આ વાત કરી કે આવી એક અલગથી એની જેની નોંધ લેવાઈ રહી છે. તમે શરૂઆતમાં કઈ પુસ્તકની પણ વાત કરી, પાળિયાની વાત કરી, પણ પાછી આપણે જરાક લઈ લઈએ, આપણે મારા શ્રોતાઓને જાણતા કઈ પુસ્તક.
2: જી શ્રીભાઈ, એક વાગડ ઉપર સુરવીર પાળિયા કરીને એક બુક બનાવવામાં આવેલી આજથી 2 વર્ષ પહેલા, જેમાં હું અને ફાટીએન છે એમના દ્વારા ફોટોગ્રાફી થઈ છે. અને વાગડનો જે 80% જે ઇતિહાસ લખ્યો છે જે મેં લખ્યો છે, અને એમાં પાળિયા ઉપર જે ગુજરાતના મહાનુભાવો જે પણ લેખકો થઈ ગયા છે, દાદ બાપુ, દરેક મોટા મોટા લેખકો, એનો પણ એમાં અભિપ્રાય લીધો છે. અને એ બુકમાં વાગડને મેં પણ પાળિયા વિષયમાં લખ્યું છે.
1: બહુ સરસ તમે પ્રયાસ કર્યો, દસ્તાવેજીકરણ થયું છે, એનો ખૂબ જ આનંદ છે. વાત કરીએ આપણે આની વિરાસતની, તો વાગડમાં પાંડવકાળ સાથે એની વાતો પણ જોડાયેલી છે એમ કહે છે, અને ત્યાં પાંડવકાળ સાથે જોડાયેલી છે વાગડ, એની ખાતરી કરતા કોઈ પુરાવો ખરા?
2: જી શ્રીભાઈ, વાગડમાં પાંડવકાળ નું જો આપણે કોઈ નગર કહીએ તો જે છે ગેડી, જેને આપણે તૃપતિ નગરી અને વિરાટ નગરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ગેડી ગામમાં 2 મોટી ચોકાટ આવેલી છે, વેટીઓ ગઢ કરીને એક સીમમાં ગેડી ગામથી ઉત્તર દિશામાં દક્ષિણ દિશા બાજુ એક વેટીઓ ગઢ આવેલો છે, જે ખેતરમાં એક ભાગ છે જેને વેટીઓ ગઢ કહેવામાં આવે છે. ત્યાં એક મોટી ચોકાટ આવેલી છે અને ત્યાં આજે પણ રાજસિંહાસન જેવું પણ ત્યાં પથ્થરો ખોડીને બનાવેલું છે, અને ત્યાં આજે પણ એકદમ વ્યવસ્થિત રીતે ચોપાટ આવેલી છે. એનાથી સાવ બાજુમાં એક કુંતાની ચોપાટ આવેલી છે. આ 2 ચોપાટો તો મોજુદ છે, પણ ત્યાંથી 7-8 કિલોમીટર દૂર એક ધુરકુટ નામની જગ્યા આવેલી છે, ત્યાં પણ એક ચોપાટ આવેલી છે. એટલે ગીરીની આસપાસના 10 કિલોમીટરમાં 3 ચોપાટ હાલમાં મોજુદ છે.
1: ચોપાટ રમતા ત્યાં પાંડવો.
2: જી જી જી,
1: એટલે એ બધી વાતો સાથે જોડાયેલું છે વાગડ. અને બહુ તમે આજે સંશોધન કર્યું છે અને એને ઇતિહાસ સાથે સાંકળીને સંદર્ભો જોડીને જે રીતે તમે પ્રયાસ કર્યા છે બહુ અભિનંદન લાયક છે. આવી રીતે વાગડની કેટલીક ગુફાઓ પર ચર્ચા કરી છે
2: માધ્યમભાઈ,
1: ગુફાની થોડીક વાત કરો.
2: જી શ્રીભાઈ, વાગડમાં જેમ આવી અનેક વિરાસતો છે એમાંની એક વિરાસત ગુફા પણ છે. તે ગુફા ઉપર આજ સુધી કોઈ એટલા સંશોધનો પણ નથી થયા. જેમ આપણે શરૂઆત કરીએ ગુફાની, તો ભીમાસર ગામમાં એક ગુફા આવેલી છે, જે ગુફા માટે મેગાલિથિક ઉપર જે સંશોધન કરી રહ્યા છે. મેગાલિથિક કાળ એટલે કે જે 800 વર્ષથી કરી અને 4000 વર્ષ સુધીનો જે સમયગાળો છે, મેગાલિથિક સમયગાળો કહેવાય છે, એ સમયગાળાની એ ગુફા છે. અને એનું જે સંશોધન કે એવું કર્યું છે કે ઝારખંડના ડોક્ટર સુભાષિષ દાસ છે, જેમણે મેગાલિથિક ઉપર બહુ સારું ઇન્ટરનેશનલ કામ કર્યું છે, એમણે એવું કહ્યું છે કે જે આ ગુફા આવેલી છે વાગડની ભીમાસરમાં, એ ગુફા ભારતની એકમાત્ર ગુફા એવી છે કે જેમાં મતલબ અંદર ચિત્રો કોઈ નથી. જયારે કેરળની એક ગુફા છે આવી જે કેનવાસ, એમાં જે ચિત્રો ને એવું બધું આવેલું છે, જયારે આ ગુફા ચિત્ર વગરની અને અદભુત ગુફા છે. એમણે એવું કહ્યું છે કે ભારતની આ એકમાત્ર આવી ગુફા છે
1: જેની અંદર કોઈ જ પ્રતીક ચિત્રો કઈ જ નથી, સપાટ ગુફા છે.
2: હા, સપાટ ગુફા છે અને અંદર લોંગ સુધી અંદર જાય છે. આવી રીતે આપણે બીજી પણ ગુફાઓ છે, જેમ કે ગેડીમાં ભીમ ગુફા કહેવાય છે, ભીમગુરુ છે ત્યાં, ભીમ ગુફા એ બી બહુ મોટી અને અંદર જઈ રહી છે. હવે તો ઘણી બધી ગુફા અમીપરની છે, માલીસરા વાંઢની છે, પછી અનેક જગ્યાઓ કાગનોરા છે, બહુ બધી ગુફાઓ આવેલી છે.
1: બરાબર. અત્યારે આ ગુફાઓ કોઈના ખેતરમાં માલિકીમાં કે કોઈની માલિકીની જગ્યામાં કેવી રીતે આવેલી છે?
2: નહીં, અત્યારે એ બધી જે ગુફાઓ આવેલી છે શ્રીભાઈ, એ કુદરતી ગુફાઓ, મોસ્ટ ઓફ ડુંગરો છે, આવી બધી જગ્યાઓમાં જ આવેલી છે એટલે ત્યાં કોઈની માલિકી આજે હાલમાં છે જ નહીં.
1: બહુ સારી વાત કરી તમે ગુફાઓની, અને જે પદ્ધતિથી ગુફાઓની સંશોધનો થઈ રહ્યા છે, તમે એક એમના કેરળાથી પણ જે નામ લીધું, એક આવી રીતે સંશોધકો અહીંયા આવીને પણ આપણી ગુફાને જે એક મહત્વ એને આપ્યું છે કે ભાઈ આવી ગુફાઓ બહુ છે નહીં, તો એનો પણ એક બહુ જ આપણી એક અમૂલ્ય વારસો છે, વિરાસત છે, ગુફાને આપણે જાળવણી કરવી જ રહી. સમયના ચક્રમાં કેટલાય નગરો ધરતીના પેટાળમાં સમાઈ ગયા મહાદેવભાઈ, એ તમે જાણો છો, અને આપણે પણ અત્યારે તો કેટલા જયારે અત્યારે સોશિયલ મીડિયા બહુ જ એક્ટિવ છે અને એના માધ્યમથી પણ આપણને ઘણી બધી આવી બાબતો જાણવા મળતી હોય છે, તો વાગડમાં આવા ધરબાયેલા નગરોની માહિતી ખરી?
2: જી શ્રીભાઈ, વાગડમાં આવા અનેક ધરબાયેલા નગરો છે, જેમાં આપણે કહીએ તો વાડીગામ છે, ડાબોદર થી આગળ એક ધરબાયેલું કાળના ચક્રમાં ધરબાયેલું નગર છે, તે જ્યાં એમ કહેવાય છે કે પેલા 700 કંસારા નામના ત્યાં લોકો રહેતા હતા, અને આજે પણ એનો જો સેટેલાઇટ વ્યૂ લેવામાં આવે તો એક વ્યવસ્થિત નગર બંધ આખું નગર હાલમાં પણ જોવા મળે છે, અવશેષોબી છે, હા, એટલે જબરજસ્ત છે તે નગર. એવી જ રીતે અમારે ભીમાસર થી આગળ એક મોતિયાર છે વિસ્તાર, ત્યાં બી એક કિલોમીટરમાં ફેલાયેલું ચારે બાજુ કિલેબંધ એક મોટું વિશાળ નગર આવેલું છે, એના આજે પણ અવશેષો જોવા મળે છે આપણને, જે એક એવી સંસ્કૃતિ હતી જે હંમેશા ડુંગર ઉપર રહેતી હતી.
1: તો આજે જે વાતો કરી તમે કે દજીના પેટામાં અનેક નગરો, એમાં આપણે આજે પેલું આપણે જે અત્યારે પણ ખૂબ ધોળાવીરાની વાતો ચાલે છે આજે, તો એ ધોળાવીરાની પણ થોડીક વાત કરીએ આપણે.
2: જરૂર, ધોળાવીરાની આપણે જો વાત કરીએ તો હવે હમણાં તો ધોળાવીરાને એક યુનેસ્કોમાં સ્થાન મળવાનું છે, એટલે તો ગૌરવની બાબત કહી શકાય આપણે ગુજરાત અને હિન્દુસ્તાન માટે. ધોળાવીરા છે એક હડપ્પાકાલીન મોહેંજોદડો 5000 વર્ષ જૂનું નગર આવેલું છે, અને હજી એનું પૂર્ણ ખોદકામ પણ નથી થયું, પણ બહુ સારું થયું છે ખોદકામ. એમાં એની આખી જે પ્રણાલી છે એ આપણને વિદેશથી જે પ્રવાસીઓ છે એને આકર્ષે છે, એની જે ડ્રેનેજ સિસ્ટમ છે, એની જે પાણીની સિસ્ટમ છે, એમાં શ્રીભાઈ ચારે બાજુ એટલા બધા મોટા હોજ આવેલા છે કે એમાં ક્યારે બી એ નગર જે હતું એને પાણીનું ક્યારે ખૂટતું જ નહીં પાણી.
1: આપણે અત્યારે જયારે આ બધી નગરોના જે સંશોધનો થઈ રહ્યા છે અને એને જે ઉત્ખનન કાર્ય મતલબ નવેસરથી તંત્રના માધ્યમથી થઈ રહ્યું છે, પ્રવાસીઓ આકર્ષાઈને ગયા છે, અનેક વિરાસતો આવેલી છે, ત્યારે વાગડની એક વાવોનો પણ જાહેરમાં ઇતિહાસ છે. આદિભાઈ શું કહેશો તમે?
2: જી શ્રીભાઈ, આપણે આજે આ બધી વાતો કરી એમ પણ વાગડમાં પણ અનેક એવી વાવો આવેલી છે જે એકનો પોતાનો ઇતિહાસ આગવો લઈને બેઠી છે, અને આજે પણ લોકોને ધ્યાનમાં પણ નથી કે આવી બધી વાવો આવેલી છે. તો હાલમાં વાવો ઉપર બહુ સારું કાર્ય થઈ રહ્યું છે, એમાંની વાવો છે આપણે આડેસરની બહુ સારામાં સારી વાવ છે, આજે કેટલી બધી જબરજસ્ત વાવ છે, જેને હમણાં જ ડાગોદરનું અમારે કઈ શ્રીભાઈ એક વાત કરું આપણે કે વાગડ ઉપર જે આવી વાવો આવેલી છે એના ઉપર એક સમર્થ ટ્રસ્ટ કરીને ટ્રસ્ટ છે એ બહુ સારું કાર્ય કરી રહ્યું છે. તો એવી રીતની વાવો છે, આડેસરમાં બી વાવ છે, ગેડીમાં માલણ વાવ છે, પાંચસામાં બી વાવ આવેલી છે, પંકુભાઈ ની પ્રસિદ્ધ જબરજસ્ત વાવ છે, પંથકોટમાં 3 વાવ આવેલી છે, પંથકોટમાં એક ફૂલવાડી નામનો વિસ્તાર છે, ત્યાં બહુ જાજરમાન જૂના સમયની એક અદભુત વાવ આવેલી છે. આવી તો અનેક ગામે ગામ વાવ આવેલી છે, અને એક શ્રીભાઈ વિશેષ થોડી વાત કરું કે અમારે અહીં વાગડમાં ઘણી બધી એવી વાવો છે ગામમાં કે જે નટાઈ ગયેલી છે, લોકોને પણ આજે ખ્યાલ છે કે અહીંયા વાવ હતી પેલા અને નટાઈ ગયેલી છે, તો આવી અનેક વિરાસતો નટાઈ પણ ગઈ છે.
1: અને આપણે અત્યારે એટલે જેટલું સંશોધન કરીએ એટલું
2: ઓછું છે,
1: અને જયારે આપણને મને તો બહુ આપણને રસ જાગી વાત ખૂબ વાતો કરવાની છે. માધવભાઈ કહેવાય છે કે વાગડમાં કાઠી સમયની વિરાસતો નો પણ કઈક વિશેષ હતી, અને કાઠિયાની દબદબા ભરી વિરાસતો પણ સમયના ઘરતામાં હતા.
2: જી જી જી,
1: આપ એ વિશે કઈ જાણો છો કે પ્રકાશ?
2: જી શ્રીભાઈ, વાગડમાં જયારે કાઠીઓ સિંધ બાજુ થી આવ્યા તો પેલા જ વાગડમાં આવ્યા કાઠીઓ, વાગડમાંથી કચ્છ બાજુ ગયા અને કચ્છમાંથી એ સૌરાષ્ટ્રમાં ગયા, તો વાગડમાં જયારે હતા તો આજે પણ વાગડમાં એ ગયા પણ એમની વિરાસતો આજે પણ છે, જેમ કે માખેલનું સૂર્ય મંદિર છે, કંથકોટનું સૂર્ય મંદિર છે, અમુક એટલા વાગડમાં ઘણા બધા એવા વિસ્તારો છે જે આજે પણ કાઠીઓની સાથે સંકળાયેલા છે અને એ નામથી ઓળખાય છે, જેમ કે હમીરબંધા એક વિસ્તાર છે જે હમીર કાઠીનો નેસ હતો, ત્યાંથી આગળ જે આપણે એક જગ્યા આવેલી છે મુંબઈમાંની જૂની જગ્યા છે ત્યાં પણ એક 5 કાઠીઓના નેસ હતા, પછી એક જાક્ષી નું મંદિર આવેલું છે ત્યાં પણ 5 કાઠીઓના નેસ હતા. આવું તો અનેક જગ્યાએ કાઠીઓ વાગડમાં મોટા તળાવો બંધાવેલા જે કાઠી પર તળાવ કહેવાય છે, આવા અનેક જગ્યાઓ આજે પણ વાગડમાં મોજુદ છે. થોડું નુકસાન થતા આજે તો ભવ્ય ઉપર નીચે એવી રીતનું બહુ ભવ્ય બનાવ્યું છે સૂર્ય મંદિર. જયારે કંથકોટ ની વાત કરીએ તો કંથકોટ નું મંદિર જે છે એકદમ ભગ્ન અવસ્થામાં હાલમાં છે અને એનો પાયો જ છે ઓનલી, અને ઉપરનો જે હતો એનો એ ધરતીકપમાં આખું પડી ગયેલું છે. અને એક વિશેષ તો એ છે કે આ બંને સૂર્ય મંદિર માખેલ અને કંથકોટ નું બંને ઉપરથી જ કર્કવૃત પસાર થાય છે, કે બહુ મોટી વાત છે.
1: એટલે આ કાઠીઓની વિરાસતોમાં જ આવે છે.
2: જી, કંથકોટ છે જે કાઠીઓના સમયગાળામાં કે કાઠીઓ રહેતા હતા એમણે બધાવેલું સૂર્ય મંદિર છે. જી,
1: કાઠીઓ દ્વારા પણ જે એક વિરાસત ઉભી કરવામાં આવી અને આજે પણ આનંદ ની વાત એ છે કે એને પણ જે રીતે કઈ મરામત કરીને અત્યારે જાળવણી કરવામાં આવી છે આપણને આનંદ થાય એવી વાત છે. હવે વાત આગળ વધારીએ આપણે આપણી ચર્ચાને, તો અત્યારે પ્રવાસીઓને લઈને કોરોના વાયરસ ને લઈને પણ અત્યારે પ્રવાસીઓ જે પણ સ્થિતિમાં આવી રહ્યા છે કે જે કઈક નિયમોનું પાલન કરીને આવી રહ્યા છે, પણ એ પહેલા જો આપણે વાત કરીએ તો પ્રવાસીઓના ટોળે ટોળા આપણે આ વખતે રણોત્સવ દરમિયાન ઉમટતા હોય છે. ત્યારે વાઘરને જવા માટે એકલ માતાનું ઉડાણ હોય કે બીજા પ્રવાસને પણ એ ચૂકતા નથી જોવા, ત્યારે એમાં બેટ છે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે, એની થોડીક માહિતી આપશો.
2: જે શ્રીભાઈ, વાગડમાં આપે બહુ સરસ વાત કરી, એવી રીતે અનેક બેટો આવેલા છે જે દુનિયાથી મતલબ ખ્યાલ પણ નથી કે આવા જોરદાર બેટો આવેલા છે. જેમાંનો આપણે જો બેટ ની વાત કરીએ તો અહીં અમારે વાગડમાં મેડક બેટ છે જે 7-8 કિલોમીટર લાંબો છે અને એટલો જબરજસ્ત જગ્યા છે, જ્યાં પ્રસિદ્ધ વરણેશ્વર ધામ આવેલું છે, જે આપણે મૂળ પાડિયાની વાતમાં જઈએ તો જે દાદાએ 700 ની આસપાસ ઉજ્જૈન થી આવી અને અહીં ગાયોની રક્ષા માટે પોતે બલિદાન આપેલું અને એમનું ધળ શ્રીભાઈ 8 કિલોમીટર સુધી લડતું ત્યાં એમનું પડેલું મેડક બેટ માં એ આખો બેટ આવેલો છે રણની ચારે બાજુ. અને જબરજસ્ત એ બેટ છે, એનું કુદરતી વાતાવરણ, એનું સૌંદર્ય ચારે બાજુ ઘુડખરો જોવા મળે છે. ને આવા તો અનેક બેટ, ગાંકો બેટ આપણે જોઈ લઈએ, રવેચી નો ગાંકો બેટ છે, આવા તો અનેક બેટ છે.
1: એકલ માતાનું રણ અને ગાંકા બેટ અને એની સાથે મને યાદ છે કે નીલવા ડુંગરનું એ બધી વિરાસતો સાથે ના એક શણગાર છે આ બધા એમ કહી શકીએ. વાગડના બહુ જ વાતો કરવાનું મન થાય પણ સમય એમ કહે છે કે હવે આપણે થોડુંક ટૂંકાવા તરફ જઈએ. આજે તરફ માધવભાઈ, આ વિરાસત ને જાણવા માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે અને કોના દ્વારા થઈ રહ્યા છે?
2: આજકાલ શ્રીભાઈ વાગડમાં છે ને આવી બધી અનેક વિરાસતો આવેલી છે. વિરાસતોમાં ખાસ કરીને અત્યારે જો જોવા જઈએ તો બીજા ઉપર તો કઈ નથી કાર્ય થતું, કોઈ એનજીઓ કે હજી હવે આગળ આવશે કદાચ એવું લાગે છે, પણ આજની તારીખમાં એક સમર્થ ટ્રસ્ટ કરીને આવેલું છે જે મેં જોયું છે કે વાવ ઉપર બહુ સારું કાર્ય કરે છે વાગડમાં, અને અનેક વાવોને એમણે એમના માધ્યમથી વ્યવસ્થિત એની સાફ સફાઈ કરી છે અને ઉકેલી છે વાવોને, અને પાણી વ્યવસ્થિત કરી આપ્યું છે, એની સાફ સફાઈ કરીને ઉપર ગ્રીલ મારી દીધી છે જેથી કોઈ કચરો અંદર ન નાખે, અને બહુ સરસ રીતે વાવનું જે આયુષ વધી જાય, અને આવું કરવાથી ઘણી બધી આયુષ વધી જતી હોય છે વાવની, અને એક અંદર ગંદકી પણ નથી થતી અને પાણી બી ચોખ્ખું રહે છે, આવું બહુ સરસ કાર્ય કરી રહ્યું છે.
1: એટલે આપણે વાત કરીએ આપણે માધવભાઈ, આટલી બધી વાવો આવેલી છે તો ત્યારના સમયમાં આપણે થોડા આપણે થોડાક વર્ષો પાછળ જઈએ તો એમ લાગે કે વખતે કુએ પાણી સીંચવા જતા હશે બહેનો દીકરી વહુઓ વહુવારો, અને ત્યારના સમયમાં એવું ગીત લગાડું કે વાઘરની વઢિયારી સાસુ, પણ મને એમ લાગે છે કે વઢિયારી નહીં હોય પણ એ કેળવણી આપનારી સાસુ હશે, કે આટલી સુંદર જાજરમન વાવોને જોઈને જે સગવડ કરી દેવામાં આવી છે પાણીની, એના પરથી જરૂર લાગે કે એ સાસુઓ હોય કે પરિવારજનો હોય કે દીકરીઓ માટે એને સુંદર વ્યવસ્થાઓ કરી છે જે સમયની માંગ હતી એ પ્રમાણે. એટલે વાઘડ પ્રત્યે આપણને બહુ ગૌરવ થઈ રહ્યા છે. અમારી આ વાઘડની વિરાસતોની આપણે મહત્વ પાડ્યા, બેટો ખૂબ વાતો કરી, સુંદર રીતે તમે રજૂઆત કરી, તમારા સંશોધનો જિજ્ઞાસાને લઈને તમે જે ખેડેલા પ્રવાસ છે એને વિરાસતોનું ભાથું તૈયાર કર્યું છે, રસ્તાવેજીકરણ પણ તમે કર્યું છે અને પ્રયત્નો કરી રહ્યા છો બહુ સારી વાત છે. પણ એક મોટો સવાલ એ થાય છે કે આના પાછળનો હેતુ શું છે? આ વિરાસતને ધૂળમાંથી બેઠી કરીને તેના અવશેષો શા માટે હાલના સમયમાં રજૂ થવા જોઈએ? આના પાછળનો શું હેતુ છે?
2: જી શ્રીભાઈ, આના પાછળનો હેતુ એ જ છે કે આવી બધી આપણી ભવ્ય જાજરમાન ઇતિહાસ છે, આવી બધી વિરાસતો છે જે ઉજાગર થાય અને લોકો એ વિશે જાણે, કારણ કે આપણે જયારે આવો બધો પ્રયત્ન કરશું અને એક કોઈથી નથી થઈ શકવાનું, બધાના સહયોગથી અને યુવાઓ દ્વારા આવી રીતના એક માધ્યમથી જો આપણે થાય તો લોકો એને જાણે, લોકો આવે અને આવી બધી જગ્યાઓનો વિકાસ થાય, જેમ આપણે કહીએ કે ધોળાવીરાનો આટલો જાજરમાન ઇતિહાસ છે, કે 5000 વર્ષ જૂનો સમયગાળાનું જે એક નગર છે, એનું સુરકોટડા છે, કાળમેર છે, આવી અનેક વાવો છે, બેટો છે, વાગડ તો એક કહેવાય છે કે સંત સુરા અને સતીઓનો પ્રદેશ એટલે વાગડ છે, અને આવા તો અનેક જગ્યાઓ નો મૂળ ઉદ્દેશ આપણો એ જ હોય છે કે આવી બધી વિરાસતો ઉજાગર થાય અને લોકો એ જગ્યાઓ સુધી આવે, અને આ બાબતમાં જે સંશોધન કરતાઓ છે એને પણ એક પ્લેટફોર્મ મળે અને એ લોકો પણ અહીં આવે. કારણ કે લોકોને ખ્યાલ નથી હોતું, આજકાલ સંશોધન કરતાઓને ઘણો બધો રસ હોય છે, વિષય હોય છે કે કઈ કરવું છે, અને લોકોને આવો ખ્યાલ જ નથી હોતો. તો આપના આપના આકાશવાણીના માધ્યમથી પણ એક આજે આ એક વાગડની વિરાસતોને આપે આપના માધ્યમથી લીધી છે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર શ્રીભાઈ.
1: બહુ સારી વાત કરી, અને તમે જે વાત કરી કે ઇતિહાસ જાજરમાન જાણતા, આનો હેતુ એ છે કે જેમ કે ધોળાવીરા ની અંદર કેટલી શેલાર વાવો દેખાય છે અને પાણીનો કઈ રીતે સંગ્રહ થાય એવી વાતો છે, કોઠારોની વાતો છે, અને એક નગર રચનાની જે વાત છે એમાંથી આજના સમયમાં પણ પ્રાસંગિક વાત છે કે જેમાંથી આપણને પ્રેરણા મળે. અને આવી બાબતો જેમ પાળિયાની વાતો છે, તો અત્યારે જયારે કોરોના ને લઈને આપણે ઇમ્યુનિટી અંદરના પાવરની વાત કરીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક આ વાતને સાથે સાંકળો કે પાળિયાની સુરત અને વીરતાઓ તમારા અંદર જો પ્રવેશી તો અંદરના જે શત્રુઓ છે બહારના શત્રુઓ છે એ મારવાની હિંમત આપણા શરૂ આવે, અને આપણે એક અત્યારે જરૂર છે કે વીર રસની આપણને જરૂર છે, આપણામાં શૌર્ય હોવું જોઈએ, વીરતા હોવી જોઈએ, આ દેશને એની ખૂબ જરૂર છે, અને એ આ ફરી પાછી આ જે વિરાસતોને આપણે ઉજાગર કરશું એની માહિતી જાણકારી આવે તમારા જેવા જિજ્ઞાસુ સંશોધકોના માધ્યમથી જો મળશે બધાને, તો જરૂર આ વસ્તુનો વારસો આપણે આપણા ખભે લઈને પાછા દોરશું, એમાં કોઈ દહેમત નથી. માધવભાઈ, તમે તમારો કિંમતી સમય અમને ખૂબ આપ્યો, વાગડની વિસરાતી વિરાસતો ઉપર તમે જે ખૂબ ચર્ચાઓ કરી બદલ આકાશવાણી ભુજ અને અમારા શ્રોતા વતી આપનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછો મોકો મળશે આપને જાહેર
2: જરૂર આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: વાગડની વિસરાતી વિરાસતો, માધેભાઈ બારડને સીધી કરમસિયાણી બેરીહી ગાલબોલ સહી ભાગ બ્યો સયો તને રેવા આ કાર્યક્રમને અવારનવાર એડી ખાસી ગાલીઓ જોકો ભાઈ કે પસંદ આય, અને જોકો ઐતિહાસિક ગાલીઓ ઈ કુ ગાલી પર પહેરા ઉજાગર કરે જી કોશિશ કર્યું તા, આશા રાખો આથી ખૂબ પસંદ પે ઉંદો. ને હાણે આચો સુણો ભાઈ જી પસંદગી જો ખાસ એડો હી ગીત પ્રફુલ દવેને દમયંતી બરાઈ છે અવાજ મેં.

0: રાશન કાર્ડ લઈને ઉતાવળે.
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

0: મેળવી શકો છો. ફોન નંબર 07920358490.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
0: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920358490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920358490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન

0: કરું છું.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: સૌને માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, એ છે મોદીજી નો સંકલ્પ.
4: યોજના ઉન નવજવાનો કે લિયે હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
3: અત્યાર સુધી માં આ યોજના સાથે 7 કરોડ થી વધુ લાભાર્થીઓ જોડાઈ ચુક્યા છે. જો આપ પણ 18 થી 40 વર્ષની વય ધરાવતા હો તો યોજનાના 3 ગેરંટીડ લાભોની જાણકારી મેળવવા માટે આપની બેંક શાખાનો સંપર્ક કરો.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી નારાયણ સ્વામીના સ્વરમાં સંતવાણી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો.

તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય

0: गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-409।
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈન હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-409.

0: આકાશવાણીનું આભૂજ કેન્દ્ર છે. હમણાં જ આપ સંતવાણી સાંભળી રહ્યા હતા. સ્વર હતો નારાયણ સ્વામીનું.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ.

0: નમસ્કાર, અને સ્વાગત છે તમારું અમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ,
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજની આ ક્ષણ એક ખાસ છે, કારણ કે આજે આપણે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે દિલને સ્પર્શી જશે, આંખો નમ કરી દેશે, અને કદાચ હોઠો પર એક ઉમેદ ભરેલું સ્મિત પણ છોડી જશે.
0: આજ વાત પર મને એક શેર યાદ આવ્યો છે.
1: જી ફરમાઓ.
0: ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, હર બંધ દરવાજે સે ભી જિંદગી માંગી હમને, જબ રાહે થી સુની ઓર સાથે થા બસ વિશ્વાસ, તબ ઉસ એક ઉમ્મીદ સે ભી ખુશિયાં માંગી હમને.
1: બહુ સરસ. બસ આજ ઉમ્મીદ સાથે જોડાયેલી છે આપણી આજની વાર્તા, જેમની ઉમ્મીદ ને જયારે મળ્યો એક યોજના નો સહારો, તો બંધવાણા ખુલી ગયા, સોનું આંગણું ગુંજી ઉઠ્યું. તો શ્રોતાઓ તૈયાર થઈ જાઓ, સાંભળો આજનું નાટક.
0: ચાલો સાંભળીએ.
2: ચાર વર્ષ થઈ ગયા, ચાર વર્ષ કેટલું બધું સહન કર્યું છે.
3: આજે ફરી ડોક્ટર ઈરાની નો ફોન આવ્યો હતો.
2: શું કહ્યું તેમણે?
3: જે આપણને પહેલેથી જ ખબર હતી, બીજું IVF ના થયું.
2: ફરુખ, ત્રણ વાર IUI, બે વાર IVF, હું હવે કેટલું બધું સહન
3: કરું?
2: તમે પણ હજી કેટલું સહન કરશો? દર વખતે લાખો રૂપિયા. ફરુખ, આપણે ક્યાં સુધી દેવામાં ડૂબતા રહીશું?
3: મેં પણ આજ વિચાર્યું હતું, પણ નાઝરીન, તારા વિના આ ઘર, આ જિંદગી બધું અધૂરું છે. આપણે કોઈ રસ્તો કાઢીશું.
2: હવે હવે કયો રસ્તો બાકી રહ્યો છે?
4: એ જગા જે આપણે આપણા ઘરમાં સાંભળવા માંગીએ છીએ.
5: નાઝરીન, નાઝરીન, દરવાજો ખોલો જલ્દી.
2: અરે શરી, આટલી વહેલી સવારે? બેસો પહેલા. અરે
5: આજુ, મેં હમણાં અખબારમાં વાંચ્યું. એ વાંચ્યું?
2: શું?
5: જીઓ પારસી યોજના.
2: આ વાળી શું છે?
5: નાઝનીન, આ કેન્દ્ર સરકારની યોજના છે, ખાસ આપણા પારસી સમુદાય માટે. જે દંપતીઓને સંતાન સુખ નથી મળી શકતું, તેમના માટે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ થી લઈને ડિલિવરી સુધી, જન્મ પછી ની દેખભાળ સુધી, બધા માટે 8 લાખ રૂપિયા સુધીની સહાય.
2: શું કહી રહી છે?
5: સાચું કહી રહી છું. અને જે દંપતીઓને વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે, તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
2: અને જેની આવક થોડી વધારે છે,
5: 15 થી 25 લાખ વાળા માટે 75%, અને તેનાથી ઉપર વાળા માટે 50% ખર્ચ કવર થાય છે. નાઝરીન, આ યોજના તારા માટે જ બની છે.
2: પરંતુ મારી ઉંમર

0: તો હવે 45 ને થવાની છું.
1: સાંભળ, મારી ભાભીની સહેલી વિનાશ, તેની ઉંમર પણ ઓછી નહોતી. મુંબઈ, પુણે, સુરત, નાગપુર કેટલાય શહેરોમાં આ યોજનાઓથી સેંકડો દંપતીઓ લાભ ઉઠાવી ચૂક્યા છે. સાચે જ. હવે ફરુખને બોલાવ અને આજે જ આના વિશે જાણકારી મેળવો.
2: શું વાતો થઈ રહી છે બંને સહેલીઓમાં?
1: ફરુખ, આ વાંચો.
3: જીઓ પારસી પરિયોજના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી સંચાલક નાઝનીન, આ તો ખરેખર સરકારી યોજના છે.
0: ફરુખ, મને લાગે છે એક વાર વધુ કોશિશ કરવી જોઈએ. આ વખતે આપણે એકલા નહીં હોઈએ.
3: તું તૈયાર છે? સાચે જ.
0: હા, ડોક્ટરે કહ્યું હતું મુશ્કેલ છે પણ અશક્ય નથી. હું એ અશક્ય નથી પર ભરોસો કરવા માંગુ છું.
3: તો ઠીક છે.

0: નાઝમીનજી, મેં તમારી પાછલી બધી રિપોર્ટ જોઈ છે. થાઇરોઇડ ના કારણે પરેશાની તો છે, પણ આ અંત નથી.
1: ડોક્ટર સાહેબ, ઉંમર પણ તો અમારી વિરુદ્ધ છે.
0: નાઝમીનજી, ઉંમર એક પડકાર છે, અડચણ નહીં. આ યોજના હેઠળ અમે એવા કેટલાય દંપતીઓનો ઇલાજ કર્યો છે જેમની આશા છોડી દીધી હતી. હવે આર્થિક ચિંતા તમે બંને બિલકુલ ન કરો, બસ પોતાનો ઉત્સાહ જાળવી રાખો.
2: હા હા ડોક્ટર સાહેબ, અમે બંને પૂરી રીતે તૈયાર છીએ, જે પણ કરવું પડે.
0: બસ આજ મારે સાંભળવું હતું, આપણે કાલથી શરૂ કરીએ છીએ.
1: ફરુખ, જો આ વખતે પણ.
2: ના, એ વિશે નહીં વિચારવું, જે થશે તે જોયું જશે. અત્યારે બસ અહીં રહે મારી સાથે.
0: નાસિંહજી, ફરુખજી, અભિનંદન.
1: એટલે
0: તમે માં બનવાના છો, અને તે પણ જોડિયા.
2: જોડિયા, સાચે જ.
1: શુક્રિયા, શુક્રિયા ડોક્ટર, ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે. ફરુખ, જો તો ખરા બને ઊંઘી ગયા.
2: જો એ યોજના ના હોત તો.
1: પણ હતી ને, હતી, એટલે જ આ બને આજે છે. આ ઘરમાં આપણા પોતાના
2: જીઓ પારસીએ સાચી જિંદગી આપી આ બંનેને.
1: અને આપણને પણ ફરો, આપણને પણ.
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: જીઓ પારસી યોજના હેઠળ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, ડિલિવરી અને જન્મ પછીની દેખભાળ માટે રૂપિયા 8 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જે દંપતીઓની વાર્ષિક આવક રૂપિયા 15 લાખ થી ઓછી છે, તેમના માટે પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. રૂપિયા 15 લાખ થી 25 લાખ આવક ધરાવતા દંપતીઓ માટે 75% અને 25 લાખ થી વધુ આવક ધરાવતા લોકો માટે 50% ખર્ચ કવર કરવામાં આવે છે. આ યોજના આ સમુદાયની ઘટતી વસ્તીને રોકવામાં સહાયક છે. જે જાગૃતિ, લગ્ન અને લોકોની વિચારધારા બદલવામાં કારગર સાબિત થઈ. મુંબઈ, પુણે, નવસારી, સુરત અને નાગપુર જેવા કેટલાય શહેરોમાં રહેતા દંપતીઓ આ યોજનાથી લાભાન્વિત થઈ ચુક્યા છે. ના જાણે કેટલાય ઘરોમાં કિલકારીઓ ગુંજી છે. આ માત્ર એક યોજના નથી, આ એક આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
5: તો જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા પણ આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો યાદ રાખો, મદદ હાજર છે. બસ એક ડગલું ભરવાનું છે. આ હતો અમારો કાર્યક્રમ,
6: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, પેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: વાહ જી મમ્મીજી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
5: તો
4: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
5: તો
4: જેમ કે UPI થી?
5: અચ્છા.
4: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
5: કયો નિયમ મમ્મીજી?
4: તારું મોઢું જોઈને લાગો પણ UPI થી જ મળશે.
5: તમે પણ ને મમ્મીજી.
6: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: આલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: લતા મંગેશકર અને મનહર ઉદાસના યુગલ સ્વરમાં હીરો ફિલ્મનું ગીત સાંભળીએ.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત નો કાર્યક્રમ મનોરંજન. આજે આપ પાર્શ્વ ગાયક મનહર ઉદાસ ના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળી રહ્યા છો. હવે પછીના ગાયક કલાકાર છે મનહર ઉદાસ અને

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આજે આપે પાર્શ્વ ગાયક મનહર ઉદાસના જન્મદિવસ પર વિશેષ ફિલ્મ ગીતો સાંભળ્યા.

અને જો કોંજો અંગરક્ષક વેતો એ ભગવાન જો વડો ભગત વેતો અને કે પણ કમ થીએ તો સારો વે કે નરસો એમ જે મો મેજા એ શબ્દ નકરી જ બને કે ભગવાન કરે એ ભલે લાય તો હક્યાર શિકાર કરલાય વંદાવા રાજા તો છેકાનું અમ કે કઈક અવાજ સુણાનો અને રાજા બાણ ચડાય અને જો કો બાણજી પોઠિયા જો ભાગવે એ અંગૂઠે મેં લગી ગયો અને અંગૂઠે મેં તા લોહી નીકળે મંડાણો અને અંગૂઠે જો આપણો ભાગ કપાઈ ગયો હેડો ધાર ઉધાર લોહી વંધો હો તોય પણ રાજા જો અંગરક્ષક વો હું તો ભગવાન જો વડો ભગત વો અને ઉ ઈ છે કે ભગવાન કરે ઈ ભલે લાય એટલે રાજા કે તો બહુ જ ગુસ્સો આવ્યો અને પાંચાણ કે રાજા કે કઈ જવા છે રાકે જવા છે અને ઈ રાજા કે પણ ઈ જઈ દને કે ભગવાન કરે ભલે લાય એટલે રાજા તો બહુ ક્રોધિત થઈ ગયો અને બની ને સીધો અનકે કારાવાસ મેં વજી ચડે કે મુજો અંગૂઠો કપાઈ ગયો તોય પણ તું ઈ છે તો કે ભગવાન કરે ભલે લાય તો હદ અજતા હું તો કે સજાડિયા અને એમ કે કારાવાસ મેં પૂરી છડે તો અને દરરોજ જીમ રાજા શિકાર લાવે ને એ બોતેડી થયા એટલે વળી પાછો રાજા શિકાર લાવ્યો અને ત્રણ દિવસ અને સાથે જો અંગરક્ષક નવો એટલે એ થોડીક સિપાઈ કે ખાણી અને વ્યો શિકાર તે તો શિકાર કરદે કરદે એ ઘણો બધો અંદર નકરી ગયો જંગલજી અંદર નકરી ગયો તો જંગલજી અંદર આદિવાસી જકો વા એ મળે જણા હકડો બલી ગોદાવા એની જે સમાજ મેં એકડી એની બીમારી ફેલાઈ ગઈ કે કોઈ બત્રી લખણો માડો બે અંજી બલી દિયો તો ઈ બરાબર થઈ રહે ઈ ફી જૂને જમાને જી ગાલી હોય હેવર તેડી કોઈ પ્રથા પ્રચલિત નાય પણ જૂને જમાને પ્રમાણે ઈ બલી ગોતાવા અને એની કે રસ્તે મેં રાજા મળી ગયો તો ઈ મળે જણા ભેગા થઈ અને રાજા કે બલી દંડાય તેડી ગયા તો ઓના આની જો પંડિત વો જો કો બલીજી તૈયારી કરીને બેઠો વો ઈ માંગે કે બલી હલાયો એટલે ઈ રાજા કે હલાયા તો રાજા કે દસીને બલીજી પૂરેપૂરી તૈયારી કરી રખ્યા અને જેડો અંજો માથું વઢી લાવ્યું તો ડઠે કે અંજો તો અંગૂઠો કપેલો હોય એટલે તંતાણે જની જો પંડિત ચઈ દને કે ભાઈ હી બલિતા નહીં હલે કારણ કે બલી લાયતા બત્રી લખણો માડું ખપે અને રાજા જો અંગૂઠો વઢેલો હોય એટલે રાજા બત્રી લખણો ન ચોવાજે એટલે રાજા કે છડી જના અને જેડો રાજા કે છડ્યા એડો જાણે કે પોઠિયા કોતો ધોડ્યો વે ઈ ધો ભાગો અને સીધો ઓન કારાવાસ મે જડા અંગરક્ષક વધ્યો ઓન વટે વિનીને ચે કે ભલા તું તા સચો અહીં ભલા કે મુજો અંગૂઠો કપાઈ ગયો ઈ પણ સારે લાય જવો પણ મુકે હકડી ગાલ ન સમજાણી કે મુજો અંગૂઠો કપાણો ઈ તા હલો સારે લાયવો પણ જડે તો કે કારાવાસ મે વધો તડે પણ તું ઈ જીવે કે ભગવાન કરે ભલે લાય તો કે કારાવાસ મે વજો અંતી કોનો ભલો થયો ઈ જરા મુકે સમજાય તડે ઉચે પંડ મોછે મે મરક્યો અને તે કે રાજા જ તું બત્રી લખણો ન હોય તો આવતા બત્રી લખણો હોજ અને આવ જતો જો અંગરક્ષક અહીંયા તો ભેરો ને ભેરો વા તો જે બદલે અજ મુજી બલી ચડી વેવી એટલે જ આવ કારાવાસ મે અહીંયા તો જાઉં સુરક્ષિત અહીંયા અને એટલે જ ભગવાન મુકે કારાવાસ મે વધે કે તું વાંચી વે તો આવ તો જે બદલે ન ચડી વના બલી તે એટલે મુકે કારાવાસ મે વધે એટલે હી પણ ભગવાન તા ભલે લાય જ કરે અને સચી જ ગાલાય કે ભગવાન તા હંમેશા જોકો કરે ભલે લાય જ કરે તો હેડી મળે મીઠી મીઠી ગાલી હોય પાંજે કચેરી જીવું તો કચેરીજી હેડી ગાલીએ પૂઠિયા એકડો લાટ મોજે જો કચ્છી ગીત સણો દિવાળી બેન ભીલજે સ્વરમે કચડો યાદ કરિયા.

શું તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્યતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ. સેન્સેક્સ 170 અને નિફટીમાં 80 અંકોનો ઉછાળો. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. રાજ્ય સરકારે મંત્રીઓને કોન્વિક્ટે પાયલોટિંગ કાર નહીં ફાળવવાનો નિર્ણય. રાજ્યમાં સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સીઆઈ કોઈને નહીં ફાળવવામાં આવે કોન્વિક્ટ ગાડી. નાયબ મુખ્યમંત્રી ગૃહ વિભાગની વર્ચ્યુઅલી બેઠક કરવાનો કર્યો નિર્ણય. ગાંધીનગરની બેઠકમાં ગાંધીનગરના બહારના અધિકારીઓને ફિઝિકલી નહીં બોલાવાય પણ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાશે. નાયબ મુખ્યમંત્રી પોતાના ગાડીઓના કાફલામાં પણ મૂક્યો કાપ. નાયબ મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર 3 ગાડી નજરે પડશે. આજે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નીકળતાની સાથે નિર્ણયનો કરાયો અમલ. જમ્મુ અને કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો. ભારત આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ એઆઈએનઆરસીના નેતા એન રંગાસામીએ પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી મહાત્મા આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 અને 17 મે ગુજરાત આવશે. અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને મળશે. ગુજરાતભરમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા. નાગરિકોને સાવચેત રહેવા સલાહ. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અમદાવાદ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફોગાટ ફાઇનલમાં પ્રવેશ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલા કિસ્મત ફિલ્મના ગીતથી.

0: શબ્દના મહત્વની યાદો. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દના મહત્વની યાદો બુધવારે બપોરે 12:00 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દના મહત્વની યાદો.
1: અને હવે સમજશો કિશોર કુમાર અને આશા ભોંસલે ગયેલું બાતો બાતો મેં ફિલ્મ ગીત.
2: સુનિયે
3: કહીએ,
2: સુનિયે
3: સુનિયે કહીએ,
2: સુનિયે કહેતે સુનતે બાતો બાતો મેં પ્યાર હો જાયેગા. સુનિયે
3: કહીએ,
2: સુનિયે
3: સુનિયે કહીએ કહીએ,
2: સુનિયે

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે.

0: स्पेशल भने पहिला एक विज्ञापन विराम
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવિ દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પૂરાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4000. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4000.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું મિતાલી સિંઘે ગાયેલી ઝમીર કાઝમીની આ ગઝલથી.

જિલ્લા નિવાસી અને કારકૃષિની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધરતી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભાડાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો મૂળ રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળવાના અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927238549.

0: તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ વિના અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓની નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 232 5400.
1: શબ્દો છે ડોક્ટર બશીર બત્રના, કલાકાર હરિહરન.

0: श्रोत्यांनी छायाचित्र सरकार श्री व्याघ्र भरणीको क्रांती अन्त्योदय राशन कार्ड धारकको आणि अग्रता धारकको कुटुंबले नवा पात्र अनाज बाबते संबंधित जिल्हा निवासी अधिक कलेक्टरशीने फरियाद करी शकाल छे। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 07923258409। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 07923258409।
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો જગજીત સિંહના કંઠમાં નઝીર બનારસીની આ ગઝલ।

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. તમિલનાડુમાં ટીવીકે સરકારે વિશ્વાસનો મત મેળવ્યો. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ. સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 115 અંકોનો ઉછાળો. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો આજથી અમલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યો.

0: શિક્ષા. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવર યાત્રામાં ભાગ લેવા માંગતા લોકોને આ મહિનાની 19 તારીખ પહેલા અરજી કરવા અપીલ કરી છે. તમિલનાડુના તિરુપુરમાં માર્ગ અકસ્માતમાં પોલીસકર્મી સહિત 6ના મોત. નેપાળના કાઠમંડુમાં ભારત દૂતાવાસના પ્રથમ સચિવ નારાયણસિંહ અને મેલે ગ્રામીણ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ જ્વાલાસિંહ સૌદે સંયુક્ત રીતે અછામ જિલ્લાના મેલે ગ્રામીણ મ્યુનિસિપાલિટીમાં સ્થિત શ્રી બાસુકી માધ્યમિક શાળાનો શિલાન્યાસ કર્યો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજથી 2 દિવસ બેઠક શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા જગદીશ વિશ્વકર્મા સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોન તથા વડોદરાની 2 દિવસની પાર્લામેન્ટરીની બેઠકમાં થશે ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ. શબ્દોમાં માહિતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી આકાશવાણી ભુજ કેન્દ્રના નિવૃત્ત એડીપી કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશ રાવલની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના 90 વર્ષના ઇતિહાસની ગૌરવશાળી પળોની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આકાશવાણી ભુજ સાથે જોડાયેલા અને આકાશવાણી અમદાવાદ વડોદરા ખાતે પણ જેમણે પોતાની સેવાઓ આપી છે તેવા ભૂતપૂર્વ એડીપી હેડ ઓફ પ્રોગ્રામ શ્રી જયેશ રાવલ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જયેશભાઈ જે કાર્યક્રમો કર્યા છે તે આજની તારીખમાં પણ શ્રોતાઓના દિલમાં વસેલા છે. તો જયેશભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત છે.
2: ખૂબ ખૂબ આભાર, આપનો ધન્યવાદ.
1: જયેશભાઈ, આકાશવાણીમાં સેવાઓ આપવાનું ક્યારથી આપે શરૂ કર્યું એની જરા વાત કરશો.
2: 1989માં પ્રસારણ નિષ્પાદક તરીકે આકાશવાણી ભુજમાં મેં પોતાની ઇનિંગ શરૂ કરી અને પછી વિવિધ વિભાગો, કાર્યક્રમ નિષ્પાદક અને નાટકમાં ભાગ લેવાનું, એમાં વિવિધ ગ્રેડ્સ અને એમ વારંવાર આકાશવાણીના 36-37 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા.
1: ભારતમાં આકાશવાણીના 90 વર્ષ થશે આ જૂન મહિનામાં 2026માં અને આકાશવાણીમાં આપણે 3 દાયકાથી પણ વધારે કામ કરેલું છે, તો આપની સમગ્ર સફર એના વિશે આપ જયેશભાઈ જણાવો.
2: આકાશવાણીની આપણે વાત કરીએ તો મેં મારી સફરની વાત થઈ જશે. દેવાનભાઈ, એક 9 વર્ષ આકાશવાણીના નામે, આમ તો 1926થી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને એ પ્રક્રિયામાં 9 વર્ષ તો આ જ નામે આકાશવાણી, એ જ નામે આપણે જયારે ભાગ લીધો ત્યારે 100 વર્ષના તો સમજો ને કે પૃથ્વીની ભૂગોળ બદલાઈ જાય છે, રાજ્ય બદલાઈ જાય, દેશ બદલાઈ જાય છે. એની વચ્ચે એક સંસ્થા કે જેને એટલો બધો સમય સમગ્ર ભારતને આવરી લે એનું કામ કર્યું
1: જી,
2: ત્યારે એના 90 વર્ષની ઉજવણીમાં જયારે મને તક મળી છે ત્યારે મને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને આકાશવાણી અમદાવાદ વડોદરાનો હું પહેલા તો આભાર માનું છું તમારો વિશેષ કે મને આ વિશે વાત કરવાની તમે તક આપી. સરદાર પટેલે, આપણને ખબર છે, સરદાર વલ્લભભાઈ પટેલે ભારત જે 1947માં વિવિધ 550 જેટલા રાજ્યોમાં વહેંચાયેલું હતું એને એક કર્યું અને એવું જ પેરેલલ કામ ભારતના અલગ અલગ રાજ્યો, અલગ અલગ વિસ્તારો એને એક સૂત્ર બાંધવાનું કામ, ભારતનો અવાજ જેને કહીએ એ અવાજ એ આકાશવાણી. અને ત્યારે જયારે પબ્લિકના અવાજ તરીકે આકાશવાણીને પસંદ કરવામાં આવ્યું ત્યારે ટેકનોલોજીના રીતે કોઈ મોનોપોલી હતી, આકાશવાણી માત્ર સ્ટેટનું જ હતું, પણ એ સમયે પણ 9 વર્ષના આ સમયની અંદર આકાશવાણીએ પોતાનું આ કામ એટલી બધી સારી રીતે કર્યું કે એને લીધે બધી જ ભાષાઓ, 180 જેટલી બોલીઓ, આ બોલીઓમાં સતત પ્રસારણ થયું
1: જી.
2: અને કવિતા વિશે એક સરસ મજાની લાઈન એમ છે, એમ કહી છે કે કવિતા કાનની કળા. તો હું તો કઉ છું કે ભાષા

0: એ લખાણનો જીવતી નથી, એ ભાષાને જીવાડવાનું કામ એ પણ આકાશવાણીએ કર્યું. મને નથી લાગતું કે વિશ્વમાં આ પહેલા કે હવે પછી ક્યારે આને પેરેલલ કોઈ એક વાત બનશે કે જ્યારે સમગ્ર દેશમાં 240 જેટલા અત્યારે સ્ટેશનો છે અને બાકીના જે કોમર્શિયલ સ્ટેશનો છે બધાને ભેગા કરીએ તો એક એક બોડીને સતત સતત સતત પ્રસારિત કરતા રહી અને એને ઓક્સિજન પૂરો પાડવાનું કામ જો કોઈ સંસ્થાએ કર્યું હોય તો એ આકાશવાણી છે.
1: જી જયેશભાઈ, બહુ સરસ વાત કરી કે આકાશવાણીએ એ જે ભાષાની જાળવણીનું એનું સંવર્ધનનું કામ કર્યું છે, સાથે સાથે માહિતીની સાથે મનોરંજન પીરસવાનું એક ઉત્તમ કામ કર્યું છે, સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. કારણ કે આકાશવાણીમાં વિવિધ કાર્યક્રમોમાં શ્રોતાઓને ઘણું બધું જાણવા મળ્યું, સમજવા મળ્યું, શિક્ષણનું કાર્ય પણ એ રીતે આકાશવાણીએ કર્યું છે. તો આજે 90 વર્ષે આકાશવાણીમાં જે લોકકલા અને સંસ્કૃતિનું જતન થયું છે એની થોડી વાત કરશો.
0: જુઓ, આકાશવાણી 90 વર્ષ પહેલાની વાત કરીએ તો આઝાદી પહેલાથી કામ કરવા માટે
1: જી
0: બરાબર. આઝાદી વખતે આપણે એમ કહી દીધું કે હવે આ ભારત છે, આ વિસ્તાર છે ભારત છે અને આની ભાષાઓ છે અને બંધારણમાં પણ આવી ગયું. પણ લોકોના મનમાં ભારતની લાગણી, વિવિધતાની વચ્ચે એકતાનો જે આપણો સંદેશ હતો એ સતત એને એક મેસેજથી આપણે જીવતી રાખવાનું કામ કર્યું. કારણ કે મને પહેલી હતો એટલે આપણો જ અવાજ હતો, ભારતનો અવાજ આકાશવાણી હતું
1: જી,
0: એ સમાચારના સ્વરૂપે, એ સંગીતના સ્વરૂપે, એ લોકકલાના સ્વરૂપે, એ જે પણ સ્વરૂપે આવ્યું એ લોકબોલીઓના સ્વરૂપે, પણ એનું મેઇન જે મુખ્ય ધ્યેય હતું એ દરેક માણસને ભારત વિચાર સાથે જોડી લેવાનું હતું. કારણ કે પહેલા ધોરણની ચોપડીથી માંડીને 12મા ધોરણની ચોપડીમાં ભારત મારો દેશ છે એમ પહેલી લાઈનથી આપણે શરૂ કરીએ છીએ ગુજરાતીમાં બધી જ ભાષામાં, પણ એ માત્ર લખી દેવાથી નથી થતું. આ રોજ પોતાની ભાષામાં લોકોએ અવાજો સાંભળે, રોજ પોતાની ભાષામાં લોકબોલીઓ, મેં કીધું ને 179 જેટલી લોકબોલીઓ છે, 43 ભાષાઓ છે, એમાં સતત સતત કામ થયું. અને આ જે લોકબોલીઓ છે ને એમાં કઈ ખાલી હલ્લો કે આવ્યો કુરવાય એટલી જ વાત નથી થઈ, એના બારીક પ્રશ્નો, માલધારી હોય તો માલધારીના, ખેતીવાળા હોય તો ખેતીના, એની કલાના પ્રશ્નો, કલાની પ્રસ્તુતિ, ઇવન તમને કહું આજે આજે આજના દિવસે જયારે આપણે 2026માં બેઠા છીએ ત્યારે છાપામાં ક્યાંક તમને જોવા મળશે કે રામજીભાઈ પોતાના કાર્યકર્તા અને આકાશવાણી બી હાઈ, આ જે કલાનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરી રહ્યા આકાશવાણી છે ભારતભરમાં, ભારતભરમાં સ્ટાન્ડર્ડાઇઝેશન. અચ્છા, આપણે એમ વાત કરીએ કે કલાની વાત કરીએ તો કલાના વિવિધ સ્વરૂપો છે. આપણે જુદા જુદા સ્વરૂપે જોયું કે એના પછી તો ટેલિવિઝન આવ્યું એટલે કે દૂરદર્શન, દૂરદર્શન પછી રંગીન ટેલિવિઝન, રંગીન દૂરદર્શન થયું અને એ તમામ પછી પ્રાઇવેટ ચેનલો શરૂ થઈ. એ તમામ કેવી રીતે શરૂ થઈ કે આકાશવાણીના કલાકારોએ પહેલા એક મોટું બેકગ્રાઉન્ડ બનાવીને આપ્યું
1: છે.
0: એમાં આપણે શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય છે, પણ આપણે લોકકલાની વાત કરીએ તો ખૂણા ખૂણામાં બેઠેલા કલાકારને આકાશવાણીના સ્ટુડિયોમાં લાવવા, એમને સાથે આકાશવાણીના વાદ્ય સાથે એને કામ કરાવવું અને એ પૂરા પાડીને એ લોકોની રેકોર્ડિંગ કરવા, એ લોકોને પ્રસારણ કરવા, એ એક આખી સ્ટાન્ડર્ડાઇઝ ડેઇલી બેઝ પ્રક્રિયા થઈ
1: જી.
0: અને 240 જગ્યા લગભગ, એટલે 200 ક્યારેક શરૂઆતમાં 200 હશે કંઈ જ વધતા ગયા. ધારો કે રાજકોટનો દાખલો લઈએ તો હેમુ ગઢવી ખરેખર આ ઘટના બનેલી છે કે હેમુ ગઢવી છે એ એક લોકમેળામાં શાસ્ત્રી મેદાનમાં ગાતા હતા અને ત્યાં ચંદ્રકાંત ભટ્ટ સાહેબ ગયા અને બીજા બે સાથીઓ ગયા, એનો હાથ પકડીને લઈ આવ્યા આકાશવાણીમાં અને પછી એને જે ઇતિહાસ રચ્યો, અમે તો ઘણી વાર એમ ત્યારે હસતા કે ભાઈ આપણે બધા જે ખાઈએ છીએ જે હેમુ ગઢવીનું કરેલું ખાઈએ છીએ અને એમના સંતાનો છે કેવી રીતે દિવાળી બેન, પણ આશી હજાર ઘર કઈ બેને લઈ આવ્યા અને બાકીના 200 ને નતા લેવા, તો પણ એ બધા 200 પણ એના રિફ્લેક્શનમાં ક્યારેક એના ડબલે, એને ક્યારેક એનાથી સારા, ક્યારેક એનાથી અલગ, એમ થઈ થઈને આપણને એક એક બેકગ્રાઉન્ડ પૂરું પાડ્યું. એ આપણે ગુજરાતીની વાત કરી,
1: બિલકુલ
0: તમે એમ કહી શકો, તમે કર્ણાટકમાં તેલુગુ ભાષામાં એટલે કન્નડ ભાષામાં કહી શકો, તેલુગુમાં કહી શકો,
1: બિલકુલ
0: સિંધીમાં કહી શકો, પંજાબીમાં કહી શકો, તો એક મોટું બેકગ્રાઉન્ડ.
1: એટલે ટૂંકમાં એમ કહી શકીએ જયેશભાઈ કે જે હિન્દુસ્તાનના જે ઉસ્તાદ અને પંડિતો છે એ આકાશવાણીની દેન છે. આકાશવાણીમાં જયારે એ કલાકારો એમની કલાનું પ્રદર્શન કરવા જાય છે અને એ પછી જયારે એ લોકો ટોપ ગ્રેડમાં પહોંચે છે, એ ટોપ ગ્રેડના જે કલાકારો હોય છે એમ

0: ઉસ્તાદ પંડિતોને વિદુષી જેવું વિરોધ મળતું હોય છે. તો આપણે તો ગુજરાતના છેવાડાના આપણે કચ્છમાં ભુજ ખાતે આપણે આટલા બધા વર્ષો વિતાવ્યા છે, તો ભુજ ખાતેનો આપણો અનુભવ કેવો રહ્યો? જયેશભાઈ બોર્ડર એરિયા છે એટલા માટે વાત કરી રહ્યો છું.
1: આકાશવાણીમાં એક દૂરના વિસ્તારના ગામમાં કામ કરવાની વાત મળે ત્યારે શું થાય, બે જાતની વસ્તુ થાય કે એને નેશનલ હાઈવે એક લેવલ હોય તો બહુ તકલીફ થાય, જેમ કે એને તરતા જ હેડલાઇન શું કામ આપે, આવડો મોટો દેશ છે અને એને તરતા જ ના મળે. હમણાં તો બહુ મળે છે, કારણ કે આપણા અત્યારે જે વડાપ્રધાન છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના આશીર્વાદ એના પર ખૂબ રહ્યા છે કે એ જયારે મન કી વાત કરે છે ત્યારે દર બીજી મન કી વાતમાં કચ્છનો રેફરન્સ આવે છે, તો એના લીધે બહુ નેશનલ હાઈલાઇટ મળે છે. પણ બાકી અઘરું હતું આજની, જયારે આપણે 35-36 વર્ષ પહેલાની વાત કરીએ તો, અને ત્યારથી શરૂ થઈને તો એક છે કે એ વિકાસનો ઝંખતો પ્રદેશ હતો અને અભાવમાં જીવતો પ્રદેશ હતો. ત્યારે મારા કાર્યકાળમાંથી 20-21 વર્ષ તો એવા ગયા છે કે જયારે ત્યાં દુષ્કાળ હતો અને એને લીધે રાહત કામો શરૂ થઈ ગયા, તો એનો પોતાનો પ્રશ્ન હતો, રાહત કામોમાં જવું, એ લોકોને મળવું, રાહત કામ કરતા મજૂરોને મળવા જવું, એને ઇન્ટરવ્યુ લઈને પછી રેડિયોમાં વગાડવા, અને એ લોકોને એને પાણીના પીવાનો પ્રશ્ન હોય, માતાઓને શેડ બનાવવાનો, છાયો બનાવવાનો પ્રશ્ન હોય, એવા નાના પ્રશ્નો હતા, પણ એ લોકો માટે બહુ મોટા હતા જીવન જોખમ. એના બાળકોના પ્રશ્નો હતા, એ ત્યારથી માંડીને એકદમ વિકસતા બંદરો કંડલા અને પછીથી મુંદ્રા,
0: બિલકુલ
1: વિકાસની બીજી લાઈન, કે જયારે ભારતના મોટામાં મોટા બંદર તરીકે મુંબઈને ટક્કર આપતા હોય એવું એક બંદર કંડલા, પછી એને ટક્કર આપતું એવું મુંદ્રા, એવું એક વિકાસની, એટલે બે બાજુથી ખૂબ મોટું એરિયા હતો કે જેમાં કામ કરવાની, કારણ કે મજૂરોની મોટી સંખ્યા એ બાજુ હતી,
0: બિલકુલ બિલકુલ,
1: અને માલધારીઓની મોટી સંખ્યા આ બાજુ હતી, તો એ લોકોની જુદી જ વાતો હતી, તો એ વાતો રેડિયો પર કેમ લાવવી, અને ત્યારે આપણે સ્ટોલવર્ટ્સને કામ કરતા જેવા ઓટી કાર્યાને, રમેશજાની, રશ્મિભી અંતાણી, વિનેશ અંતાણી, અને બધા લોકો એવા હતા, એમાંથી કોઈ ચારણામ રહી ગયા છે કે એ ઓછા કે નાના નહોતા, પણ અત્યારે ખાલી રેફરન્સ પૂરતી મેં વાત કરી છે, તો એ લોકોએ ખૂબ સારું કામ ત્યાં કર્યું. આ બધા શું કર્યું કે એનો અવાજ ત્યાંથી મુકતા હતા, એની વાતો ત્યાંથી મુકતા હતા, અને એના અનુભવો હતા કે ગ્રીન રેવોલ્યુશન લોકોએ કામ કર્યું હતું, એ બધા જ અનુભવોનો લાભ મને મળ્યો. ત્યાર પછી શિક્ષણ માટે મેં કામ કર્યું તો એને નેશનલ એવોર્ડ મળ્યો. પછી મેં ભૂકંપમાં કામ કર્યું હતું, એના માટે મને જિંદગીની સૌથી મોટી જેમ બહુમાન કહી શકાય આવી ક્ષણ આવી, કે જયારે ભારતના કેન્દ્રીય માહિતી અને સંચારણ મંત્રી સુષ્મા સ્વરાજ મારું નામ લઈને આકાશવાણીમાં મને મળવા આવ્યા, અને આકાશવાણી તો ત્યારે તૂટેલું હતું, તો એની મારે ઉપર ક્યાંક હું બેઠો હતો ત્યાં એ પોતે સિક્યોરિટી પ્રોટોકોલ મૂકીને ઉપર મને મળ્યા, અને પછી શું કામ છે, ત્યારે શું જરૂરત છે એમ પણ પૂછા કરી. એ મોટી ક્ષણ હતી, કારણ કે એક નાનકડી જગ્યાએથી સરસ કામ કરી છે.
0: તમે એ જે કચ્છના ભૂકંપની વાત અત્યારે યાદ દેવડાવી છે, તો એ સમયગાળામાં આકાશવાણી ભુજમાં આપે કેવી રીતે કાર્ય કર્યું હતું અને કેવી પરિસ્થિતિમાં કાર્ય કર્યું હતું, તો એ શ્રોતાઓને કહેશો કે અમને
1: આકાશવાણીના 90 વર્ષના ગાળામાં આકાશવાણીએ દેશમાં જુદા જુદા વિસ્તારોમાં શું કામ કર્યું છે એ રેફરન્સમાં કહી શકીએ. કારગીલમાં એવું થયું કે એક ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ હતો, એને અનાઉન્સર નક્કી કર્યું કે હમણાં ગમે થશે કારગિલ સ્ટેશન પર બોમ્બ પડતા હતા, ત્યારે યુદ્ધમાં ફસાયેલું હતું, તો પણ કે અમે રેડિયો બંધ નહીં થવા દઈએ, નેશનલ ન્યૂઝમાં એમ ના આવવું જોઈએ કે કારગિલ બંધ થઈ ગયું. અંદામાનમાં સુનામી આવી હતી, ત્યારે ટ્રક્સના એક એન્જિનિયરને અનાઉન્સર એવા હતા કે તમે કીધું સુનામી આવે કે ગમે આવે, અમે રેડિયો ચાલુ રાખશું,
0: રેડિયો ચાલુ રાખશું
1: બિલકુલ. અને એ જ રીતે જયારે બિહારમાં પૂર આવ્યા ત્યારે પણ ત્યાંના 2-3-4 જણા એવા હતા કે જેની સ્ટાન્ડર્ડ હતો વર્લ્ડ લેવલના સ્ટાન્ડર્ડ, કે જયારે રેડિયોની મદદથી એ લોકોએ પરિવારો, કારણ કે તેને નદીએ દિશા બદલી હતી જયારે પૂર આવ્યા હતા, બહુ મોટા પ્રમાણમાં જેમ ભુજમાં જયારે આ ધરતીકંપ આવ્યો ત્યારે બહુ વધારે પડતો રિસ્પોન્સનો ટાઈમ અમે નહોતો લીધો. 8:40 આવ્યો અને અમે ક્યારે એક સેકન્ડ માટે પ્રસારણ બંધ નહોતું થયું, સતત પ્રસારણ ચાલુ હતું, અને પહેલા 10:15 અમારે શૈલેશ્વાસ કરીને ન્યૂઝ વાળા મિત્ર હતા, એને મને ફોન કરીને જણાવ્યું, અમે એને પ્રસારણમાં સામેલ કર્યું કે ભાઈ ઉમેદનગર નામના વિસ્તાર છે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યાંથી લઈને અમે લોકોને મળવાનું કામ શરૂ કર્યું, શરૂઆતમાં રાહત કામની સામગ્રીઓ ક્યાં મોકલાવી એને માર્ગદર્શનનું કામ ચાલુ કર્યું, પાણીની જરૂર હતી, પાણી 4 દિવસ નહોતું, છાપાને ટેલિવિઝન એ તો સવાલ જ નહોતું, કારણ કે ત્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય જ નહોતું, ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી, એક જ સિટી 5-11 હજાર માણસો ગુજરી હતા, એટલે ભુજમાંથી જ, તો એ સિવાય પણ બીજા બધા 400 બાળકો તો એક જ ગલીમાં ગુજરી ગયેલા અંધારમાં.
0: અને જયેશભાઈ મને યાદ છે કે એ સમય તો આકાશવાણી પરથી જે

0: લોકો જીવિત હતા અને એ લોકો જયારે પણ એમ ખબર પડે કે એ લોકોના નામ આપણે આખી રાત ટ્રાન્સમિશન ચાલુ રાખીને એમના નામ આપણે પ્રસારિત કરતા હતા અને એના પરથી એમના સગાવાલા એમને શોધીને એમને લેવા આવતા હતા. એટલે આકાશવાણીએ ભૂકંપમાં તો બહુ મોટી ભૂમિકા ભજવી જ છે, પણ જયારે જયારે પણ કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે આખી રાત જાગીને
1: સુરેશ બિગલાણી નામના કોમ્પ્યુટર હતા આપણે આકાશવાણીમાં, અને 26 જાન્યુઆરીની સવારે એ બધું 43 મિનિટ થઈ ગયું અને એને 27 મિનિટની સવારે ડ્યુટી હતી વહેલી મોર્નિંગ. તો 26 મિનિટ આવે તો ભાઈ નહીં થઈ ગયા, કારણ કે ફ્લેટમાં રહેતા હતા, ફ્લેટમાં તો જવાની કોઈ નહીમત નથી. તો એ સામે આકાશવાણીની સામે જુબલી ગ્રાઉન્ડ કરી, ઠંડી હતી, ભયંકર ઠંડી, મજા કે 4 કે 5 ડિગ્રી જેવું જાન્યુઆરી મહિના હતો. અને એ જુબલી ગ્રાઉન્ડમાં સુઈ ગયા, કેમ કે સવારે ડ્યુટી આવી હતી ત્યાં જ રહે અને કોઈ વાર નહીં, કેમ કે બધા ભાગ્યા હતા ત્યાંની ઘરમાં. એ જ સમયે ભુજની મેઇન હોસ્પિટલ પણ પડી ગઈ હતી,
0: બિલકુલ
1: એના બધા દર્દીઓ પણ જુબલી ગ્રાઉન્ડમાં સુતા ઘરમાં, કેમ કે એ ભૂકંપ ના નડે. તો એ સાંજે જયારે ડ્યુટી પર આવ્યા 5:30 ત્યારે એમ ખબર પડી કે 2-4 જણીને સુતા કરી જતા થોડાક તો મળ્યા પણ પડ્યા હતા. એમની વચ્ચેથી પણ ડ્યુટી કરાવ્યો હતો સુરેશ બિગલાણી સુધી કરીને જે દાદા. ત્યારે એવી જુદી જુદી કેટલી ભૂકંપ કેટલી યાદો લઈને આવે, પણ એમાં આપણે જયારે 9 વર્ષની વાત કરીએ ત્યારે આવા સમિષ્ઠ લોકો કામ કરી ગયા છે, કરી રહ્યા છે, કે જેને તમામ તકલીફોની વચ્ચે
0: કર્મઠ લોકો
1: અને આપણે જે શરૂઆતમાં વાત કરીને ત્યારે એક કડેનભાઈ વાત કરીએ ત્યારે ઘણી વખત મને એવા પ્રશ્નોનો સામનો કરવામાં આવ્યો છે કે હવે આકાશવાણી કોઈ સાંભળે છે, પૂછશે માણસ જે રેડિયો છે. આપણે યાદ કરાવીએ કે આકાશવાણી અને રેડિયો બે એક વસ્તુ નથી. 9 વર્ષ પહેલા જયારે આપણે એક કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે સરસ્વતીને પુત્ર તરીકે તમને એ કામ સોંપવામાં આવ્યું હતું કે એક સંદેશ જે રાષ્ટ્રનું છે, રાષ્ટ્રહિતનું છે, એ લોકો સુધી પહોંચાડો. આજે પણ બહુજન હિતાય બહુજન સુખાય, આપણે જે મોટો એ છે કે કયા માધ્યમથી જશે એ અગત્યનું નથી, સંદેશ શું છે એ અગત્યનો છે. એટલે આજે પણ એ કોઈ પણ ફોર્મમાં આ સંદેશની કદાચ 9 વર્ષ પહેલા જરૂર હતી એનાથી વધારે તીવ્ર જરૂરિયાત છે. ગરીબ લોકોનો એક મોટો વર્ગ છે, અભણ લોકોનો એક મોટો વર્ગ છે, જે આપણે હેવ નોટ્સ કહીએ છીએ, એ લોકોને મેલેરિયા ન થાય, એ લોકોને કિશોરીઓને લાલ ગોળી ચડાવવાની છે, એ લોકોના બાળકોને પોષણયુક્ત આહાર આપવાનો છે, એ લોકોના જે તકલીફો રોજ રોજ કયા બી વાવવાના છે, કઈ તકલીફોની વચ્ચે એને ક્યાંથી સરકારી સહાય મળે છે. ધરમભાઈ તમે જાણો છો એમ સરકાર ખૂબ સારા પગલાં લે છે અને ખૂબ મોટી સહાયો કરવાની કોશિશ કરે છે અને સહાય માટે બહુ મોટા પ્રમાણમાં ધન ફાળવે છે.
0: બિલકુલ.
1: પણ 12 વર્ષે દેવાંગભાઈ આ ધનમાંથી કેટલો ભાગ પાછો જાય છે વપરાયા વગરનો? કારણ એટલા માટે કે જેને એની જરૂર છે એ લોકો સુધી સંદેશ નથી પહોંચતો.
0: અને આ ગેપ છે. બિલકુલ. આકાશવાણીએ એ જ કામ કર્યું છે કે સમાજના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ એમને મળે અને એ સંદેશ એમના સુધી પહોંચે અને સચોટ માહિતી, પછી સચોટ માહિતી એ લોકો સુધી પહોંચાડી છે. અને એટલે જ આજે વિકસિત ભારતમાં પહેલાના જમાના કરતા ઘણા બધા ફેરફારો થયા છે, આકાશવાણી પણ એમાંથી ઘણું બધું આગળ આવ્યું છે અને એ સરસ રીતે કામ થઈ રહ્યું છે. તો જયેશભાઈ, તમે કચ્છમાં અને કચ્છની ધરતી એટલે તો લોકકલા અને લોક સંસ્કૃતિની ધરતી છે, તો ત્યાં એ કલાને બચાવવા માટે આપણે કેવા કેવા પ્રકારના કામો જોયા ત્યાં?
1: શરૂઆતમાં મેં જયારે ત્યાં કામ શીખવાનું શરૂ કર્યું દેવાસીમાં નિયુમાં, ત્યારે ત્યાં ખૂબ સારા કલાકારો આકાશવાણીમાં હતા. જયંતિલાલ વ્યાસ છે, જોસેફભાઈ ખાવરા છે, કાંતિલાલ વ્યાસ છે, આ લોકો ખૂબ સારી રીતે ટ્રેન થયેલા, ખૂબ તેજસ્વી કલાકારો હતા, ઘણા બધા એમાંથી હતા અને એ લોકોને સૂર ના પાડતા હતા. મ્યુઝિકની વાત કરીએ તો લોક કલામાં લોક સંગીતને આપણે આકાશવાણીએ સૌથી વધારે સંવર્ધન કર્યું. એટલે એમાં શું થયું કે જુદા જુદા ખૂબ મોટા ગજાના કલાકારો કે જે નોબત વાદકમાં સુલેમાન જુમ્મા ધારો કે એક નામ લઈએ, તો એ એવા કલાકાર હતા કે જે શાસ્ત્રીય સંગીત ગાતા અથવા વગાડતા લોકોની સાથે સંગત કરી શકે નોબત વાદનમાં. હવે નોબત વાદનમાં કુદરતી કલાકારો થાય અને એને લઈને આકાશવાણીને સ્ટેજ ઉપર મૂકીને પછી આકાશવાણીના માન્ય કલાકાર થયા, પછી એનાથી ઉપરની ગજાઈ ગયા, તો એને ફેસ્ટિવલ ઓફ પેરિસ માં મોકલ્યા શરૂઆતમાં. હવે તમે વિચારો કે જે માણસ પોતાની સહી નહોતો કરી શકે,
0: જી જી જી જી જી બિલકુલ,
1: એનો હાથ પકડી અને આપણે એને ત્યાં લઈ ગયા. અને એ તો એક દાખલો છે. અને પછી બીજા ઘણા એક બન્યું હતા, એને પદ્મશ્રી મળ્યું ત્યાંથી. એના પછી આપણે ત્યાં

0: ઉભા ની ક્રિયા ના કલાકાર છે, અત્યારે છે, એ મારા સાથે જ સંકળાયેલા હતા. મારા જ સમયમાં આવ્યું હતું કે અમને અહીંયાથી ભલામણ ગઈ, આપણે પણ એના મુખ્ય નિયમ પદ્મશ્રી મળ્યું. ત્યાર પછી એક નાટિકમની કલાકાર હતા જેને ત્યાંથી મળ્યું. તો આ અહીંયા જે ભજોડીના કલાકારો છે એને દર વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર ક્યાં જ જાય, એકાદ પુરસ્કાર તો હસ્તાક્ષરમાં હોય જ. તો એ જે કલાકારોનું આખું ભેદ છે, એ લોકોના જીવનમાં આપણે સતત સંકળાયેલા રહ્યા. આકાશવાણી આપણે એમના ઘરે જઈએ ને, મારા માટે સીધું જ આપણે તમે જઈને કહો કે હું આકાશવાણીમાંથી આવું છું, તો તમે અવાજથી કહી દે તમે કોણ છો. અને એવો રસિક અને માણસ સતત કામ કરતો હોય તો એ જુદી જુદી એની વિવિધ પ્રવૃત્તિઓ છે, એને પણ સતત આપણે બાંધણીની કલા છે કે શાળીને છે, એને સતત જગ્યા આપી.
1: બહુ સરસ વાત કરી જયશ્રી તમે. અને એમ કહી શકે કે 90 વર્ષમાં આકાશવાણીએ ઘણા બધા સાચા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને એ કલાકારો આજે એમની કલાનું પ્રદર્શન દેશ વિદેશમાં કરી રહ્યા છે.
0: તો એટલે બેંગર વચ્ચે દરેક લગભગ કચ્છમાંથી દર વર્ષે અત્યારે એક આ ફાયદા છે કે 4 અબજ રૂપિયાની કપડાની નિકાસ હસ્તકળાના કપડાની થાય છે. ઇન્ડસ્ટ્રીની સાઇઝ છે
1: ત્યાં.
0: શરૂઆતથી અત્યાર સુધી આપણે સતત સપોર્ટ મળ્યા છે.
1: બિલકુલ, અને આકાશવાણીનો બહુ મોટો ફાળો છે એમાં, એ કલાકારોને આગળ લાવવામાં. તો જયેશભાઈ, આકાશવાણીને કોઈ એક ઐતિહાસિક ક્ષણ જે તમે એના સાક્ષી બન્યા હો તો એની થોડી વાત કરશો.
0: 1998માં એવી જ ઘટના બનેલી, અને એ હતી વાવાઝોડું. આવ્યું હતું, ખૂબ મોટું વાવાઝોડું હતું કંડલામાં. એ વખતે વાવાઝોડાની તીવ્રતા તમે દરિયા અંદર આવી ગયો તો એને સમજી શકો છો કે ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર ભેંસ ને ગાયના મર્દા લાગતા, એટલે એટલું પાણી અંદર આવી ગયું.
1: બિલકુલ,
0: એ સમયે પણ આકાશવાણી ત્યાં જ હતું. સતત એ સમયે 2 કલાકની અંદર આપણે એનું રિપોર્ટિંગ આકાશવાણી ત્યાં કરી નાખ્યું, જયારે બીજા તમામ માધ્યમો પહોંચી શકે નહીં ટેકનિકલી, કારણ કે લાઇટ ના હોય, એ બીજી ઘણી બધી તકલીફો એની વચ્ચે ત્યાં રહેવાનું થાય. અચ્છા, 1997-98 એક ઘટના બની કે આપણે 96-97 શરૂ થઈ ગયેલું કે ત્યારે રાજકીય ચેન્જમાં 33% જેટલી અમે સ્ત્રીઓને સત્તામાં ભાગીદારી આપી એવું નક્કી થયું. પંચાયતી રાજની સુધારો,
1: બિલકુલ
0: આનો સુધારો આપવા માટે આકાશવાણીમાંથી એક કાર્યક્રમ શરૂ થયો, એક એનજીઓ ની મદદ લઈને. એનું નામ હતું કુંજલ પાંડેકરજી, જે લોકલ ડાયલેક્ટમાં એના 52 એપિસોડ પ્રસારિત થયા. આ ઐતિહાસિક ક્ષણ હતો, હું પણ એક ભાગીદાર હતો, રિસર્ચ પર્સન હતો. એ કાર્યક્રમને UNDP સ્પોન્સર કર્યો, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ એક ક્ષણ હતી કે એને પહેલા ભારતમાં પોતાનો રેડિયો સ્થાપવો ઇમ્પોસિબલ હતો. કોઈ માણસ પ્રાઇવેટ રેડિયો સ્ટેશન ના કરી શકે એ ત્યાં સુધી ના કાનૂન. આ પહેલો કાર્યક્રમ છે અને સફળતાથી એને મૂકીને એને જયારે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાં મૂકવામાં આવ્યો, ત્યાર પછી જે કાનૂનનો ફરક આવ્યો અને એના નાના કાનૂનમાં હવે કોમ્યુનિટી રેડિયો થઈ શકે એની કાર્યક્રમો શરૂ થઈ, અને કોમ્યુનિટી રેડિયોનો ઇતિહાસ આકાશવાણી ભુજમાં શરૂ થયો. અહીંયા 450 વધુ રેડિયો સ્ટેશન થયા પહેલા, એટલે એનો જે આર્થિક સ્કેલ જુઓ કે કેટલી શરૂઆત ત્યાંથી થઈ જાય અને પછી ભારતભરમાં થયા, અને એની સફળતાને રિપ્લિકેટ કરવાની કોશિશ પણ થઈ, પણ એ ફોર્મેટ કદાચ ક્યાંક એવી રીતે સફળ ન થયું કે જેટલી જે આરંભિક સફળતા મળી ને એટલી સફળતા પછી પાછળથી એ ડુપ્લિકેટ ના થઈ.
1: બિલકુલ. તો જયેશભાઈ, સવાલ એવો થાય કે આજે આધુનિક યુગમાં જે પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાનો આખો યુગ ચાલ્યો છે, એમાં તમે આકાશવાણીને ક્યાં જુઓ છો?
0: એક તો એનું ભવિષ્ય બહુ ઉજ્જવળે. પહેલા છે ને, મને કેટલાક લોકો એવા મળતા કે આકાશવાણીના કાર્યક્રમની લંબાઈ કેટલી હોય છે, એટલે પછી કેટલાક લોકોએ પ્રફિલિયમ કહેવા માંડ્યું કે વાઇટલ 30 મિનિટ્સ, વાઇટલ 3 મિનિટ્સ, V3M. અને મારો એમાં વિચાર જુદો એમ કરે છે કે આકાશવાણીના કાર્યક્રમની લંબાઈ રસ જેટલી હોવી જોઈએ. જો કાર્યક્રમ ખૂબ સારો હોય ને તો લોકો 3 કલાકના કાર્યક્રમને સાંભળે,
1: બિલકુલ.
0: જો ભૂલા હોય ને તો 30 સેકન્ડ નહીં
1: કન્ટિન્યુ કરી દે.
0: આ પ્રમાણે કહી તો આકાશવાણીનું ભવિષ્ય છે, એટલે હું એની રેફરન્સની વાત કરું છું કે જે અમેરિકાનો પ્રેસિડેન્ટ ટ્રમ્પની છે, 6 ચૂંટણી થઈ એમાં અંદર મેઇન પબ્લિસિટી મેનેજર હતા, એ કોણ છે? જો રોગન નામનો માણસ. જો રોગન કોણ છે? પોડકાસ્ટર. એ કહ્યું વિશ્વના સૌથી મોટા પોડકાસ્ટર માંથી કે રેડિયોમાં કામ કરે છે, જે માત્ર ને માત્ર રેડિયો અવાજ ઉપર કામ કરે છે. ફોટો દેખાય છે ને પોડકાસ્ટમાં, પણ એ ટેલિવિઝન નથી, પોડકાસ્ટ ની ટેલિવિઝન નથી, માત્ર ને માત્ર નો ચહેરો દેખાય છે, બાકી વધારે નું કામ નહીં. એટલે આવા મોટા દેશની, જેની અત્યારે આપણે 28-29 ટ્રિલિયન ડોલર GDP વાળો દેશ છે, એની ચૂંટણીમાં એક ઇન્ફ્લુએન્સર પોડકાસ્ટર હોય તો તમે સમજી શકો છો.

0: હયાતમાં હજાર રાજસુઓની હજાર રૂમની જગ્યા છે, કારણ કે ગરીબ લોકોને જરૂર છે માહિતીની.
1: જી,
0: એવું કોઈ નહીં કહી શકે કે ભવિષ્યમાં રેડિયોની જગ્યા જશે, રેડિયોની જગ્યા જાય જ નહીં, કારણ કે માણસ છે ત્યાં સુધી એની જરૂરિયાત છે. અને અત્યારે એવા તમે વિચારી લો કે બધાની પાસે નેટવર્ક પહોંચી જશે, બધાની પાસે રેલ પહોંચી જશે, બધા પાસે એની ભાષામાં માહિતી પહોંચી જશે, આની કોઈ જરૂર જ નથી, બીજા પ્રાઇવેટ માધ્યમો પહોંચી જશે, એવું નહીં થાય. મને ચોખ્ખું દેખાય કે દેશ હિતમાં કામ કરે, બહુજન હિતમાં લઈ જાય. તમે મને કહો કે મેયરના કાર્યક્રમ કયા રીલમાં આવશે?
1: બિલકુલ નહીં આવે.
0: અને
1: એ બધા જે એ રીલ જોવે છે એની સત્યનિષ્ઠા કેટલી, એમાં સાતત્ય કેટલું છે, એ પણ જોવાનું ને.
0: આ 9 વર્ષ છે ને સતતમાં છે, ભાઈ વાત નથી કે 9 વર્ષ સતતમાં છે, 9 વર્ષ કોન્સ્ટન્ટ મીટિંગમાં છે. આકાશવાણી ફરીથી એની જરૂર પડશે. અને ક્યારેક સરસ મજાની પંક્તિ પણ છે કે અત્યારે કાકાનો શબ્દ આગળ છે કે હું ફરીથી આવીશ, એ કહી દઉં લોકોને, હું ફરીથી ભરતીની જેમ આવીશ, જે લોકો મારી વોટ જોઈ કે મારે ઘર બનાવે છે.
1: ક્યાં વાત, ક્યાં વાત જયશ્રી. તો કાર્યક્રમનો સમય પણ હવે થોડો ઓછો રહ્યો છે, તો પ્રસારણ કર્મી તરીકે તમે ઘણી બધી સેવાઓ આકાશવાણીમાં કરી, પણ આકાશવાણીનું તમારા જીવનમાં, તમારા અંગત જીવનમાં શું મહત્વ રહ્યું છે એની વાત કરો.
0: આમ તો મારા નામથી આકાશવાણી વાત કરીએ તો કઈ વધે નહીં, મને જે કઈ મળ્યું એ બધું આકાશવાણીને લીધે મળ્યું. અને મને જે કઈ નાનકડી થોડીક આવડત રહી એ આકાશવાણીમાં સતત કામ કરવાને લીધે રહી. અને એના લીધે હું એડવર્ટની વોઇસ બન્યો, નાટકો કરવા મળ્યા, સતત કામ કરવા મળ્યું, જે બીજા લોકો કરતા જુદું પડે છે એ એ છે. ક્યારેક હું પ્રાઇવેટ નામ નથી હોતો, પણ પ્રાઇવેટ રેડિયો સ્ટેશનમાં જે હોય ને, એ થોડાક 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષના 9 મહિના ચમકે ત્યારે લોકો એમ કરે કે હા તમારા કરતા તો આ સારા, બહુ સારા. મને ગમે છે એ વાત, ખરેખર એ સારા જ છે, પણ કોના કરતા સારા છે? મારા કરતા સારા છે ને, હું કોણ? આકાશવાણી. એટલે તમારે મારી વાત સંપર્ક કરવાનો નથી ને,
1: આકાશવાણી તો હતું છે ને રહેશે જ, અને એ જ સાતત્યપૂર્ણ સમાચારો સાથે અને એ જ સત્યનિષ્ઠા સાથે આકાશવાણી કામ કરશે.
0: આકાશવાણીને મારા મનમાંથી ક્યારેક એમ થાય છે કે હું સિન્ડ્રેલા કહું છું. સિન્ડ્રેલાની વાત તમને દેવાનભાઈ યાદ હશે કે જયારે બહેનો છે અને એની કદરૂપી બેન ગણવામાં આવે છે. અને પછી રાજકુમાર આવે છે અને પછી શું જોવે છે કે એ બંને જે મેકઅપ વાળી બહેનો છે એના કરતાનું આંતરિક સૌંદર્ય વધુ છે. આખી વાર્તા હું નહીં કહું, પણ છેવટે એ રાજકુમાર તો સિન્ડ્રેલાને જ પરણે છે. તો આપણો જે શ્રોતા છે ને રાજકુમાર છે, અને એના માટે આપણે સિન્ડ્રેલા આકાશવાણી થઈ રહ્યા છે કે એના ગુણથી, વધારે ગુણથી અને પછી રૂપથી એને અંજવાના છે. અને એ ગુણની જે ધની છે એ મારી આકાશવાણી છે.
1: વાહ, તો જયશ્રી આપે અમારા સ્ટુડિયોમાં આવીને એક સરસ મજાની આપના જીવનના જે અનુભવોની વાત કરી, અમારા શ્રોતા મિત્રોને ચોક્કસ એ ખૂબ જ પસંદ પડશે. જયશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર ગગનભાઈ અને આકાશવાણીના શ્રોતાઓ, તમારો પણ ખૂબ આભાર, કારણ કે તમારા હોકારથી આકાશવાણીનું પ્રસારણ કરવી જીવતો રહે છે.
1: જયશ્રી, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સમી રહ્યા હતા આકાશવાણીમાં ગૌરવવંતા 9 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, આકાશવાણી ભુજ કેન્દ્રના નિવૃત્ત એડીપી કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશ રાવલની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

હરિયાણાના માધુભાઈ. એમણે ગાંધીજી વિશે એક સરસ મજાની વાત લખીને મોકલાવી છે. લખ્યું છે કે ગાંધીજી જ્યારે રોમ ગયા હતા ત્યારે ત્યાં મુસોલિનીનું રાજ હતું. મુસોલિનીએ એમને પૂછ્યું હતું કે તમારો અમારી લશ્કરી તાકાત વિશેનો અભિપ્રાય શું છે. તો ગાંધીજીએ ઉત્તરમાં કહ્યું હતું, હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય આપ ન જાણો તો સારું, છતાં આપ પૂછો છો એટલે કહું છું, આ લશ્કરી તાકાત તમારા દેશનું રક્ષણ કરવા માટે હોય ત્યાં સુધી બરાબર છે. બીજા દેશ ઉપર હુમલો કરવામાં જો તમે તમારી લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા માંગતા હોવ તો. મુસોલિનીએ અધવચ્ચેથી જ વાત કાપતા પૂછ્યું, તો શું હા? તો ગાંધીજીએ ફરી વખત કહ્યું કે હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય તમને ન પણ ગમે. જો સમય મળે તો કવિવર ટાગોરનું પત્તાનો મહેલ આ નાટક વાંચી જોજો. તો મુસોલિનીએ કહ્યું કે ના, મારે તમારો જ અભિપ્રાય જાણવો છે. ગાંધીજીએ કહ્યું, તમારા લશ્કરની તાકાત જો બીજા દેશની પ્રજાને ગુલામ બનાવવા માટે વાપરવામાં આવે તો ટાગોર પોતાના પત્તાના મહેલ નાટકમાં કહે છે તે પ્રમાણે તમારી લશ્કરી તાકાત પત્તાના મહેલની જેમ તૂટી પડશે. અને આ જવાબ સાંભળીને અભિમાની અને અહંકારી મુસોલિની ચૂપ થઈ ગયો. વા દીપકભાઈ, આપે સરસ મજાની વાત શેર કરી છે બધા જ શ્રોતા મિત્રો સાથે. સાથે સાથે આપે એક કાર્યક્રમ અમે જે કર્યો હતો રાજકોટી ભાષા સૌરાષ્ટ્રના લહેકા વિશે, તે અંગે વધારે લખીને મોકલાવ્યું છે. સ્નાન કરવાનું હોય ત્યારે અમે બોલીએ ખંખોડિયું ખાઈ લે, થાક ખાવાનો હોય ત્યારે બોલાય પૂરો ખાઈ લે, વાસણ ધોવાના હોય ત્યારે બોલીએ ઠામણા ઉટકી નાખ, બહાર ગામ જવાનું હોય ત્યારે બોલે ગામત્રે જવાનું છે, નાના છોકરા જયારે સુવે નહીં ત્યારે બોલે હુઈ જા માઘડો આવ્યો છે, સગાને પત્ર લખે ત્યારે લખે કે એકવાર આયા આટો મારી જાજો, વળી અમુક જ્ઞાતિમાં તો પોતાના પત્નીના મોટા બહેન હોય એને પાટલા સાસુ કહેવાય છે. જી દીપકભાઈ, સરસ મજાની વાતો આપે શેર કરી છે સૌરાષ્ટ્રના લેકા વિશે, મજા આવી ગઈ. અને અંતમાં એક સરસ સુવિચાર પણ લખીને મોકલાવ્યો છે. તકની ખાસિયત એ છે કે આવે એના કરતા એ જતી રહે ત્યારે જ મોટી લાગે છે. તો હવે ઈમેલની વાત કરું તો ગામ નાના પાળિયા પોસ્ટ કુંભારા તાલુકા જિલ્લા બોટાદથી આ ઈમેલ છે મેર જસમતભાઈનો. સાથે છે મેર વિજયભાઈ, મેર કૈલાસબેન, મેર વિલાસબેન તથા મેર પરિવાર. તો એ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી સહયોગ કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા

0: જોડ્યો છે શારજા યુએઈથી આપણા આંતરરાષ્ટ્રીય સહિયર સખી શીતલ સુભાષ સોનીનો. કચ્છી ભાષામાં લખ્યું છે આ વખતે, આઈ બે ભેણું કે શારજાથી સુભાષ અને શીતલજા ઘણા રામ રામ ને પ્રણામ. ચોથી મેં જે પ્રોગ્રામ મેં આઈ બે ભેણું ખાસી ગાળ કચ્છી મેં કરી, મજો અચી ગયો, ખાસો લાગ્યો. આઈ બે ભેણું બરોબર પ્રોપર કચ્છી બોલી, સજો પ્રોગ્રામ જબરદસ્ત વો. અસી ભુજજા આઈ હું, ભુજ મેં દસે જી જગ્યા જે બારે મેં ગુજરાત ડે જે પ્રોગ્રામ મેં કલ્પાબેન ગાળ કહી વે, મને વાત વતાઈ થી. મેં કચ્છીમાં લખી છે, જે વાંચવામાં કદાચ તમને તકલીફ પડે તો ક્ષમા કરજો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા તે માટે પૂરી ટીમને અભિનંદન. તમે જે કચ્છીની વાતો કરી, કચ્છી ગીતો સંભળાવ્યા અને તમે બંને બહેનોએ કચ્છીમાં વાતો કરી, ખૂબ જ મજા આવી ગઈ. આજે મળે પ્રોગ્રામ જબરદસ્ત વેતા, કાગળ લખે જો ડેરી થઈ વને તી, અસી મળે પ્રોગ્રામ સુનતા, અચી જાઓ, બાય બાય. વાહ શીતલબેન, હવે માફી તો મારે માંગવાની રહી. જો તમે કચ્છીમાં ઇમેઇલ લખ્યો છે એ વાંચવામાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. કાર્યક્રમ આપને ગમ્યો તેનો અમને આનંદ છે અને આપે અભિપ્રાય મોકલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: તો હવે પછી આ ઇમેઇલ છે વલસાડ થી હોસંગ બરડીનો. જણાવે છે કે તમે અમારા પત્ર અને ઇમેઇલ ખૂબ જ મીઠાશ અને પ્રેમ ભરી રીતે વાંચો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. હું નાનપણથી જ બુક્સ તેમજ છાપું વાંચતો આવ્યો છું. ટીવી અને મોબાઈલ ભલે આવ્યા પણ રેડિયોનો સાથ છૂટ્યો નથી. સવારથી બપોર સુધી મારે ત્યાં રેડિયો ચાલુ રહે છે. મેં એકવાર આકાશવાણી બરોડા પરથી ક્રિકેટ વિશે વાર્તાલાપ પણ આપેલો. અરે વાહ હોસંગભાઈ, આ જાણીને બહુ જ ખુશી થઈ. એટલે તમે એક વક્તા તરીકે અને શ્રોતા તરીકે બંને રીતે આકાશવાણી સાથે જોડાયેલા છો. વાહ, ખૂબ સરસ.
0: તો હવે આ ઇમેઇલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના ભાગવાન સમા આપણા શ્રોતા મિત્ર કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ ઇમેઇલમાં જણાવે છે કે પહેલી તારીખનો કાર્યક્રમ ગુજરાત રાજ્યનો હેપી વાલા બર્થડેનો કાર્યક્રમ હતો, જેમાં આપણા શ્રોતા મિત્રો જે ગુજરાતમાં આકાશના ટમટમતા તારલાઓની જેમ ગામે ગામ અને શહેરે શહેર રહેલા છે, તેઓએ પોતપોતાના વિસ્તારની ખૂબ જ ઝીણવટભરી માહિતી આપીને કાર્યક્રમને ચમકાવી દીધો. અને ચોથી તારીખનો કાર્યક્રમ માત્ર ને માત્ર પત્રો અને ઇમેઇલ્સના જવાબનો હતો, જેમાં માર્ચ મહિનાના સમીક્ષાત્મક પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એનો મતલબ એમ થયો કે પત્રનો જવાબ ભલે થોડો વહેલો મોડો મળે છે પણ મળે તો ચોક્કસ છે. આ એ વાતનું ઉદાહરણ છે. વાહ, થેન્ક યુ કિરીટભાઈ, તમે આ વાતને સમજી અને આપના ઇમેઇલ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચાડી પણ ખરી. આગળ આપે લખ્યું છે કે અને હાલમાં સૂર્યનારાયણ મન મૂકીને વરસી રહ્યા છે, ગરમીનો પારો 40 થી ઉપર પહોંચી ગયો છે. આવા સમયે લૂથી બચવાના પ્રયત્નો દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અમારે અહીં આઝાદ ચોકમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બપોરના 11 વાગ્યાથી આશરે 3 વાગ્યા સુધી દરેક લોકોને તદ્દન મફત છાશ પીવડાવવામાં આવે છે અને ઘણા બધા લોકો આનો લાભ લે છે અને ગરમીથી હાંચકારો પણ મેળવે છે. હા કિરીટભાઈ, આ સરસ સેવાનું કામ ગણી શકાય અને ઘણા બધા લોકો ઘણા ગામડાઓમાં શહેરોમાં આવા સેવાના કામ કરી રહ્યા છે અને ખરેખર ઉમદા કાર્ય છે જેનાથી લોકો ગરમીથી બચી શકે.
1: અને કિરીટભાઈના ઇમેઇલ પછી હવે ઇમેઇલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે એ બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. તારીખ 8મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. કોર્ટ વિશે માહિતી ખૂબ સારી હતી. ભગવાન કરે કોઈને કોર્ટની જરૂરત ના પડે. હા માધુભાઈ, એ વાત તો આપની બિલકુલ સાચી. આપણે એ જ ઈચ્છીએ કે કોઈને એવા ડિસ્પ્યુટ જ ઉભા ના થાય કે કોર્ટમાં જવું પડે અને એકબીજાની સામે લડવું પડે.
0: તો માધુભાઈના ઇમેઇલ બાદ હવે આ ઇમેઇલ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો, ગામ સરસિયા તાલુકા ધારી જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની ટીમ છે શ્રેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા ભત્રીજી રીવાબેન. જણાવ્યું છે કે ભાણકીબેન હિવા 15 તારીખે 2 વર્ષના થઈ જશે. અમિતભાઈ હિવાને અમારા બંને તરફથી અને

0: ની ટીમ તરફથી એડવાન્સમાં 2 વર્ષના હેપી બર્થડે. આશા રાખી કે એમના 2જા વર્ષના જન્મદિવસે હિવાબેન અમારી આ વિશ રેડિયો દ્વારા સાંભળે. આગળ આપે લખ્યું છે કે 4મે નો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો, ગીતો ગમ્યા. 6મે ના દિવસે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો, તે સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તે દિવસે અગાઉના મહિનાના પણ બધા જ ઇમેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો. 8 વર્ષના પત્ર મિત્ર વિવેકભાઈ માધુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તો 8મે ના દિવસે રેડક્રોસ દિવસ તથા વર્લ્ડ થેલેસેમિયા દિવસ વિશે માહિતી સરસ હતી. વત્સલ શાહની હિતેશ માવાણી સર સાથેની મુલાકાતમાં કોર્ટમાં થતી કાર્યવાહી વિશેની માહિતી ખૂબ ગમી. જી થેન્ક યુ સો મચ અમિતભાઈ, કાર્યક્રમો આપને પસંદ પડ્યા તેનો અમને આનંદ છે. અને અમિતભાઈના આ ઇમેલ બાદ હવે આ છે ડેર પાટણથી ધીરજવીર રબારીનો ઇમેલ. જણાવે છે, આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર પ્રણામ. આદરણીય હિતેશભાઈ તેમજ હૃદયના ભાવથી શ્રોતાઓને ઉપયોગી માહિતીનો રસથાળ પીરસનાર બંને બહેનો અલ્પાબેન અને લિપિબેન કુશળ હશો. શરીરને તંદુરસ્ત રાખવામાં શુદ્ધ આહાર અને સમયસરનો વ્યાયામ અગત્યનો ભાગ ભજવે છે. હું વ્યક્તિગતપણે માનું છું કે રોજ સવાર સાંજ 20 મિનિટ ચાલવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. ગત શુક્રવારે નામદાર કોર્ટની કાર્યવાહીની સરળ ભાષામાં સમજણ આપવા બદલ વત્સલભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે ઘણા ઉપયોગી પ્રશ્નો પૂછવા બદલ આદરણીય હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. 90 વર્ષની પ્રસારણ યાત્રામાં અગાઉ સ્ત્રી સંમેલન કાર્યક્રમ એ સમયના એનાઉન્સર બહેનોની શક્ય હોય તો મુલાકાત રજૂ કરવા વિનંતી. અરે વાહ ધીરજભાઈ, આપનું આ સૂચન તો ખરેખર ખૂબ જ સુંદર છે અને અમે નોંધી લઈએ છીએ અને ખરેખર પ્રયત્ન કરીશું કે આવી કોઈ મુલાકાત અમે સહિયરમાં આપી શકીએ. શરીરની તંદુરસ્તી માટે આપે જે ટીપ આપી છે અથવા આપના જે વિચારો રજૂ કર્યા છે એ ખરેખર બધાએ અનુસરવા જેવા છે અને ખૂબ જ ઉપયોગી છે. સહિયર પરિવાર સાથે નિયમિતપણે જોડાવા માટે અને નિયમિત રીતે અમને ઇમેલ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આ સંદેશ છે જામનગરથી સહિયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે તારીખ 4મે કચ્છ વિશેની સરસ માહિતી આપી. કિરીટભાઈ સોલંકીને કાર્યક્રમમાં સાંભળીને ખૂબ જ આનંદ થયો, ભજન પણ ગમ્યું. 6 તારીખ બુધવારે ખૂબ બધા પત્રો અને ઇમેલ્સના ઉત્તરો આપ્યા, નવા પત્ર મિત્રો પણ જોડાયા એ જાણીને આનંદ થયો. તારીખ 8મે શુક્રવારના રોજ કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોએ રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા વિશે જાણ્યા જેવી વાતો કરી. કોર્ટ કાર્યવાહીની સમજણ વિશે ખૂબ સારી માહિતી આપી. માવાણી સાહેબે સરસ મુલાકાત લીધી. વત્સલ શાહ પાસેથી ઘણું જાણવાનું મળ્યું. ધર્મેન્દ્રસિંહજી, આપના આ પ્રોત્સાહક શબ્દો અમને ખરેખર એક નવી ઉર્જા આપે છે, કાર્યક્રમ વધુ સારો બનાવવાની પ્રેરણા આપે છે. આપના આટલા સરસ અભિપ્રાય બદલ અને સહિયર સાથે હંમેશા જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફરને અહીં જ થંભાવીએ અને હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ. મિત્રો, સોમનાથ ખાતે ઉજવાયેલ અમૃત પર્વમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને કારણે તારીખ 11મે સોમવારનું સહિયર કાર્યક્રમ ફક્ત વિવિધ ભારતી અમદાવાદ પરથી પ્રસારિત થયો હતો. સોમવારના કાર્યક્રમમાં આપે સાંભળી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030ને અનુલક્ષીને મેહુલ ખાખી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આજે સાંભળીએ આ મુલાકાતનો વધુ ભાગ તથા સંપાદિત અંશો.
1: અમદાવાદમાં તો પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ઇન્ડસ્ટ્રીયલ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઇઝર, રજિસ્ટર્ડ રેલવર્સ અને ચાર્ટર એન્જિનિયર તરીકે સેવા આપે છે. સાથે સાથે અમદાવાદની સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ છે. આપણે સૌપ્રથમ તો કોમનવેલ્થ ગેમ્સની વાત કરતા પહેલા શ્રોતા મિત્રોને એક આ જે કોમનવેલ્થ ગ્રુપ છે, કોમનવેલ્થ સમૂહ છે, તેના વિશે આપણે એક બેઝિક જાણકારી આપીએ.
2: કોમનવેલ્થ સમૂહ એ એક દુનિયાના 56 દેશો અને 18 ટેરિટરીઝ એટલે કુલ 74 દેશો અને ટેરિટરીઝ જે બ્રિટિશ એમ્પાયર અથવા બ્રિટિશ કોલોની અને તેના પર આધારિત કોલોનીનો સમૂહ કહેવાય છે. આ કોલોની અને દેશો આફ્રિકા ખંડ, એશિયા ખંડ, કેરેબિયન, અમેરિકા, યુરોપ અને પેસિફિક ખંડોમાં પથરાયેલો છે અને જે વિશ્વના આશરે 270 કરોડ લોકોનો સમૂહ છે, જે લગભગ વિશ્વની 1/3 વસ્તીને આવરી લે છે. આ સમૂહનો જે દેશો છે તે ડેવલપ

0: દેશોમાંથી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ બધા જ દેશોમાંથી ભારતની સૌથી વધારે વસ્તી છે અને સૌથી નાના સમૂહો જે છે, દેશો છે જેની વસ્તી 15 લાખ થી નીચે છે, એ લગભગ બધા જ સમૂહો આપણા આ કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેલ છે.
1: મોહનભાઈ ખૂબ સુંદર વાત કરી. હવે આપણે જે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને એક અમદાવાદને બ્રાન્ડિંગ મળ્યું છે અમદાવાદ 2030, તો આ કોમનવેલ્થ ગેમ્સ વિશે આપણે જાણકારી આપીએ.
0: ગત વર્ષે નવેમ્બર 2025માં ગ્લાસગો યુકે ખાતે કોમનવેલ્થ સમૂહની વાર્ષિક સામાન્ય સભામાં આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાત ભારત ખાતે યોજાશે તેમ જાહેર થયું. કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજવામાં આવે છે. 2030માં જે અમદાવાદ ખાતે યોજાનાર છે તેમાં આશરે 15 થી 17 રમતો રમાશે, જેમાં મુખ્યત્વે એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને પેરા ટેબલ ટેનિસ, બોલ્સ અને પેરા બોલ્સ, વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવર લિફ્ટિંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, નેટબોલ અને બોક્સિંગ. આ એક અંદાજિત લિસ્ટ છે. સમય જતા જેમ જેમ તૈયારી થશે તેમ આ લિસ્ટ ફાઇનલ થશે. અને ખાસ વસ્તુ એ છે કે નોર્મલ એથ્લેટ્સ અને સાથે સાથે પેરા એથ્લેટિક્સને બી આમાં આવરી લે છે કોમનવેલ્થ ગેમ્સમાં. આ અગાઉ વર્ષ 2010માં ભારત ખાતે 19મી કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ખાતે યોજાયેલ. અમદાવાદ 2030ની ખાસિયત એ છે કારણ કે આ રમતોના 100 વર્ષ પૂરા 2030માં થાય છે. શતાબ્દીનું વર્ષ છે અને યજમાન આપણું અમદાવાદ ગુજરાત અને ભારત છે તેનું ગૌરવ છે.
1: આપણે એકદમ સાચી વાત કરી કે અમદાવાદ ગુજરાત ભારત છે એ આ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે, જેનો સૌને ગૌરવ છે. હવે આપણે જેમ વાત કરીએ તો એક જે શહેરને હોસ્ટ બનવા માટેની તક આપવામાં આવે છે તો એ હોસ્ટ સિટી યજમાન શહેર અમદાવાદ, એને કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આપણે વાત કરીએ.
0: યજમાન શહેર એટલે હોસ્ટ સિટીએ 5 પ્રકારની મુખ્ય વ્યવસ્થાઓ કરવી પડે. સર્વપ્રથમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો બનાવવા પડે, જેમ કે સ્ટેડિયમો, સ્પોર્ટ્સ એરિના, સ્વિમિંગ પૂલો, શૂટિંગ રેન્જ વગેરે. ત્યાર પછી અગત્યનું આવે છે ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દેશ પરદેશથી આવનારા મહેમાનો, રમતવીરો, ડેલિગેટ્સ, મીડિયા, પ્રેક્ષકો વગેરે માટે દરેક કેટેગરીની હોટલો, હોસ્ટેલો બનાવવી પડે અથવા તો હાલની જરૂરિયાત તથા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવી બનાવવી પડે. અને અગત્યની વાત તો એ છે કે આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આસપાસના વિસ્તારોમાં બને ત્યાં સુધી બનાવવી પડે. પ્રેક્ષકો સિવાય ખાસ કરીને જે રમતવીરો હોય, ડેલિગેટ્સ હોય, તેમને દૂર દૂરથી ટ્રાવેલ કરીને વિધિન સિટી પણ લઈ આવવામાં સિક્યુરિટીના આસ્પેક્ટ એ બધા ધ્યાનમાં રાખીને આ બધી રમત ગમતો જ્યાં થાય એની આસપાસમાં જ એમની રહેણાંકની વ્યવસ્થા થાય એવું ગ્લોબલી પ્લાનિંગ થતું હોય છે. ત્યારબાદ આવે છે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમદાવાદનું ટ્રાન્સપોર્ટ ખૂબ જ આધુનિક, મોડર્ન અને વ્યવસ્થિત બનાવવું પડે. આટલા બધા મહેમાનો આવે તેવો અમદાવાદ ગાંધીનગરમાં ફરશે, તેથી મેટ્રો, સિટી બસ, બીઆરટીએસ વગેરેને વધારે અદ્યતન બનાવવું પડશે. ત્યારબાદ સૌથી અગત્યનું છે સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ સૌથી અગત્યનો ભાગ એટલા માટે છે કે વિવિધ દેશોમાંથી રમતવીરો, વીવીઆઈપી લોકો આવે તેમની સુરક્ષા, એટલે લોકલ પોલીસ, ઇન્ટરનેશનલ પોલીસ, ઇન્ટેલિજન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર, દરેક વિભાગોએ એકબીજાના સતત સંપર્કમાં રહીને કામગીરી કરવી પડે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક સાથે અલગ અલગ જગ્યાએ આટલી બધી રમતો ચાલતી હોય તો તેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ જે દેશ વિદેશોમાં થાય એક સાથે, એનું સ્કોર્સ, એનું રેકોર્ડ કીપિંગ વગેરે એકદમ અદ્યતન બનાવવું પડે.
1: આપણે જે વાત કરી વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા હોય તેવા આઇકોનિક સ્ટ્રક્ચર વિશે પણ આપણે શ્રોતા મિત્રોને માહિતી આપીએ.
0: આઇકોનિક એટલે પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અથવા પ્રતિકાત્મક, અને સ્ટ્રક્ચર એટલે ઇમારત, બાંધકામ અથવા માળખું. આઇકોનિક સ્ટ્રક્ચર એટલે એક એવી ઇમારત જે પોતાની વિશિષ્ટ ડિઝાઇન થકી કોઈ પણ શહેર કે દેશની ઓળખ બની જાય. તો સરળ રીતે વાત કરીએ તો જે રચનાને જોતા જ તે સ્થળ અથવા શહેરની યાદ આવે તેને આઇકોનિક સ્ટ્રક્ચર કહીએ. વિશ્વવિખ્યાત જે સ્પોર્ટ્સમાં આઇકોનિક સ્ટ્રક્ચર છે તેના ઉદાહરણ આપું તો વેમ્બલી સ્ટેડિયમ.

0: છે, આપણે એનો આર્ક જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ વેમ્બલી સ્ટેડિયમ છે. તે જ રીતે બેઇજિંગ નેશનલ સ્ટેડિયમ ચાઇના, જેનું ઉપનામ બર્ડ્સ નેસ્ટ તરીકે પણ કહેવાય છે, એલાયન્સ એરિના મ્યુનિચ જર્મની, જોર્જિયા એટલાન્ટા ખાતે અમેરિકામાં મર્સિડીસ બેન્ઝ સ્ટેડિયમ, અમદાવાદનું આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લંડન યુકેમાં આવેલ ટોટેનહામ હોટસ્પુર સ્ટેડિયમ. આ સિવાયના પણ અમુક આઇકોનિક સ્ટ્રક્ચર છે, પણ આ તબક્કે હું બે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વધારે વાત કરીશ. તો ક્વીન્સ એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક લંડન ખાતે આવેલ લંડન એક્વાટિક સેન્ટર, જે વિશ્વની ટેકનોલોજીની દ્રષ્ટિએ એકદમ અદ્યતન અને અદભુત સ્વિમિંગ માટેની સુવિધા છે. બિલ્ડિંગની ડિઝાઇન અથવા થીમ વોટર ઇન મોશન પ્રમાણે, પાણીના વેવ્સ, તમે એનું બહારથી સ્ટ્રક્ચર ફોટો જુઓ તો વેવ ફોર્મમાં આખું બિલ્ડિંગની ડિઝાઇન કરેલી છે. અને આ સ્વિમિંગ પુલો આખા આંતરરાષ્ટ્રીય લેવલના સ્વિમિંગ પુલો છે, અને તેમાં સ્વિમિંગ પુલ ઉપરાંત જિમ્નેશિયમ અને ફિટનેસ માટેની પણ સુવિધાઓ છે. તે સિવાય બીજું જે એક્ઝામ્પલ આપીશ તો ધ કલંગ, જે સિંગાપોરમાં આવેલ સ્પોર્ટ્સ હબ છે. કલંગ એટલે વર્લ્ડ લાર્જેસ્ટ ફૂલી ઇન્ટીગ્રેટેડ સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન.
1: સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન,
0: હાજી, એટલે કે એવી વિશાળ જગ્યા જ્યાં રમતગમત, મનોરંજન અને જીવનશૈલી, હોટલ અને મોલ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય, જે સુવિધા વિશ્વમાં સૌથી મોટી અને પહેલી છે. તો ત્યાં કેટલી બધી સુવિધાઓ છે એક સાથે એ જાણીએ તો, નેશનલ સ્ટેડિયમ છે જ્યાં સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય, ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ સુપરસ્ટાર્સના કોન્સર્ટ થાય, એક્ટ થાય, ફેમિલી એન્ટરટેનમેન્ટના શો થાય, સ્પોર્ટ્સની ટુર્નામેન્ટો થાય, એરિના જ્યાં ઇન્ડોરના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થાય અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય, એક્વાટિક સેન્ટર, વોટર સ્પોર્ટ્સ સેન્ટર, સ્પ્લેશ એન્ડ સર્ફ એટલે આપણે વોટર પાર્ક ટાઈપનું, ટેનિસ હબ, વેવ મોલ, સ્પોર્ટ્સ મ્યુઝિયમ વગેરે વગેરે.
1: આપણે કહીએ તો તમામ પ્રકારની રમત ગમતોનું આયોજન થઈ શકે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઇલ બધી જ સુવિધા ઉપલબ્ધ હોય તેવું આ સિંગાપોરનું એકમાત્ર મલ્ટી ફેસિલિટી સ્ટેડિયમ છે તેમ કહી શકાય.
0: 100% અને એટલો આઇકોનિક એટલા માટે, સિંગાપોર એક સૌથી નાનકડો દેશ છે અને ત્યાં જગ્યાનો અભાવ હતી, એટલું એ લોકોએ પ્લાનિંગ સરસ રીતે કર્યું છે કે ત્યાં ફક્ત રમત ગમત નહીં પણ એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે.
1: બરોબર, આપણે જેમ વાત કરી તેમ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રીજનરેશન અને એ બધી થીમ છે, તો તેની સાથે સાથે ઘણી વખત તો શહેરોનું પણ એક ટ્રાન્સફોર્મેશન થાય છે, જેને અર્બન રીજનરેશન કહેવામાં આવે છે. તો આ શહેરી પુનઃ વિકાસ છે તેના કોઈ ઉદાહરણ ખરા?
0: અર્બન રીજનરેશન એટલે કે શહેરી પુનર્વિકાસ એ એક એવી પ્રક્રિયા છે જેમાં જૂના જર્જરિત અથવા અલ્પ વિકસિત શહેરી વિસ્તારને ફરીથી વિકસિત કરીને સામાજિક, આર્થિક અને ભૌતિક રીતે સક્રિય અને વધુ સરળ બનાવવામાં આવે છે. એનું એક વૈશ્વિક એક્ઝામ્પલ આપું તમને, તો લંડનમાં ઓલિમ્પિક્સ વિલેજ અને તેની આસપાસનો ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક, જે શહેરી પુનઃવિકાસનો સચોટ ઉદાહરણ છે. 2012 લંડન ઓલિમ્પિક્સ પહેલા એ વિસ્તાર અવગણના પામેલ ઔદ્યોગિક વિસ્તાર હતો અને તે હાલમાં સમૃદ્ધ રહેણાંક અને સાંસ્કૃતિકનું કેન્દ્ર બની ગયું છે. 2012 પહેલા પ્રદૂષિત જમીન, અવગણના પામેલ ઔદ્યોગિક વિસ્તાર, ત્યાં 20 ફૂટનો ત્યજેલા ડોમેસ્ટિક એપ્લાયન્સીસનો ખડકલો, પ્રદૂષિત પાણી, ઓવરહેડ પાવર લાઇન આવી રીતની એક જગ્યા હતી. ઓલિમ્પિક્સ વખતે એકદમ પ્રદૂષણ મુક્ત વિસ્તાર, 16,000 રમતવીરો અને અધિકારીઓ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ અને હાલમાં એટલે પોસ્ટ 2012 બાદ એથ્લેટિક વિલેજનું રૂપાંતર ઇસ્ટ વિલેજ તરીકે કરવામાં આવ્યું, જેમાં 2800 ઘર, જે અડધા ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ છે, અંડરગ્રાઉન્ડ કેબલ લેવલ લઈ જવામાં આવ્યા અને હાલમાં વિશાળ બગીચાઓ, સ્કૂલો અને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે.
1: એક પ્રશ્ન એ પણ છે કે આ પ્રકારના અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરીએ, પરંતુ એક વખત કોમનવેલ્થ ગેમ્સ છે તેનું આયોજન સંપન્ન થયા બાદ તેનું મેન્ટેનન્સ ને એ બધા પ્રશ્નો પણ હોય છે, તો તે વિશે શું આયોજન હોય છે?
0: સરકાર દ્વારા આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલ પર જો વિકસાવી અને એના ધોરણો પર ઓપરેશન અને મેન્ટેનન્સ પર આપી શકાય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે

0: લાઇબ્રેરી જેવી સુવિધાઓ સ્થાપી અને કાયમી ધોરણે મુલાકાતીઓ કે ટુરિસ્ટો માટે ખુલ્લું મૂકી શકાય જેથી દરેક માટે એક સંભ્રમ બને. ફરીથી હું એમસીજીનો દાખલો આપું કે એમસીજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્યાં દરેક પ્રવાસીઓ મેલબોર્ન જાય તો પેકેજ ટુરમાં બી મેલબોર્નની જે સાઇટ વિઝિટ હોય છે એમાં એમસીજીની ટુર ગોઠવે છે અને લોકો અચૂક ત્યાં જોઈને જ આવે છે. સ્કૂલના બાળકોની ટુરનું આયોજન થઈ શકે જેથી બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે જ્ઞાન અને રૂચિ વધી શકે. સોવિનિયર શોપ, બાળકો માટે પાર્ટી, ફેમિલી ફંક્શન વગેરેનું પણ આયોજન થઈ શકે.
1: આકાશવાણી સ્ટુડિયોમાં આવવા માટે મારા ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.

0: કંદર્વ શુક્લે ગાયેલી ભાસ્કર વોરાની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર.
1: મારા મનમાં મંદિર.

આકાશવાણી સમાચાર સુનિલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલ ગાયત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતે શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. તમિલનાડુમાં સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલ ગાયત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો છે. જેમાં 144 ધારાસભ્યોએ સરકારના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 22 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સરકારને ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી હતી. મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે કાર્યવાહી દરમિયાન વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. શ્રી વિજયની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર

સાત બેઠકો જીતી હતી. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ પાંચમી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લોકનિવાસ ખાતે આયોજીત એક સમારોહમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના મલ્લાદેવ કૃષ્ણરાવ અને ભાજપના એ નમસ્વયંને મંત્રી તરીકે શપથ લીધા. હાજર રહેલા લોકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ વી પી રામલિંગમ, અધિકારીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજીયાત તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામની તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની સાત અપીલોને અનુરૂપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાફલામાં ઘટાડો થવા છતાં પ્રધાનમંત્રીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. પ્રધાનમંત્રી મોદી અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રીક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. આ પગલે પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક સ્થિરતામાં યોગદાન આપવા માટે કરવામાં આવેલી સાત અપીલોને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની છ દિવસની મુલાકાતે જશે. પાંચ દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ ઝેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઓલ્ફ્રી ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsjournal.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_ABADને ફોલો કરશો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 1.5 ડઝન લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન તપાસના ભાગરૂપે એસઓજી દ્વારા સીકર અને નજીકના વિસ્તારોમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવોમાં આંશિક ઘટાડાને કારણે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 340 કરતા વધુ અને નિફ્ટીમાં 115 અંક કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે 6% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનું લગભગ 6% વધીને 1,62,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદી લગભગ 6.4% વધીને 2,96,821 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એમ તાજેતરના અહેવાલો દર્શાવે છે. જો કે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 8% સુધીનો વધારો થયો હતો.

સરકારે સોના અને ચાંદી પર સેસ સહિત આયાત ડ્યુટી 6% વધારીને 15% કરી છે. પ્લેટિનમ પરની આયાત ડ્યુટી પણ 6.4% વધારીને 15.4% કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દર બુધવારથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં મંગળવારે મોડી રાત્રે અધિસૂચના બહાર પાડી. તે મુજબ સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% મૂળભૂત સીમા શુલ્ક અને 5% કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપકરણ લગાવ્યો છે. આનાથી પ્રભાવી આયાત વેરો 6% વધીને 15% થઈ ગયો છે. આ દરો આજથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયની અધિસૂચના 16/2026માં સીમા શુલ્ક દ્વારા કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલી વસ્તુઓ માટે સીમા શુલ્કના દરોને અપડેટ કરવામાં આવ્યા છે. અધિસૂચના અનુસાર સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ પર 5% શુલ્ક લાગશે, જ્યારે પ્લેટિનમથી બનેલી વસ્તુઓ પર આ દર 5.4% હશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું લખનૌમાં નિધન થયું. તેમની ઉંમર હજુ માત્ર 38 વર્ષની હતી. સૂત્રો અનુસાર તેઓ બીમાર હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મતે પ્રતીક યાદવને સિવિલ હોસ્પિટલમાં સવારે 6 વાગે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું. તિરુપ્પુર જિલ્લાના વેલ્લાકુવી કરોલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ફરજ પરના પોલીસકર્મી સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. રસ્તાના ડિવાઇડર સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકને પોલીસકર્મી રવિચંદ્રન હટાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં પોલીસકર્મી રવિચંદ્રન, ટ્રક ડ્રાઈવર અને કારમાં સવાર 4 લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. વેલ્લાકુવિલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચ્યા. તેઓ આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. તમિલનાડુમાં શ્રી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ ટીડીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

दोस्त आकाशवाणी के अहमदाबाद वडोदरा राजकोट और भूज केंद्र से आप सुन रहे हैं जय भारती कार्यक्रम। बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपने सेवा में रेली आकाशवाणी। 9 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને ડીટીએચ મોબાઇલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 9 વર્ષે લાખ લાખ અભિનંદન। कार्यक्रम का अगला गीत हमने लिया है फिल्म भावेश जोशी सुपर हीरो से, जिसे गाया है

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઇંધણની બચત અંગેની પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી 4 ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે, જેનો અમલ તેમણે આજથી કરી દીધો છે. અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. વીવીવાયપી કલ્ચર છોડીને સામાન્ય નાગરિકની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ ખેડી તેમણે વહીવટીતંત્ર અને જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. રાજ્યના ગૃહ વિભાગની બેઠકો હવે વર્ચ્યુઅલી યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીની અપીલ બાદ આ નિર્ણય લીધો, જેથી હવે ગાંધીનગરની બેઠકમાં ગાંધીનગરના બહારના અધિકારીઓને રૂબરૂ નહીં બોલાવાય, તેઓ વર્ચ્યુઅલી જોડાશે. શ્રી સંઘવીએ પોતાના ગાડીઓના કાફલામાં પણ કાપ મૂક્યો છે. તેમના કાફલામાં હવે માત્ર 3 ગાડી જોવા મળશે. બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાએ સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રીઓને હવે ગાડીઓનો કાફલો નહીં ફાળવવામાં આવે. રાજ્ય સરકારે આજે ઇંધણ બચત અંગે લીધેલા નિર્ણય અનુસાર સુરક્ષા શ્રેણીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને પાયલોટીંગ કાર અપાશે નહીં. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાય તમામને આ લાગુ પડશે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલની કરકસર માટે આ મહત્વનું પગલું સાબિત થશે. મહીસાગર જિલ્લાના નાગરિકોને પોતાની રજૂઆતો માટે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સુધી જવું ન પડે તે માટે પોલીસ અધિક્ષક સફીન હસને નવી પહેલ શરૂ કરી છે. હવે તેઓ કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર પોલીસ મથકે હાજરી રહેશે. તેમજ બાલાસિનોર અને વીરપુરના નાગરિકો માટે દર મહિનાના બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેશે. આ પહેલ અંગે તેમણે વધુ માહિતી આપી.
1: અવારનવાર પોલીસ અધિક્ષક પણ મળવા માટે લુણાવાડા સુધી આવતા હોય છે. આ ઘણા અરજદાર એવા હોય છે કે જે ખૂબ ગરીબ અથવા મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે અને પોતાનો સમય અને પૈસાનો વ્યય કરી અને એમને લુણાવાડા સુધી આવવું પડતું હોય છે. જેને ધ્યાનમાં રાખી અને આજ પછીથી એવો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે કે એસપી પોતે જ એના વિસ્તારમાં જઈને એની રજૂઆત સાંભળે છે અને જેના ભાગરૂપે કોઠંબા, લુણાવાડા અને ખાનપુર તાલુકાના લોકો પણ અહીંયા લુણાવાડા ઓફિસ આવીને ગમે ત્યારે મળી શકે છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજથી 2 દિવસ ભાજપના સંસદીય બોર્ડની બેઠક યોજાઈ રહી છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટેની ચર્ચા કરાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અભિયાન અંતર્ગત કાર્યવાહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આજે મચ્છીપીટ અને આસપાસના વિસ્તારમાં કાચા તેમજ શેડના દબાણો દૂર કરાયા. કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી દીધા, જ્યારે બાકીનો કાટમાળ તંત્રએ દૂર કર્યો.

0: છોટાઉદેપુરના જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસી પરિવારો માટે લાખ રોજગારીનું મહત્વનું સાધન બની રહ્યું છે. કેવડી વિસ્તારના જંગલોમાં આવેલા કોસમના વૃક્ષો પર લાખ બેસાડવાની પરંપરાગત કળા જાણતા લોકો દિવાળીના સમયગાળા દરમિયાન લાખના જીવાણુઓ વૃક્ષો પર બેસાડે છે. ત્યારબાદ કેટલાક મહિનાઓમાં લાખ તૈયાર થતાં તેને ઉતારી બજારમાં વેચાણ કરાય છે. આ અંગે સ્થાનિક ગિરીશ નાયકે વધુ માહિતી આપી.
1: કુસુમના ઝાડ અમારા કેવડી ગામના જંગલોમાં વધારે છે ત્યારે એ લાખ અમે એના ઉપર મૂકીએ છીએ અને એ અમારે મૂકવાની સીઝન હોય છે. દિવાળીમાં મૂકવાની હોય છે અથવા ઉત્તરાયણમાં મૂકવાની હોય છે. એને મૂકીને પછી જે જીવાત નીકળે પાકા થાય એટલે પછી એને અમે ઉતારી લઈએ છીએ. ઉતારવાની પ્રક્રિયા એ મૂકીએ એના પછી લાખ ધીમે ધીમે થોડી લાલાશ પડતી હોય છે પેલા જીવાત પાકા થાય એમ. પછી એના ઉપર વાઇટ દેખાતો હોય છે. એના ઉપરથી વાઇટ થી પછી એના જે દાણા છે જાડા થતા હોય છે એટલે જાડા થઈ જાય બરાબર પાકી થઈ જાય એની લાલ કલર એને આપણે ફાંગીને તોડીને જોઈએ એટલે એ કલર રેડી થઈ ગયો હોય એટલે આપણે એને ઉતારવાનું રેડી થઈ ગયું હોય.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મહેસાણામાં વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા અને બેચરાજી પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી. આગામી 19 તારીખે સંબંધિત પાલિકાઓના સભાખંડમાં નવા ચૂંટાયેલા નગરસેવકોની પહેલી સાધારણ સભા યોજાશે. તેમાં મતદાનના અંતે પાલિકાઓના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે 5 નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ગુજરાતે નાળિયેરની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન નોંધાવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે 20% વધ્યું છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંગ. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ અમરેલીમાં પણ મહત્તમ તાપમાન હાલ 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. તેના કારણે લોકો બપોરે બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે, તેમજ ગરમીમાંથી રાહત મેળવવા શેરડીના રસ સહિતના પીણાનો સહારો લઈ રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે આજથી 2 દિવસ અમરેલીમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો. અમરેલી જિલ્લા આમ તો કૃષિ પ્રધાન જિલ્લો છે. જિલ્લામાં આ વર્ષે ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને જિલ્લાની બજાર તેમજ દેશ વિદેશમાં ગીરની કેસર કેરીઓની હાલ નિકાસ થઈ રહી છે. આવા સંજોગોમાં વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું, જેમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે. બીજી તરફ કેમિકલ્સવાળા ખાતર અને જંતુનાશક દવાઓ વગરની ખેતી કરી ખેડૂતો તેમની આવક વધારવામાં વ્યસ્ત બન્યા છે. અમરેલીમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક મુક્ત પ્રાકૃતિક ખેત પદ્ધતિને રાજ્યમાં પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા અનાજ, શાકભાજી અને ફળની ભારે માંગ વધી છે. જિલ્લામાં ગત એક વર્ષમાં 67,01,176 રૂપિયાની આવક થઈ. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા

ઉત્પાદનનું વેચાણ કરાયું. અમરેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિકાર તરીકે ખેતી કરી રહ્યા છે, જેમણે 18,978 એકરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તર્યો છે. જિલ્લામાં કુલ ઉત્પાદન 114 ટનથી વધુનું વાર્ષિક નોંધાયું. હવે વાત રમતગમતની. તાજેતરમાં દેવગઢ બારીયા ખાતે યોજાયેલી ઇન્ટર ડીએલએસ સ્વિમિંગ લીગની રાજ્યકક્ષાની સ્પર્ધામાં અમરેલીના ગજેરા પરિસર વિદ્યા શાખાના ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાશાખાના ખેલાડીઓએ વિવિધ શ્રેણીમાં ભવ્ય દેખાવ કરતા સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તેમાં ખેલાડી અર્ચના બાવાડાએ 100 અને 50 મીટર ફ્રીસ્ટાઇલમાં 2 અને વૈશાલી બાવાડીયાએ 100 મીટર બટરફ્લાયમાં 1 સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે સૂર્યદેવ વાડાએ 100 મીટર અને 50 મીટર ફ્રીસ્ટાઇલમાં 2, વૈશાલી બાવાડીયાએ 50 મીટર બટરફ્લાય, મયુરી બારીયાએ 100 મીટર ફ્રીસ્ટાઇલ, નિશાબાવાડાએ 200 મીટર અને પૂર્વા ઓળકિયાએ 100 મીટર બેસ્ટ સ્ટ્રોકમાં 1-1 રજત ચંદ્રક જીત્યો. આ સાથે અમરેલીના ખેલાડીઓએ સમગ્ર રાજ્ય અને દેશમાં અમરેલીનું નામ રોશન કર્યું. બાબરા તાલુકાના ચમારડી ગામમાં વતન પ્રેમી અને સમાજસેવકના માર્ગદર્શન હેઠળ ગામની વહેતી નદીઓના નવનિર્માણના આયોજનને લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચમારડી સ્થિત વસ્તરપરા પરિવારના કુળદેવી માતાજીના મઠથી ફાર્મ હાઉસ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ઢોલ નગારાને વાજતે ગાજતે યોજાયેલી શોભાયાત્રામાં ગામના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાત્રે લોકડાયરમાં સંતવાણી કલાકાર તથા લોકસાહિત્યકારે પોતાની કળા રજૂ કરી. જિલ્લા માટે ગર્વની બાબત એ છે કે રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈ પૈકી અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાને રાજ્યકક્ષાએ તૃતીય શ્રેષ્ઠ આઈટીઆઈ તરીકે સન્માનિત કરવામાં આવી. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલા તાપી હોલમાં એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હમણાં જ આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આપણે સૌ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું આરતી મુનશીએ ગાયેલી માધવ રામાનુજની રચનાથી.

નીરજ પાઠકે ગાયેલી સુરેશ દલાલની શબ્દરચના આપે સાંભળી અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354 ગુણ્યા 6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: following prolonged diplomatic and legal efforts. NIA said the wanted Hizbul Mujahideen-linked narco-terrorist was taken into custody on arrival at Delhi airport and has been arrested in a park-backed narco-terror case. Senior officials from Iran, Kazakhstan, Nigeria and Uzbekistan have arrived in New Delhi to attend the two-day BRICS foreign ministers meeting beginning tomorrow. Air India has decided to reduce international flights, temporarily suspending services on some overseas routes. The decision has been taken in the wake of airspace curbs and high jet fuel prices. In IPL cricket, Royal Challengers Bengaluru will take on Kolkata Knight Riders in Raipur this evening. The match will begin at 7:30 p.m. And with that, we end this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. તમિલનાડુમાં શ્રી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો. પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રીક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આગામી તારીખ 16 અને 17 મે અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. એએમસીના નવા ચૂંટાયેલા કોર્પોરેટરને મળશે. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ જાહેર. વિદ્યાર્થીઓ cbse.gov.in પર જઈ પોતાના પરિણામો મેળવી શકશે. 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા, જે ગત વર્ષની તુલના કરતા 3% ઓછા. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી.

jov.in પર જઈ પોતાના પરિણામો મેળવી શકશે. 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા, જે ગત વર્ષની તુલના કરતા 3% ઓછા. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી.

0: એડમિશન માટે કોલેજમાં આ વખતે દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈન હશે, જલ્દી જવું પડશે.
1: હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
0: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપણી સાથે રહી આકાશવાણી.
4: આકાશવાણી
3: 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાને સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી.
4: આકાશવાણી
3: એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
5: જી હા શ્રોતા મિત્રો, આપણા સૌનો આજે સાથ છે એ સદાય બન્યો રહે એવી શુભકામનાઓ સાથે કાર્યક્રમમાં આગળ વધીએ. વનવાસ ફિલ્મનું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. સૈયદ કાદરીના શબ્દો છે, મિથુનનું સંગીત, મધુબંતી બાગચી, શાદાબ ફરીદી અને સાથીઓનો સ્વર.

ગીતકાર કુમાર, સંગીતકાર વિશાલ શેખર, શ્રેયા ઘોષાલ અને સોના મહાપાત્રાના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આઈ હેટ લવ સ્ટોરીઝ આ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં હવે પહોંચી રહ્યું છે આપના સુધી આ મસ્તીભર્યું ગીત. રોકી ઓર રાની કી પ્રેમ કહાની છે ફિલ્મનું નામ. અરિજિત સિંઘ અને જોનીતા ગાંધી અને સાથીઓનો સ્વર.

आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

0: અને આ સાથે જ ગુલમોર કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. સૌથી પહેલા બદ્રીદાન ગઢવીના સ્વરમાં કેટલાક પ્રાચીન ભજનો સાંભળીએ, પણ તે પહેલા એક સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490.
0: બદ્રીદાન ગઢવીના સ્વરમાં સાંભળીએ કેદાનની આ રચના.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સંત પુનિત રચિત ભજન સાંભળીએ બદ્રીદાન ગઢવીના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજબી ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. હવે પ્રસ્તુત છે ગણપતસિંહ રાઠોડના સ્વરમાં કેટલાક લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

સાથે જ આ કાર્યક્રમની સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 6:15 મિનિટે સિંધી સમાચાર પ્રસારિત થશે.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. ગુજરાત સરકાર દ્વારા આજે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવતા એક સાથે 72 જેટલા આઈએએસની બદલી અને નવી નિમણૂંકનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અંતર્ગત કચ્છ કલેક્ટર તરીકે કાર્યરત આનંદ પટેલની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. તેઓ હવે ગાંધીનગરમાં કમિશનર ઓફ સ્કૂલ્સ તરીકે જવાબદારી સંભાળશે. સાથે જ તેમને પીએમ પોષણ યોજનામાં કમિશનર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદમાં ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. તેમના સ્થાને હવે 2014ની બેંચમાં જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા કચ્છ કલેક્ટરનો પદભાર સંભાળશે. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ કુરવાણીની નવસારીના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના સીઈઓ તરીકે ફરજ બજાવતા 2021ની બેંચના આઈએએસ બીડી દેવરાને નિયુક્ત કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાપન બાદ કરાયેલા આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓ પણ સામેલ છે. કચ્છમાંથી બદલી પૂર્વે કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના વિકાસ માટે એક સાથે 56 જમીન ફાળવણીના હુકમો કરી ઐતિહાસિક વિદાય ભેટ આપી છે. એક માસના ટૂંકા ગાળામાં ખાસ ઝુંબેશ ચલાવીને કલેક્ટરે 56 જમીન ફાળવણીના હુકમો અને ઇન્ટીમેશન પત્રો મંજૂર કર્યા છે. આ ઝુંબેશ હેઠળ કુલ 26,72,498 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. આ ફાળવણીમાં મુખ્યત્વે ન્યાયતંત્ર, પોલીસ અને બીએસએફની વિવિધ બટાલિયનો, શાળા કોલેજ, નગરપાલિકાઓ, આયુર્વેદ, પાણી પુરવઠા, ગેટકો, માર્ગ, મકાન અને ખનીજ વિકાસ નિગમ જેવા મહત્વના સરકારી વિભાગોનો સમાવેશ થાય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અથવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આગામી 11-18 જૂન 2026 દરમિયાન યોજાશે. શિક્ષણ વિભાગની યાદી મુજબ ઇચ્છુક ઉમેદવારો 15 મે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષામાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિત સંસ્કૃત પ્રથમમાં મધ્યમાનો પણ સમાવેશ થાય છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં કરવામાં આવેલી અપીલને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર સમર્થન આપવામાં આવ્યું છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું કે આ અપીલ આત્મનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ છે. ચેમ્બરના હોદ્દેદારોએ વેપારી જગતને ઉર્જા બચત, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવા હાકલ કરી છે. માંડવીમાં રવિ સિઝન બાદ લાયજા રોડ સ્થિત સરકારી ગોડાઉન ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નિગમ દ્વારા સંચાલિત આ પ્રક્રિયામાં અત્યાર સુધી કુલ 830 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રતિદિન 15 ખેડૂતોને ક્રમશઃ બોલાવવામાં આવી રહ્યા છે. રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સ વર્ગ 3ની 530 નવી જગ્યાઓ ઉભી કરવાની મંજૂરી અપાઈ છે. જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોના આઈસીયુ યુનિટ્સ માટે આ નિમણૂંક કરવામાં આવશે, જે અંતર્ગત ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં 10 જ્યારે અંજાર અને રાપરમાં 15-15 જગ્યાઓ ભરાશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે 6 માસમાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં અનામતના નિયમો અને બેકલોગને અગ્રિમતા અપાશે. ઉમેદવારો માટે કોમ્પ્યુટર કૌશલ્ય અનિવાર્ય રહેશે. સરકારના નિર્ણયથી હોસ્પિટલોમાં સ્ટાફની અછત દૂર થશે, ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળશે અને નર્સિંગ ક્ષેત્રના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. નખત્રાણા તાલુકાનો દ્વિતીય ક્રમનો મધ્યમ સિંચાઈનો મથલ ડેમ ખાલી થવાના આડે છે. ગત ચોમાસે ઓગની ગયેલા આ ડેમમાંથી સિંચાઈ બાદ હવે બચેલો જથ્થો પશુઓ અને જળચર જીવો માટે અનામત રાખવામાં આવે છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના જણાવ્યા મુજબ નર્મદા યોજના અંતર્ગત પાઇપલાઇન

ટોટલ ડેમને ભરવાની કામગીરી પૂરજોશમાં ચાલી છે, જે આગામી એક વર્ષમાં પૂર્ણ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે, જે સામાન્ય કરતા વહેલું છે. બીજી તરફ ગુજરાતમાં ગરમ પવનોના કારણે હીટવેવની સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 2 દિવસ તાપમાન 41-45 ડિગ્રી રહેવાની શક્યતા છે, જોકે 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની આશા છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

છો મારા વાલા યુવા દોસ્તો, હું તમારી હોસ્ટ અને દોસ્ત આયુષી. આ યુવાની કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં વાતાવરણમાં કંઈક અલગ જ મનમસ્તી છવાયેલી છે. અહીં ભણવાનો સન્નાટો નહીં, પરંતુ વેકેશનની આઝાદી ગુંજે છે. પરીક્ષાઓના ટેન્શનથી મુક્ત અને બપોરના એ આકાર તાપમાં પણ મનમાં ઠંડક છવાયેલી છે. પણ મિત્રો, શું આ વેકેશન માત્ર મસ્તી અને મજામાં જ કાઢવાનું છે? હા હા, મને પણ ખબર છે, પરીક્ષામાં અવ્વલ આવવા માટેના પ્રયત્નો બાદ થોડો આરામ કરવા મળે તો તેમાં આરામ કરવો કાંઈ ખોટો નથી. પરંતુ મિત્રો, આપણે યુવાનો છીએ, આપણને કાંઈ એક જગ્યા પર બહુ સમય બેસી રહેવું ગમે ખરું? નહીં ને, એટલે જ કદાચ વેકેશન પડે ને ત્યારે એટલી ખુશી થતી હોય છે કે હાશ, હવે બસ જલસા જ કરવાના છે, ખરું ને? પણ અસલમાં તો વેકેશનના માત્ર પહેલા 10 જ દિવસ સારા લાગે છે. પછી તો આપણને શાળાની મસ્તી, મિત્રો જોડેની ગપશપ, આમ બધું યાદ આવવા લાગે છે અને આપણે માતા પિતાનું લોહી પીવા લાગીએ છીએ, એમ કહીને કે હવે અમને કંટાળો આવે છે. પણ શું આપણે એવું ના કરી શકીએ કે આ રજાઓનો કંઈક સારો ઉપયોગ કરીએ, આપણી આ મસ્તીને જાળવીને આપણી કોઈ નવી સ્કિલ જગાડીએ? મિત્રો, આ ઉનાળાનું વેકેશન માત્ર આરામ કરવાનો સમય નથી, પણ આપણી અંદરના છુપાયેલા એક કલાકારને રિચાર્જ કરવાનો સુવર્ણ અવસર છે. તો ચાલો મિત્રો, આમ ગપશપ કરતા કરતા આપણે એક મસ્ત ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે કિશોર કુમારે.

એક બાળક જન્મે ત્યારે તેનામાં એક કલાકાર તો હોય જ છે. બસ મોટા થતા થતા આપણે એક કલાકારને ક્યાંક ખોવી નાખીએ છીએ. એમ કહેવાય છે કે કુદરતે દરેકના હાથમાં એક અલગ હુનર આપ્યું છે, પણ જેમ જેમ સમજણ આવે છે એ હુનર પર દુનિયાની અપેક્ષાઓની ધૂળ જામવા લાગે છે. અહીં કદાચ એ માતા પિતાના સપનાઓનો ભાર પણ હોય છે, જે તેઓ પોતે ન બની શક્યા એ પોતાના સંતાનોમાં જોવા ઈચ્છે છે. બેટા નૃત્યમાં શું રાખ્યું છે, ભણીને ડોક્ટર કે એન્જિનિયર બન? બસ આ જ વાક્ય એક ઉગતા કલાકારના ઘૂંઘરું તોડી દે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે કોઈ બાળક ભીની માટીમાં રમતું હોય ત્યારે એ માત્ર કાદવ નહોતો પણ એક શિલ્પકારની શરૂઆત હતી. જ્યારે એ બાળક રસોડાના ડબ્બા વગાડતું હતું ત્યારે એ માત્ર ઘોંઘાટ નહોતો પણ એક સંગીતકારનો લય હતો. જ્યારે એ દિવાલ પર લીટા કરતું હતું ત્યારે તે દિવાલ નહોતું બગાડતું પણ તે એક ચિત્રકારની કલ્પના હતી. આપણે કંઈક સારું મેળવવાની લાલચમાં આપણી અંદર જે શ્રેષ્ઠ છે તેને ગુમાવી બેસીએ છીએ. બહારની દુનિયામાં સફળતા શોધતા શોધતા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા ગળામાં એક મધુર સુર હતો, આપણા પગમાં એક નૃત્યની ગતિ હતી અને આપણી વાણીમાં લાગણીઓ વહેવડાવવાની શક્તિ હતી. પણ અહીં તો સવાલ એ છે કે શું એકવાર ખોવાયેલી એ કલા કાયમ માટે મરી પરવારે છે કઈ? ના, કલા તો વડલાના બીજ જેવી છે. ગમે તેટલા પથ્થરો નીચે દબાયેલી હોય પણ જો નિશ્ચયનું પાણી મળે તો તે પથ્થર ચીરીને પણ બહાર આવે છે. વિચારો તો ખરા, કેટલાક પ્રકારના કલરવો આપણી આસપાસ ગુંજ્યું છે. કોઈના હાથમાં કોડિંગના લોજિકોની કરામત છે તો કોઈ માટીના પિંડમાંથી આબેહૂબ મૂર્તિ કંડારી શકે છે. કોઈના શબ્દોમાં વક્તૃત્વતાની એવી ધાર છે કે આખું મેદાન ડોલી ઉઠે તો કોઈના રસોડામાં મસાલાની એવી સુગંધ જે દિલ જીતી લે છે. કોઈના પગમાં રમત ગમતની એવી ગતિ છે જે પવનને આંબી જાય તો કોઈના મનમાં ફોટોગ્રાફીની એવી દ્રષ્ટિ જે એક સામાન્ય ક્ષણને પણ અમર કરી દે છે. જો કોઈ સમાજ કે પરિવારની અપેક્ષાઓના પિંજરામાં કેદ હોય તો એમાંથી બહાર આવવાની ચાવી પણ એમની પાસે જ છે. આપણે સૌ પ્રથમ આપણી જાતને જ પૂછવું, મને શું ગમે છે. દુનિયા ભલે આપણને એવરેજ ગણે પણ આપણી કલા આપણને યુનિક બનાવે છે. જે દિવસે આપણે આપણી કલાનું સન્માન કરીશું દુનિયા આપોઆપ કરતી થઈ જશે. જો મિત્રો, મમ્મી પપ્પા ભણવા માટે કહે છે તો ભણો, પણ ભણતરને તમારી કલાનું દુશ્મન નહીં પણ દોસ્ત બનાવો. એક શિક્ષિત કલાકાર દુનિયાને વધુ સારી રીતે સર્જી શકે છે. માતા પિતા સાથે જીદ નહીં પણ સંવાદ કરો. એમને જણાવો કે તમારી કલા એ કોઈ સમય વ્યર્થ નથી કરતી. જ્યારે તેઓ તમારી મહેનત અને સમર્પણ જોશે ત્યારે એ જ દબાણ પ્રોત્સાહનમાં બદલાઈ જશે. કલા કોઈ દોડ નથી કે જેમાં આપણે પ્રથમ આવવાનું છે. કલા એ તો એક પ્રવાસ છે. ભલે ને ગીત બેસુરું ગવાય કે ચિત્રમાં રંગ ઢોળાય, પણ શું ખબર એ ઢોળાયેલા રંગમાં જ કલાકારની સાચી ઓળખ છુપાયેલી હોય. કલામાં કોઈ પરફેક્ટ નથી હોતું,

સ્થળને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. ત્યાં કોઈ ગંદકી નથી તથા ત્યાં સુધી પહોંચવા માટે નિરંતર બસ વ્યવસ્થા કરવામાં આવી છે અને રસ્તો પણ ખૂબ સુંદર તથા તકલીફ ન પડે તેમ આયોજન કરવામાં આવ્યું છે. કુદરતને માણી શકો તેવા બધા પ્રયત્નો કર્યા છે, તેટલે જ આ સ્થળે લોકો આવવા માટે ઉત્સાહથી ભરેલા હોય છે. મિત્રો, અહીં ખૂબ સુંદર પતંગિયોનો બગીચો છે. તમે તે પતંગિયાઓની વચ્ચે ચાલો છો તો જાણે કુદરત તમનું સ્વાગત કરતું હોય તેવું તમને અનુભવ થાય છે. ત્યાંની સુંદરતા વર્ણવી ન શકાય તેવી છે. મિત્રો, આપણા બધાને સાહસી પ્રવૃત્તિઓ કરવાનું ખૂબ શોખ હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી વધારે મજા આવે છે રિવર રાફ્ટિંગમાં. નર્મદા નદીના પાણીમાં સ્પીડ સાથે જવું તે એકદમ આપણને જીવંત તથા પ્રફુલ્લિત કરી દે છે. અહીં તમારો બધો થાક મજામાં પરિવર્તિત થઈ જશે તથા સાંજ આવે એટલે સૌથી સુંદર ક્ષણ લાઇટ એન્ડ સાઉન્ડ શો, જ્યારે પ્રતિમા પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને સાથે સરદાર પટેલની વાર્તા સાંભળવા મળે છે તથા તેમનામાં રહેલા ગુણો જાણીને આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ છીએ, એવો અનુભવ તમે ક્યારેય ભૂલી નહીં શકો. મિત્રો, જીવનમાં ક્યારે એવો સમય આવે છે જ્યારે આપણાને શાંતિ જોઈએ. અંદરથી એવી શાંતિ આપે છે નીલકંઠ ધામ પોઈચા. નર્મદા નદીના કિનારે આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, આ એક અનુભવ છે. મંદિરની ભવ્યતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. સફેદ પથ્થરમાંથી બનેલી કોતરણી કામ, લાઇટિંગ અને આસપાસનું વાતાવરણ બધું એકદમ પવિત્ર લાગે છે. સાંજના સમયે જ્યારે નદીનો ઠંડો પવન આવે છે ત્યાં તમે તમારો બધો થાક અને તણાવ ભૂલી જશો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કાશી વારાણસી વિશે, પરંતુ તે આપણા સ્થળથી ઘણું દૂર છે તથા દરેકને કાશી જવાની એક ઈચ્છા મનમાં હોય છે. પરંતુ મિત્રો, તમને આશ્ચર્ય થશે કે વડોદરાથી માત્ર 30 કિલોમીટરથી દૂર આવેલું કાયાવરણ ગામ એક કાશી તરીકે જ ગણવામાં આવે છે. તેનો મહિમા ખૂબ સુંદર છે. કાયાવરણમાં 100થી પણ વધુ શિવલિંગનો ઉદ્ભવ સ્વયંભૂ થયેલો છે અને ત્યાંનું વિશ્વવિખ્યાત લકુલિશ વિદ્યા મંદિર ભગવાન શિવના અવતાર સાથે જોડાયેલું છે. આ સ્થળને યોગ અને તપસ્યાનું કેન્દ્ર માનવામાં આવે છે. મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ તમને એક શાંતિનો અનુભવ થાય છે, શબ્દો ઓછા પડે એવો અનુભવ. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ હોય છે. અહીં માત્ર પૂજા નહીં પરંતુ ધ્યાન અને આંતરિક શાંતિ માટે પણ લોકો આવે છે. જો તમે જીવનમાં થોડીક ક્ષણો માટે બધું ભૂલીને શાંતિ મેળવવા માંગો છો, ઉર્જાની અનુભૂતિ કરવા માંગો છો, તો તમે કાયાવરણ એકદમ સુંદર જગ્યા છે. મિત્રો, હવે વાત કરીએ યુવાનોની મનપસંદ જગ્યાની, જ્યાં ભરપૂર સાહસ, મજા અને કુદરત છે. ચાંબુગઢ અભયારણ્ય. અહીં પહોંચતા જ તમને લાગે છે તમે શહેરની ભાગદોડથી દૂર આવી ગયા. હરિયાળી, પર્વતો અને શાંતિ બધું જ દિલ જીતી લે છે. જયારે જયારે મિત્રો આપણે કુદરતની નજીક જઈએ છીએ ત્યારે કઈ અલગ જ અનુભૂતિ થાય છે અને તે જ છે જે આપણને તણાવ મુક્ત કરવામાં ખૂબ ઉપયોગી છે. યુવાનો માટે અહીં ટ્રેકિંગ સૌથી મોટું આકર્ષણ છે. પર્વતો ઉપર ચડવું, જંગલોમાંથી પસાર થવું, તમારા મિત્રો સાથે તમે એક વખત અહીં ફરવા જશો તો તમે તે અનુભવ ક્યારેય નહીં ભૂલી શકો. આટલું સુંદર વાતાવરણ, શહેરની ગરમીમાંથી આરામ તથા મિત્રો સાથેની મસ્તીભરી યાત્રા તમને તાજા કરી દે છે. અહીં વાઇલ્ડ લાઈફ પણ જોવા મળે છે, હરણ, પક્ષીઓ અને અન્ય પ્રાણી. અને મિત્રો, સવારના સમયે તો અહીં સ્વર્ગ જેવું લાગે છે. પંખીઓનો અવાજ, ઠંડી હવા અને હરિયાળી. જો તમે સાહસ પ્રેમી છો તો જાંબુગોળ તમારા માટે સ્વર્ગ છે. હવે મિત્રો, વાત કરીએ એક કુદરતના અજોડ ચમત્કાર વિશે, જે વડોદરાથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક વૃક્ષ આખા જંગલ જેટલું વિસ્તરેલું હોય? જો નથી સાંભળ્યું તો તમે જરૂર જાણવું જોઈએ કબીરવડ વિશે. ભરૂચ નજીક નર્મદા નદીના મધ્યમાં આવેલું આ સ્થળ એક વિશાળ વડના વૃક્ષ માટે પ્રખ્યાત છે, જે વર્ષો નહીં સદીઓથી જીવન છે. કબીરવડ માત્ર એક વૃક્ષ નથી પરંતુ કુદરતનું જીવન ચમત્કાર છે. કહેવાય છે કે આ વડનું વૃક્ષ એટલું ફેલાયેલું છે કે તેની મુખ્ય ડાળીઓમાંથી 1000 જેટલી ડાળીઓ નીચે આવીને જમીનમાં સ્થિર થઈ ગઈ છે અને આજ તો આખા જંગલ જેવું લાગે છે. મિત્રો, જયારે તમે કબીરવડ ટાપુ પર પહોંચો છો ત્યારે પ્રથમ નજરે તમને લાગે છે કે તમે કોઈ કુદરતી પાર્કમાં આવ્યા છો. ચારે બાજુ ફેલાયેલા વડ, તેની છાયા અને પક્ષીઓનો મધુર અવાજ, આ બધું મનને એકદમ સ્વર્ગ જેવું લાગે છે. મિત્રો, જો તમે અહીં જશો તો તમને સમયનો ખ્યાલ જ નહીં રહે. એવું લાગશે સમય થંભી ગયો છે અને તમે કુદરતમાં ખોવાઈ ગયા છો. અહીં ફોટોગ્રાફી માટે પણ ખૂબ સુંદર સ્થળ છે. મોટા મોટા વૃક્ષના થડ, લટકતી ઝાડીઓ અને પ્રકાશનો છાયાનો ખેલ ખૂબ સુંદર લાગે છે. મિત્રો, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને કઈક અલગ અનુભવ કરવા માંગો છો તો તમે જરૂર જવું જોઈએ ટુંગઈ હિલ. આ એક એવો છુપાયેલો ખજાનો

0: છે જે હજી સુધી બધા લોકો નથી જાણતા, પણ જે લોકો ગયા છે તે લોકો ફરી ફરી જવાનું મન કરે છે. ટુંગઈ હિલ એસઓયુ નજીક આવેલ એક સુંદર પર્વતીય સ્થળ છે, જ્યાંથી તમને આખું નર્મદા વેલી અને આસપાસના પર્વતોનો શાનદાર નજારો જોવા મળે છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો એકદમ દિલ જીતી લે છે. સૂર્ય ધીમે ધીમે પર્વતોની પાછળ ઉગે છે અને અસ્ત થાય અને આકાશનો રંગ બદલાતું જાય, એ ક્ષણ તમે ક્યારેય નહીં ભૂલી શકો. મિત્રો, અહીંનું મુખ્ય આકર્ષણ છે ટ્રેકિંગ. ટુંગઈ હિલ સુધી પહોંચવા થોડું ચાલવું પડે, પણ આપણા યુવાનોને તો મજા પડી જાય. અહીં સૌથી ટોચ પર પહોંચીને નીચે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ એક સીધી લીટીમાં જાણે ડ્રોન વ્યૂથી જોતા હોય તેમ લાગે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને આવી રીતે જોવી એ ખૂબ અદભુત અનુભવ છે, અને તે દ્રશ્યો મનમોહક હોય છે. જાણે બસ ત્યાં જ બેસીને કલાકો સુધી નિહાળ્યા કરીએ. ગરમીના સમયે પણ આટલા ઊંચા પર્વત પર ચડીને જયારે ટોચ પર હવા તથા વાતાવરણ એકદમ આપણાને તાજા કરી દે છે, તો ચોક્કસથી માત્ર સ્ટેચ્યુ જોઈને પાછા ના આવી જશો. એકવાર ટુંગઈ હિલ અવશ્ય જઈ શકાય. તો ચાલો મિત્રો, આજે આપણે કેટલી સુંદર જગ્યાઓની વાત કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ, પોઈચાની શાંતિ, કાયાવરોહણની પવિત્રતા, ચાંબુગોળાનું સાહસ, કબીરવડ કુદરતનો ચમત્કાર અને અંતે ટુંગઈ હિલનો અદભુત નજારો. પણ મિત્રો, આ જગ્યાઓ નથી, એક અનુભવ છે જે તમને અંદરથી બદલી નાખે છે. જીવનમાં કામ, ભણતર, તણાવ બધું ચાલતું રહે છે, પણ ક્યારેય પોતાને સમય આપવો એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે સૌ પહોંચી જઈએ આપણા મિત્રો તથા પરિવારજનો સાથે એક સુંદર પ્રવાસ પર. હંમેશા ખુશ રહો, ફરતા રહો અને જીવનને માણતા રહો.
1: દોસ્તો, વેકેશન એટલે દાદા દાદી કે નાના નાનીના ઘરે જવાનો સમય, ખરું ને? આપણી માટીની કલાનો જાદુ ત્યાં જ છુપાયેલો છે. આ વેકેશનમાં જયારે આપણે એમનેમ બેઠા છે, ત્યાં વરલી કલા, મધુબની કે કચ્છનું ભરતકામ શીખવાનો પ્રયત્ન કરીશું તો કેવું રહેશે? આ માત્ર આપણો સમય પસાર કરે એમ નથી, પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાણ પણ છે. ઘણી વાર આપણને લાગે છે કે જૂની કલા એટલે માત્ર સંગ્રહાલયની વસ્તુ, પણ હકીકતમાં તે આપણી ઓળખ છે. આ બધી કલાઓ પણ કેવી અદભુત છે નહીં? વરલી કલા, જે માત્ર રેખાઓ અને ત્રિકોણ દ્વારા આખી સામાજિક પ્રકૃતિ અને પૌરાણિક કથાઓનું સુંદર મિશ્રણ હોય છે, અને આ લીપણકામ, આ તો હમણાંના યુવાનોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતના કચ્છની આ કલા, જેમાં માટી અને અરીસાનો ઉપયોગ થાય છે, તે આજે આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભિન્ન ભાગ બની ગયો છે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ ફિલ્મ લુકા છુપીનું આ મસ્તી ભરેલું ગીત, જેને સ્વર આપ્યો છે ટોની કક્કર અને નેહા કક્કરે.

કલાનો અર્થ એ નથી કે આપણે જૂની પદ્ધતિએ જ ચાલવું. આપણે યુવાનો આ કલાને આધુનિક માધ્યમો સાથે ખૂબ જ સારી રીતે જોડી શકીએ છીએ. આપણા હાથે દોરેલી વર્લી ડિઝાઇનને ફોટોશોપ દ્વારા ટી શર્ટ ડિઝાઇન, મગ પ્રિન્ટિંગ કે લેપટોપના સ્ટીકર્સ બનાવી શકીએ છીએ. અને મિત્રો, ફોનનો ઉપયોગ ન કરી આપણી આસપાસ રહેલી કોઈ કલાકાર પાસેથી આવી અદભુત કળાઓ શીખીએ તો તે વધુ અસરકારક રહે, નહીં? શું કહેવું છે તમારું? વેકેશનમાં વિદ્યાર્થીઓએ કલા શીખીને માત્ર સમય પસાર નથી કરી રહ્યા, પણ એક નવી સ્કિલને જાગૃત કરી રહ્યા છે. હમણાં તો આપણે આમ પણ કરી શકીએ છીએ, કોઈના જન્મદિવસ પર તેમને બજારથી ખરીદેલી વસ્તુ આપવાને બદલે કંઈક જાતે બનાવીને આપીએ તો એ વધુ મૂલ્યવાન લાગશે. અને આપણી આ મહેનત અને લાગણી જ્યારે સામેવાળો વ્યક્તિ જોશે ને, તો તેના મુખ પર જે સ્મિત આવશે, આહા, એ જોઈને કંઈક અલગ જ શાંતિ મળશે આપણને. આપણને જાણીને નવાઈ લાગશે કે વિદેશમાં ભારતીય હસ્તકલાની માંગ ખૂબ જ વધારે છે. જો આપણે વેકેશનમાં આ જ કલાને નિપુણતાથી મેળવીએ તો આપણે ભવિષ્યમાં પોતાની એક બ્રાન્ડ પણ શરૂ કરી શકીએ છીએ. આપણી આ કલાને કેટલાક એપ્લિકેશન દ્વારા ઘણા ઊંચા ભાવે પણ વેચી શકીએ છીએ. મિત્રો, સોશિયલ મીડિયાના સતત ઘોંઘાટમાં આપણું મન ક્યાંક ખોવાઈ જાય છે. આ આર્ટ થેરેપી ખરેખર આપણને શાંતિ આપી શકે છે. પણ મિત્રો, કોઈ પણ કળા કે કામ શરૂ કરતા પહેલા આપણે આપણી જાતને પૂછી જ લેવું જોઈએ. આપણે એ નથી કરવાનું જે આખી દુનિયા કરે છે, પણ એ કરવાનું છે જે આપણું દિલ કહે છે. જ્યારે આપણે આપણા મનનું માનીને આગળ વધીશું ત્યારે કદાચ દુનિયા આપણને રોકવાનો પ્રયાસ કરશે, પણ આપણે અટકવાનું નથી. બસ પ્રવાહની સાથે વહી જવાનું છે. એક એવો સમય આવશે જ્યારે ટોકરા થાકી જશે અને આપણી કલા ખીલી ઉઠશે, જે બધા કરતા અલગ હશે. કોને ખબર, આપણા આ સફરમાં આપણી કળામાં કોઈ નવો રંગ પુરાય, અથવા આપણી કળામાં એક નવી પ્રકારની માનવતા અને સંવેદનાનો જન્મ થાય. તો શું તૈયાર છો આપ સૌ આપની કળાને જાળવવા?

રવિ સિઝન બાદ લાયજા રોડ સ્થિત સરકારી ગોડાઉન ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવી. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, બોટાદ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા.

અનુપ જોલોટાના સ્વરણ સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા ગીત. આ સાથે જ બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં એમએસપીમાં વધારો કર્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે એમએસપીમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું, કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 557 રૂપિયા, તલ માટે 500 અને મગફળી માટે 254 રૂપિયાનો વધારો કરાયો છે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप

0: उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से। और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT।
1: केंद्रीय मंत्रिमंडळे आज अंदाजे 20,667 करोड़ रूपया खर्चे अमदावाद थी धोलेरा सुधी सेमी हाईस्पीड द्विमार्गीय रेलवे परियोजना ने मंजूरी आपी छे। आ भारतीय रेलवे नो प्रथम सेमी हाईस्पीड प्रोजेक्ट हशे जेनु स्वदेशी रीते विकसित टेक्नोलॉजी थी निर्माण कराशे। अमदावाद जिला ने आवरी लेतो आ प्रोजेक्ट हालना माळखामां आश्रे 134 किलोमीटर नो वधारो करशे, जेनाथी आश्रे 284 गामों नी कनेक्टिविटी वधशे। आ अंगे माहिती आपता केन्द्रीय मंत्री अश्विन वैष्णवे कह्यु कि आ प्रोजेक्ट अमदावाद ધોલેરા એસઆઈઆર ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે। प्रधानमंत्री नरेन्द्र मोदी की ईंधण बचावा अंगे की अपील बाद मुख्यमंत्री नायब मुख्यमंत्री और मंत्रिमंडल सभ्यों गाड़ियों काफलो ओछो कर्यो। मुख्यमंत्री भूपेन्द्र पटेल आज अमरेली राजूला खाते कार्यक्रम में मात्र 5 गाड़ियों काफला साथ पहुंचा था, जयरे नायब मुख्यमंत्री हर्ष संघवी काफला में हवे मात्र 3 गाड़ी जोवा मळशे। केटलाक विभाग की बैठक वर्च्युअली योजवा पण निर्णय लेवायो होवानुं कैबिनेट मंत्री ऋषिकेश पटेले जणाव्युं। पश्चिम एशिया की स्थिति ने पगले समीकरण बदलाय होवानुं पण तेमणे उमेर्युं हतुं।
2: सांप्रत परिस्थिति अंदर कोविड जे कटोकटी में उगर्या पछी आ पश्चिम एशिया की अशांति समग्र दुनिया ने दौड़ी नाख्यू छे। एवा समय भारत पण एनो मजबूत अने मक्कमता थी प्रधानमंत्री मोदी साहेब ना नेतृत्व में सामनो करी रह्यो छे। विदेशी मुद्रा नो मिनिमम व्यय थाय ए प्रकारे सोना नी वात होय के पछी पेट्रोल डीजल नी खपत ओछी थाय, सामूहिक जर्नी थाय, पूल करीने जर्नी थाय जेवा अनेक विषयों थी विदेशी मुद्रा बचावानी वात आदरणीय प्रधानमंत्री मोदी साहेबे करी छे।
1: સોનું ઓછું ખરીદવા અને ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યના નાગરિકો પણ સ્વીકારી રહ્યા છે। સુરતના આર્કિટેક્ટ પ્રાંજલ પટેલે વિદેશ જવાની યોજના માંડીવાળી છે। તેમણે કહ્યું કે તેમનો પરિવાર પણ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યો છે।
3: जैसे पीएम साहब ने अपील की, हमारी फैमिली में बहुत सारा डिस्कशन हुआ। मैंने एक स्टेप ऐसा लिया कि मैं पर्सनल व्हीकल लेके ऑफिस आती थी, तो अभी मैं मेरे फादर के साथ ही आ जाती हूँ। वो मुझे ड्रॉप कर देते हैं और पिकअप भी कर लेते हैं, फिर हम साथ में ही चले जाते हैं। मेरी फैमिली में भी ऐसा है कि सब लोग अभी पब्लिक ट्रांसपोर्टेशन का यूज करते हैं। और मैं फ्रेंड्स के साथ विदेश ट्रिप ट्रैवल करने वाली थी, वो भी हमने कैंसिल कर दी और हम इंडिया में ही ट्रैवल कर रहे हैं।
1: મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે બાળક સહિત 4 લોકો ઘેંટા બકરા ચરાવવા ગયા હતા ત્યારે તળાવમાં નહાવા પડ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી। બાળક સહિત 3ના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। ભરૂચના ટંકારિયા કંબોલી રોડ પર વાન અને રિક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇએસઆઈસી પ્રાદેશિક બોર્ડની 93મી બેઠક યોજાઈ, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રમ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી। વર્ક ફ્રોમ અંગેની બાવળીયાએ જણાવ્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન કામ માટે પ્રયત્નો કરાશે। એસોસિએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે।
4: ત્યાંના ઉદ્યોગ ધંધા વેપારના વિકાસ તથા નવી રોજગારીની તકો પર રહેલો હોય છે। આ વિસ્તારમાં એટલે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પૂરતી આરોગ્ય વિષયક સગવડતાઓ મળી રહે, પછી તે તબીબી હોય કે આવાગમન આવવા જવા માટેની સુવિધાને લગતી હોય, એમના સંરક્ષણને લગતી હોય, ત્યાં દરેકે રાજ્ય સરકારે બાબતો જોવા માટેની સ્વાભાવિક છે, રાજ્ય સરકારની ફરજ છે।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો। ગુજરાતના લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે

0: લોકભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફલ્લ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 100 બેડની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનોકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરતમાંથી 2000 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવક ગુપ્તચર નિદેશાલય DRIની ટીમે સુરત વિશેષ આર્થિક ક્ષેત્ર સેઝમાં કાર્યરત એક જ્વેલર્સ કંપની સાથે જોડાયેલા આ કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ હર્ષદ ગાંધીને ઝડપી પાડ્યો છે. તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો આંક અંદાજે 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તપાસમાં ખુલ્યું છે કે વિદેશથી નીચી ગુણવત્તાના હીરાની આયાત કરાતી હતી અને કાગળ પર તેની કિંમત અસલી કિંમત કરતાં અનેક ગણી વધારે દર્શાવીને નિકાસ કરાતા હતા, જેનાથી કસ્ટમ ડ્યુટીમાં ગેરરીતિ કરવા ઉપરાંત સરકારી સબસીડી અને અન્ય આર્થિક લાભ લેવાતા હતા. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આ સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું કે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
1: અભી જો અધિકતમ તાપમાન હૈ અગલે 48 ઘંટા તક કોઈ બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે 2 થી 4 ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર ગ્રેજ્યુઅલ ફોલ રહેગી. ઓર હીટવેવ કા વોર્નિંગ દિયા ગયા હૈ 13 અને 14 મે કો. ઇસમે ગુજરાત રિજિયન મે યેલો વોર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ ઓર બરોડા કે લિયે દિયા ગયા હૈ. ઓર સૌરાષ્ટ્ર કચ્છ મે ઓરેન્જ વોર્નિંગ દિયા ગયા હૈ, યેલો વોર્નિંગ મે દિયા ગયા હૈ બોટાદ, અમરેલી, રાજકોટ ઓર દ્વારકા કે લિયે.
0: ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 3જા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. તેમણે 53 કિલો વજન વર્ગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને સેજ વિભાગમાં રજત ચંદ્રક અને કુલ 194 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક મેળવ્યું છે. આ શ્રેણીમાં ચીનના જિનયાન ઝાઓએ કુલ 216 કિલો વજન ઉપાડીને 16 ચંદ્રક જીત્યો, જ્યારે વિયેતનામના હોઆઈ હુઓંગ વિનાનીએ કુલ 195 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ બંગાળના ભાવનગર રેલવે મંડળના પાયલટે 6 સિંહોના ટોળાને ટ્રેનની અડફેટમાં આવતા બચાવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠીએ જણાવ્યું કે ગઈકાલે સહાયક લોકો પાયલટ જૂનાગઢ વેરાવળ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. તે દરમિયાન રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહોનું એક ટોળું પાટા પાર કરતું જોવા મળ્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી, જેના કારણે તમામ સિંહો સંભવિત અકસ્માતથી બચી ગયા હતા. ગુજરાત સહિત 5 રાજ્યોમાં કેન્દ્ર સરકાર મોટી બિલાડીઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિષય આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન શિખર સંમેલન 2026 અગાઉ યોજાશે. કાર્યક્રમોનું આયોજન ગુજરાતના ગીર, મધ્યપ્રદેશના ભોપાલ, ઓડિશાના ભુવનેશ્વર, સિક્કિમના ગંગટોક અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કરાશે. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

0: ખેડૂત મિત્રો, આજના સમયમાં જેટલા રોગો વધ્યા છે એટલી દવાઓ પણ વધી છે, એટલા ઉપચારો પણ વધ્યા છે, અને સાથે જ લોકોમાં જાગૃતિ પણ વધી છે. આ લોક જાગૃતિના ભાગરૂપે જ આપણે વિવિધ વિષયો પર વાત કરવા માટે વિશેષજ્ઞને બોલાવીએ છીએ અને તેમના દ્વારા સચોટ માર્ગદર્શન મેળવીએ છીએ. તો ખેડૂત મિત્રો, આજે આપણા આકાશવાણી વડોદરા કેન્દ્રથી પ્રવીણ કાકા મરઘામાં થતા રોગો અને તેના નિવારણ આ વિષય પર ડોક્ટર કૈલાશબેન ઘરાસિયા જોડે માહિતી મેળવશે, તો આપણે એને સાંભળીએ.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ પૂરક વ્યવસાય તરીકે આપણા ખેડૂત મિત્રો કરતા હોય છે અને એની સાથે મરઘા પાલન પણ એનો જ એક ભાગ છે. તો મિત્રો, કોઈ બી પશુ હોય જો એ રોગમુક્ત હોય, તંદુરસ્ત હોય અને સ્વસ્થ હોય તો એની ઉત્પાદન શક્તિ વધી જતી હોય છે અને આપણા ખેડૂત મિત્રોને સારું એવું આર્થિક વળતર મળતું હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મરઘામાં થતા રોગો અને તેનું નિવારણ. અને મિત્રો, આ વિષય પર વિષય નિષ્ણાત છે ડોક્ટર કૈલાશ ઘરાસિયા, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક મોડિયા મરઘા ફાર્મ દાહોદ ખાતે પોતાની સેવા આપે છે. મેડમ, પહેલા તો અમારા ખેડૂત મિત્રો અને આકાશવાણી પરિવાર વતી આકાશવાણી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો.
1: તો મેડમ, પહેલો પ્રશ્ન એ થાય કે મરઘામાં મુખ્યત્વે કયા પ્રકારના રોગો જોવા મળે છે, એ રોગો વિશે માહિતી આપશો.
2: મરઘામાં આમ તો ઘણા પ્રકારના રોગો થતા હોય છે, જેમાં આપણે જોઈએ તો જીવાણુજન્ય રોગો, વિષાણુજન્ય રોગો, માઇક્રોપ્લાઝમાથી થતા રોગો, ફૂગજન્ય રોગો અને પરોપજીવીથી થતા રોગો, તેમજ અન્ય પ્રકારના વિવિધ પ્રકારના રોગો બી થતા હોય છે, જે આપણે જે ખોરાક ખવડાવીએ એમાં ખનિજ તત્વોની ઉણપ હોય એનાથી થાય છે. તો જીવાણુજન્ય રોગોમાં આપણે જોઈએ કે કોલીસેપ્ટિસેમિયા, સાલ્મોનેલોસિસ, ઇન્ફેક્શિયસ કોરાઇઝા, ફાઉલ કોરાઇઝા જેવા જીવાણુજન્ય રોગો જોવા મળે છે. વિષાણુજન્ય રોગોમાં જોઈએ તો રાનીખેત, મરેક્સ, ગંગોરો, ફાઉલ પોક્સ, એવિયન ઇન્ફ્લુએન્ઝા જેને આપણે બર્ડ ફ્લૂના નામથી પણ જાણીએ છીએ, તેમજ ઇન્ફેક્શિયસ બ્રોન્કાઇટિસ આ પ્રકારના વિષાણુજન્ય રોગો છે. માઇકોપ્લાઝમાથી થતા રોગોમાં આપણે સીઆરડી, ક્રોનિક રેસ્પિરેટરી ડિઝીઝ આપણે જેને કહીએ છીએ, એ જોવા મળે છે. ફૂગજન્ય રોગોમાં એસ્પર્જિલોસિસ અને આફ્લાટોક્સિકોસિસ મેઇન રોગ છે. તેમજ પરોપજીવીમાં કોક્સિડોસિસ, ગોળકૃમિ, પટ્ટીકૃમિ તેમજ બાહ્ય પરોપજીવીઓથી થતા રોગો આપણને જોવા મળે છે.
1: મેડમ, તમે ઘણા બધા રોગોની માહિતી આપી, આ બધા રોગોમાં સૌથી ઘાતક રોગો કયા છે એ વિશે માહિતી.

0: આપણે જાણવું કે એવિયન ઇન્ફ્લુએન્ઝા જે હ્યુમનમાં પણ મનુષ્યમાં પણ જોવા મળે છે, એટલે વધારે પડતો ઇમ્પોર્ટન્ટ થઈ પડે છે. બીજો છે ગંબોરો, ઇન્ફેક્શિયસ બર્સલ ડિઝીઝના નામે પણ આપણે એને ઓળખીએ છીએ. ત્રીજો છે એનિકેટ ડિઝીઝ, જેને આપણે ન્યુકેસલ એનડી ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ. અને ઇન્ફેક્શિયસ બ્રોન્કાઇટિસ એ પણ ઘાતક રોગ છે. બીજો કોક્સિડિયોસિસ પણ સૌથી ઘાતક રોગ છે, તેમાં મરણ પ્રમાણ વધારે જોવા મળે છે મરઘાઉમાં. અને સીઆરડી એમાં પણ મરણ પ્રમાણ થતું હોય છે, તેથી આ ઇમ્પોર્ટન્ટ રોગ છે. અને માઇકોટોક્સિકોસિસ સૌથી ઘાતક રોગ છે.
1: તમે ઘાતક રોગોની માહિતી આપી, એમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ, તો એ રોગ વિશેના લક્ષણો અને એના ઉપચાર વિશે માહિતી આપશો.
0: એવિયન ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે કોમનલી બર્ડ ફ્લૂ વિશે જાણીએ છીએ, જે મતલબ મરઘામાં સૌથી વધારે મરણ પ્રમાણ ફેલાવતો રોગ છે. અને આ રોગ એટલા માટે પણ વધારે મહત્વનો છે કે મનુષ્યમાં પણ જોવા મળે છે, જે વિષાણુથી ફેલાતો રોગ છે. અને આ રોગને આપણે જોવા જઈએ તો બે ભાગમાં વહેંચી શકાય છે. એક છે હાઈ પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા અને બીજો છે લો પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા. હવે આપણે જોઈએ તો આમાં 100% મૃત્યુ પ્રમાણ જોવા મળે છે મરઘામાં. તેનાથી જ મતલબ આપણને ઘણું નુકસાન જાય છે ખેડૂતોને. એટલા માટે અને બીજું કે મનુષ્યમાં પણ ફેલાય છે, એટલે વિવિધ દેશોની વિવિધ સરકારો જે હોય છે તે પક્ષીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરતા હોય છે અને આ રોગને અટકાવવા આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે આ રોગ આપણે મનુષ્યમાં જોઈએ તો અત્યાર સુધી બહુ કોઈ કેસ જોવા મળ્યા નથી, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર જુલાઈ 2021માં હરિયાણામાં એક બાળકનું મોત H9N2 પ્રકારના વિષાણુથી મૃત્યુ થયેલ એવું નોંધાયેલું છે. તેનું સંક્રમણ દરેક બીમાર જે પક્ષી હોય ને એના સંપર્કમાં જ આવતો થાય છે. એટલે વર્ષ 2025માં પણ એક બાળકનું આંધ્રપ્રદેશમાં કાચું માંસ ખાવાથી મૃત્યુ થયેલું, જે કદાચ બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષી હતું અને એને ન્યૂઝ પેપરમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ રોગ મનુષ્યમાં ડાયરેક્ટ ક્યારે નથી ફેલાતો. જ્યારે બી તમે કોઈ બીમાર પક્ષીના સંપર્કમાં આવો કે સંક્રમિત જે પક્ષી હોય છે એનું કાચું માંસ ખાવ કે કાચા ઈંડા ખાવ તો જ ફેલાય છે. જો એને વ્યવસ્થિત તમે રાંધીને ખાવ હાઈ તાપમાને તો આ રોગ ફેલાતો નથી. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જ્યારે બી આવા સંક્રમિત પક્ષીના કોન્ટેક્ટમાં આવે કે કાચું માંસ કે કાચા ઈંડા ખાય સંક્રમિત પક્ષીના તો જ આ રોગ ફેલાવાની શક્યતા હોય છે. અને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પણ ફેલાતો નથી ક્યારે આ રોગ. બીમાર પક્ષીની હગાર તેમજ એનું જે ખાવાનું મટીરિયલ હોય એ જો ઇન્ફેક્શિયસ હોય, સંક્રમિત હોય તો જ આ રોગ ફેલાવાની શક્યતા રહે છે. અને આ રોગમાં ખાસ કરીને શ્વસન તંત્રને લગતી બીમારી અને આંખોનો જે ચેપ હોય છે એ જોવા મળે છે મનુષ્યમાં. અને આના મનુષ્યમાં લક્ષણો ખાસ કરીને સતત ઊંચો તાવ રહેવો અને કફ થવો એ જોવા મળે છે. તેમજ હવે આપણે બીજો જોઈએ કે લો પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે H9N2 કહીએ છીએ, એનાથી પક્ષીઓને શું અસર થાય છે એના વિશે આપણે થોડી માહિતી આપીશું. તો પક્ષીઓના ફ્લૂ સમયે લેયર બ્રોઈલર અને બ્રીડર પક્ષીઓમાં ઘણું જ નુકસાન થાય છે. એના ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થાય છે, જેથી ખેડૂતોને સીધું નુકસાન ભોગવવાનો વારો આવે છે. આપણે જોઈએ તો બ્રોઈલર પક્ષીમાં 15-20 દિવસની ઉંમર જ પક્ષીઓમાં જોવા મળતા લક્ષણોમાં એ છીક છીક અવાજ કરે છે, ગળામાંથી અજીબ અવાજ આવે, મોં અને આંખો સુજેલી જોવા મળે, નાકમાંથી સતત પ્રવાહી વહ્યા કરે અને શ્વાસનળીમાં કફ જામી જાય અને ગુમરામણથી પક્ષીઓ મૃત્યુ પામે છે. તો બ્રોઈલર પક્ષીનો મૃત્યુદર 2-10% હોય છે. અને લેયર પક્ષીમાં આપણે જોઈએ તો એનું ઉત્પાદન ક્ષમતા જે હોય છે, લેયર એટલે ઈંડા આપતી મરઘીઓ, એનું જે ઈંડા ઉત્પાદન હોય એ ઘટી જાય છે અને ખોરાક લેવાનું ઓછું કરી દે. તો આવા સમયે આપણે મૃત પક્ષીઓની ચીરફાડ કરી પીએમ જેને કહીએ આપણે એને જોઈએ તો અંદર વહીને એને અંડાશય ઉપર સોજા જોવા મળે છે. અને આ પ્રકારના પક્ષીઓનો મૃત્યુદર 2-20% જ હોય છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. આમ જોઈએ તો અત્યાર સુધી આ રોગનું કોઈ સ્પેસિફિક સારવાર આપણે જાણી નથી. રોગનું નિવારણ માટે રસીનો ઉપયોગ જનરલી થતો હોય છે, પણ આપણા દેશમાં હજી સુધી આની રસીઓ ઉપલબ્ધ નથી. તો આપણે આ રોગ જ ન થાય તેવું કરવું જોઈએ. એટલા માટે આપણે ચુસ્ત

0: સિક્યોરિટીનું પાલન કરીએ તો આ રોગ આવવાની શક્યતાઓ નિવૃત જેવી થઈ જાય છે. ફાર્મની સાફ સફાઈ રાખવી, રોગના લક્ષણો જોવા મળતા તાત્કાલિક ધોરણે પક્ષીઓ તેમજ પક્ષીઓનું જે હગાર હોય, લીટર મટીરિયલ હોય, એનો ખોરાક પાણી, દરેક વસ્તુનો તમારે નાશ કરવો પડે. અને જો કોઈ પણ ફાર્મમાં તમને બર્ડ ફ્લૂ જાણવા મળે, શ્યોર થઈ જાવ કે બર્ડ ફ્લૂ છે, તો પછી એ એરિયાથી લઈને 1 કિલોમીટરના અંતર સુધી 1000 મીટરનો એરિયો કવર કરવો પડે અને ત્યાંના દરેક જે ફાર્મ છે, પક્ષીઓ છે, એનો તમારે નિકાલ કરવો પડે વૈજ્ઞાનિક ઢબે, નહીં તો આ રોગ વધુ ફેલાવાની શક્યતાઓ રહેતી હોય છે. અને આ રોગ માટે દવાઓ આજ સુધી શોધાયેલી નથી.
1: ખરીદ મિત્રો, આપણા જે વિષય નિષ્ણાત છે, એમણે એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ વિશે ખૂબ સરસ માહિતી આપી કે કેટલો બધો ઘાતક રોગ છે, જો એ મનુષ્યના સંપર્કમાં આવે અને એમનું જો માંસ ખાય તો મનુષ્યમાં બી સંક્રમણ થવાનો ખતરો રહેલો છે. તો મિત્રો, હવે આગળ આપણે બીજા રોગની વાત કરીએ તો મેડમ, જે બીજો એક રોગ છે ઘાતક, ગંભોરો, તો એના લક્ષણો અને એને અટકાવવા શું પ્રયત્ન કરી શકાય એ વિશે માહિતી આપશો.
0: આપણે ગંભોરો રોગને અટકાવવા માટે, જેને આપણે આઈબીડી તરીકે, ઇન્ફેક્શિયસ બર્સલ ડિઝીઝ તરીકે પણ ઓળખીએ છીએ, જેને અટકાવવા માટે ઈંડાનું ઉત્પાદન જયારે શરૂ થાય એના પહેલા અને ઈંડા મૂકવાના મધ્ય અવસ્થામાં આઈબીડી કિલ્ડ નામની રસી આવે છે, તે આપણે આપવી પડે. અને કોમર્શિયલ બ્રોઇલર તેમજ લેયર જે પક્ષીઓ હોય છે, એમાં આપણે આઈબીડી સ્ટાન્ડર્ડ અને ઇન્ટરમીડિયેટ પ્લસ રસીનો પ્રોગ્રામ બનાવી રોગ થતો અટકાવી શકાય છે. કારણ કે આમાં આ રોગમાં મૃત્યુદર લેયરમાં લગભગ 2-90% એટલે ઘણો બધો થતો હોય છે અને બ્રોઇલરમાં 2-5% સુધી રહે છે, તો રસીકરણ દ્વારા તમે આ રોગને અટકાવી શકો છો.
1: હવે મેડમ, બીજો એક રોગ છે કે જે ઘાતક રોગોના લિસ્ટમાં આવે છે, એ છે રાનીખેત અને ફર્મપોક્સ. તો એ રોગના કયા લક્ષણો છે અને એ રોગ માટેના ઉપચાર વિશે પણ માહિતી આપશો.
0: રાનીખેતમાં આપણે જોઈએ કે મુખ્ય લક્ષણોમાં તમને જોવા મળશે કે એનો જે ઝાડો હોય છે એ લીલા કલરનો થઈ જતો હોય છે અને પક્ષીઓ જે છે એ ખોરાક લેવાનું બિલકુલ ઘટાડી દે છે, ખોરાક ઓછો લે છે. એનું ઈંડા ઉત્પાદન પર સીધો અસર પડે છે અને ઈંડા ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે અને કોચલા વગરના કાચા ઈંડાઓ આવે છે, એ એના મુખ્ય લક્ષણો છે. અને મેઇનમાં જોઈએ આપણે તો ડોકનો લકવો થઈ જતો હોય છે, જેના કારણે ડોક બિલકુલ વળી જતી હોય છે અને એકવાર આ રોગ થઈ જાય પછી અટકાવવાને બહુ મુશ્કેલ હોય છે. મરઘામાં આપણે જોઈએ તો મોટાભાગના રોગો એવા છે જેને તમે થયા પછી અટકાવવાનો પ્રયત્ન કરો તો થોડી મુસીબત વધી જતી હોય છે. તો માટે આપણે રસીકરણ એ સૌથી સારામાં સારી વસ્તુ છે, એટલે રાનીખેત અટકાવવા માટે આપણે રસીકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમાં આપણે જોવા જઈએ તો F1B1, રાસોટા, ક્લોનવેક્સિન, R2B તથા ND ઇનએક્ટિવેટેડ પ્રકારની રસીનું પ્રોગ્રામ બનાવીને આ રોગને થતો આપણે અટકાવી શકીએ છીએ અને રક્ષણ આપી શકીએ છીએ મરઘાને. હવે આપણે ફાઉલપોક્સમાં જઈએ તો એમાં કઈ મરણ પ્રમાણ એટલું બધું થતું નથી, પણ એના રક્ષણો વિશે હું આપને થોડું જણાવી દઉં કે કળગી હોય, ઝાલર હોય, કાનની બૂટ હોય, આંખની પાપણ વગેરે પર આપણને ઘણી વાર મોટી મોટી મસા જેવી ગાંઠો થયેલી જોવા મળે છે. પરંતુ આ રોગમાં મરણ નથી થતું, પણ ઈંડા ઉત્પાદન તમારે ઘણું ઘટી જાય છે અને સીધે સીધું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવે છે. અને આ રોગમાં આપણે આંતરિક લક્ષણો જોઈએ તો ઘણી વાર શ્વાસ નળીમાં પણ પોક્સ થઈ જતા હોય છે અને આના કારણે પક્ષીનું જે શ્વસન તંત્ર છે એમાં પોક્સ થઈ જતા હોય છે, ગાંઠો ઉત્પન્ન થઈ જતી હોય છે અને જેના કારણે શ્વાસ લેવામાં મરઘાને તકલીફ પડે અને તાત્કાલિક એનું મરણ થતું હોય છે. તો ફાઉલપોક્સમાં બી રસીકરણ એક માત્ર ઉપાય છે, તેનું ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું.
1: તો ખેડૂત મિત્રો, આપણા વિષય નિષ્ણાતે જે માહિતી આપી એમ કહેવાય છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે રોગની સારવાર કરતા રોગ ના થાય એના માટે રસીકરણ કરવું હિતાવહ છે. મેડમ, હવે બીજા રોગની વાત કરીએ તો મરઘામાં કોક્સોડિયસ નામનો રોગ છે, તો એ રોગ વિશેની માહિતી આપશો અને એના નિવારણના ઉપાયો પણ જણાવશો.
0: હવે સૌથી વધારે જોવા મળતો આ રોગ છે, તમે નાના જો એક દિવસીય પક્ષી લઈને એને ઉછેરવા માંગતા હોય, મોટાભાગના ખેડૂતો આવી રીતે જ ઉછેર કરતા હોય છે, તો એમાં કોક્સિડિયોસિસ નામનો રોગ સૌથી વધારે જોવા મળે છે. 2-4 અઠવાડિયાના જે બચ્ચા હોય છે એમાં સૌથી વધારે મૃત્યુદર પ્રમાણ જોવા મળે છે, જો આ એક રોગ એકવાર થઈ જાય તો. હવે આ રોગ થયો છે એવું આપણને કેવી રીતે ખબર પડે, તો એના માટે આપણે રોગના શું ચિહ્નો છે એના વિશે થોડી માહિતી લઈશું. તો સૌ પ્રથમ તો જે ઝાડા હોય, હગાર જે હોય પક્ષીની, એમાં લોહી જોવા મળે અથવા તો લોહીવાળા જ ઝાડા થાય. બીજું, અંધાત્રનો જો કોક્સિડિયોસિસ થયો હોય તો બચ્ચાની ડોક હોય જે એક બાજુ ઢળી પડતી હોય છે

0: ગુજરાતમાં એકાએક તમારે વધુ પક્ષીઓના મરણ થવા માંડે, ક્યારેક 20-25-100 એવી રીતે મરણ થવા માંડે છે. એમાં પક્ષી બિલકુલ હલનચલન કરવાનું ઓછું કરી દે, ખોરાક ઓછો લે અને એની વૃદ્ધિ. મેઇન શું છે કે જયારે બચ્ચા સ્ટેજમાં હોય ત્યારે એની વૃદ્ધિ અટકી જાય છે, એટલે પછી એ જે જોઈએ એવું પ્રોડક્શન આપી શકતા નથી આગળ, અને એનેમિયાના પણ લક્ષણો જોવા મળે છે. હવે એના માટે આપણે નિદાન માટે શું કરવું? તો જયારે બી તમને એવું લાગે કે ભાઈ ખબર નથી પડતી કે વધારે પક્ષીઓ મરે છે, તો નજીકના પ્રયોગશાળા આપણે હોય છે ગવર્મેન્ટ હસ્તકની, તો ત્યાં લઈ જઈ અને હગારના નમૂના ત્યાં લઈ જવા, અને પક્ષીઓ લઈ જઈને બી તમે ત્યાં ચીરફાડ કરીને પીએમ રિપોર્ટ કરાવીને એ લોકો દવા તમને સજેસ્ટ કરી શકે છે. હવે સારવારમાં શું કરવું? તો આ પ્રકારના રોગ માટે આપણે જયારે રોગ થાય એ પહેલા બી જો કાળજી લઈ લઈએ તો રોગ આવતો જ નથી. એટલે એના માટે આપણે બે પ્રકારની દવા વાપરવામાં આવે છે, રોગ થયા પહેલા અને રોગ થયા પછી. હવે રોગ થયા પહેલાની જે દવા છે એને આપણે કોક્સિડિયો સ્ટેટ કહીશું, જે 2-12 અઠવાડિયા સુધી નિયમિત આપણે આપવાની હોય છે, જેના કારણે પક્ષીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે અને આ રોગ આવવાનું પડશે. અને બીજો છે કોક્સિડિયો સીડલ, એટલે રોગ થઈ ગયા પછી આપણે શું કરવાનું, તો એના માટે આપણે આ દવાઓ આપવી પડે કોક્સિડિયો સીડલ. હવે કોક્સિડિયો સ્ટેટ દવા છે એ લગભગ આપણે મરઘા આહારમાં તમે ચીકનેસ લઈને ખવડાવો તો એમાં ઉમેરેલી જ હોય છે લોકોએ, જેથી કરીને મરઘામાં આ રોગ આવે જ નહીં. અને કોક્સિડિયો સીડલમાં એકવાર રોગ થઈ ગયા પછી એ દવા આપણે એમને ખોરાક કે પાણી દ્વારા આપવી પડે. હવે કઈ દવાઓ આપવાની, તો હું તમને થોડાક દવાઓના નામ કહું છું, એમાંથી કોઈ પણ એક દવા તમે પશુ ચિકિત્સકની સલાહ મુજબ કે પછી પ્રયોગશાળામાંથી જે તમને સલાહ આપવામાં આવી હોય એ રીતે લઈ શકો છો, જેમાં એમ્પ્રોલિયમ, સલ્ફા ગ્રુપ, નેટ્રોફ્યુરાઝોન, ઇથોફાબિટ, મધુરામાઇસિન, સેલિનોમાઇસિન, ડાયક્લાઝોરિલ, આ પૈકી કોઈ પણ એક દવા તમે આપી શકો છો. હવે રોગ થાય એ પહેલા શું કરવું? કહીએ છીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે આપણે મરઘામાં હંમેશા એક ધ્યાન રાખવાનું કે રોગ આવે જ નહીં. તો એના માટે પણ તમે બીમાર પક્ષી જો જણાય તો એને પહેલા તરત જ અલગ કરી દો સ્વસ્થ પક્ષીઓથી, અને એની સારવાર તાત્કાલિક ધોરણે ચાલુ કરો. એવું નહીં કે આપણે મોટા પશુઓમાં જેમ થોડા દિવસ પછી ડોક્ટરની સલાહ લઈએ, એવું ક્યારેય ના કરશો. એટલે જ પછી ઘણા જે ખેડૂતો હોય છે કહેતા હોય છે કે મરઘામાં ફાયદો નથી થતો, એકાએક મરી જાય છે, રોગની ખબર નથી પડતી. તો એ થોડી આપણી અજ્ઞાનતાના કારણે પણ થાય છે અને આપણી કાળજી બરાબર ના લેવાય એના કારણે થાય છે. અને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો, અને રસીકરણ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રસીકરણ હંમેશા મરઘામાં કરાવી દેવું જોઈએ સમયસર.
1: મેમ, તમે ઘણા બધા મહત્વના જે રોગો છે એ રોગોને લીધે મરઘાના મૃત્યુ થાય અને ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન જતું હોય છે, એ વિશે તમે ખૂબ સરસ માહિતી આપી. આ ઉપરાંત ફૂગજન્ય જે રોગો છે એ ફૂગજન્ય રોગો ફેલાવાના કારણો અને એના નિવારણનો ઉપાયો પણ બતાવશો.
0: તો આ બધા રોગો તો પ્રજીવોથી જીવાણોથી એમ થાય, પણ આ જે ફૂગજન્ય રોગો છે એ આપણી ભયંકર નિષ્કાળજીના લીધે થતી હોય છે ઘણીવાર. કે જયારે તમે મરઘાનો આહાર હોય એ વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહ ન કરો, થોડી ભેજયુક્ત જગ્યાએ કરો અને લાંબા સમય સુધી મૂકી રાખો, તો પછી માઇક્રોટોક્સિસ નામનું એક તત્વ હોય છે એ ફૂગ લાગવાથી વધે છે અને માઇક્રોટોક્સિન ઝેર પેદા કરે છે, જેથી પક્ષીઓ તરત મૃત્યુ પામે છે. એટલે તમારે ખોરાક સંગ્રહ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. બીજું કે એસ્પર્જિલસ ફ્લેવસ નામની ફૂગથી પણ એફ્લાટોક્સિકોસિસ થતું હોય છે, જે એફ્લાટોક્સિન ઝેર પેદા કરે, એનાથી પણ મરઘામાં મૃત્યુ થતું હોય છે. ઘણી વાર આપણે આવું થાય ને તો જાણી નથી શકતા કારણ શું છે. આપણે દરેક વસ્તુ કરી ચૂક્યા હોઈએ કે પ્રયોગશાળામાં બતાવ્યું, નમૂના કરાયા, બધું જ કરાયું, પણ રોગ પકડાતો નથી, પણ આપણે એ જોતા નથી.

0: જે નાની નાની સફેદ ગાંઠો પેદા કરે શ્વસનતંત્રમાં અને પક્ષીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે અને તાત્કાલિક મૃત્યુ પામતા હોય છે. તો 7 થી 10 દિવસની અંદર જ ઘણીવાર 60% જેટલું મરણ થઈ શકે છે. એટલે આ ન થાય એ માટે આપણે ખોરાક આપતી વખતે, પક્ષીઓને રાખતી વખતે અને સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું અને આ માટે સ્વચ્છ લિટર મટીરિયલ વાપરવું એ સૌથી સારામાં સારું છે. અને જ્યારે લિટર મટીરિયલ પાથરો તો બચ્ચા ઉછેરવાના હોય તો 20 થી 25 દિવસ સુધી ઉપર પેપર પાથરવા અને પછી જ બચ્ચાને મૂકવા ઉછેર માટે.
1: શ્રોતા મિત્રો, આપણા જે વિષય નિષ્ણાત છે એમને મરઘામાં થતા વિવિધ ખાસ કરીને ઘાતક રોગો એમના લક્ષણો અને એ રોગમાંથી કેવી રીતે આપણા મરઘાઓને બચાવી શકાય એ વિશે સરસ મજાની માહિતી આપી. પણ જો રોગ જ ના થાય, આપણા જે મરઘા છે એ સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે, તો એના માટે આપણા જે મરઘા પાલકો છે, ખેડૂત મિત્રો છે, પશુપાલકો છે, એમણે શું કાળજી લેવી જોઈએ એ વિશે એમની પાસેથી માહિતી મેળવીએ.
0: તો આપણે મતલબ રોગ થવા જ ના દઈએ એટલા માટે આપણે હંમેશા ગુણવત્તાયુક્ત બચ્ચા લાવવા અને મરઘા આહાર જ ખરીદવાનો આગ્રહ રાખવો, નહીં કે ઘરનું ભૈડું ખવડાવી દઈએ. આપણે એ બધું ટાળવું, આપણે કદાચ પૈસા બચાવવા માટે આ કરતા હોય પણ એ આપણને જો મરઘાઓનું મરણ વધારે થાય તો એ નુકસાનમાં જ જઈએ છીએ આપણે. બીજું કે તમે રહેણાંક, મરઘાના રહેણાંક બનાવવા માટેની જગ્યા જયારે શોધો તો બિલકુલ ભેજ રહી, બહુ ભીનો નહીં, બહુ સૂકું નહીં, એવું લિટર મટીરિયલ વાપરો અને જે રહેણાંકની જગ્યા છે એ બિલકુલ હવા ઉજાસ વાળી રાખવી અને ભેજ રહિત હોવી જરૂરી છે, કારણ કે ભેજ આ મરઘાનો સૌથી મોટો દુશ્મન છે. બીજું કે રસીકરણ સમયસર કરાવો, એમાં જરા પણ આળસ રાખવી નહીં અને રોગચાળો થાય તો તાત્કાલિક એની સારવાર કરો, એનું નિદાન અને સારવાર કરવું એ સૌથી મહત્વનો મુદ્દો છે. પછી જયારે બી પક્ષીઓનું મરણ થાય તો આપણે ગમે ત્યાં એનો નિકાલ ન કરો, બાયોસિક્યોરિટીની રીતે અને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરો, કારણ કે એમાં જે જીવાણુઓ રહેલા છે, વાયરસ રહેલા છે, એનાથી બીજા આપણા હેલ્ધી પક્ષીઓમાં પણ ફેલાવાની શક્યતા રહે છે. એટલા માટે મૃત પક્ષીઓનો યોગ્ય નિકાલ કરો. મેં અગાઉ કીધું તેમ સાફ સફાઈ અને બાયોસિક્યોરિટીનું ચુસ્તપણે પાલન કરવું. એક જયારે આપણે એક કરતા વધારે ફાર્મ બનાવતા હોઈએ આપણે જગ્યામાં, તો એક ફાર્મ થી બીજા ફાર્મનું અંતર ઓછામાં ઓછું 25 થી 30 મીટરનું રાખવું, જેથી કરીને આપણે એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં થતા રોગોને અટકાવી શકીએ. કારણ કે મરઘામાં મોસ્ટલી આપણે જોઈએ તો હવા દ્વારા અને શ્વસન દ્વારા એવી રીતે વધારે ફેલાતા હોય છે રોગ, એટલે દૂર હોય તો આપણે રોગ થતો ટાળી શકીએ છીએ.
1: આપણે જે મરઘા પાલન કરતા હોય પશુપાલકો, એમણે જો વધારે પ્રમાણમાં મરઘા પાલન કરતા હોય ફાર્મ બનાવ્યું તો રહેઠાણ વિસ્તારથી કેટલા દૂર એમણે રાખવું જોઈએ?
0: રહેઠાણ વિસ્તારથી 200 મીટરની દૂરી આવશ્યક છે, જેથી કરીને કોઈને પરેશાની ના થાય અને આપણે મરઘા પાલન વ્યવસ્થિત કરી શકીએ.
1: અને સ્વચ્છતાની દ્રષ્ટિએ બી તમે વાત કરી તો જે મરઘાનો આધાર છે એમનો બી નિકાલ કઈ રીતે કરવો એ વિશે પણ મારા શ્રોતા મિત્રો અને મરઘા પાલક.
0: મરઘાનો જે હગાર છે એ આપણે સારા એવા ખાતરમાં કન્વર્ટ થઈ જતું હોય છે થોડા સમય પછી, તો આપણે એને ખેતરમાં નાખી અને એનો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આપણે જે બહારથી લાવતા હોય ફર્ટિલાઇઝર, એના સિવાય મરઘાનું ફર્ટિલાઇઝર વાપરીને એનો ઉપયોગ કરીને આપણે એને ટાળી શકીએ છીએ કે બીજે ફેલાતો અટકે.
1: મેડમ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રો અને ખાસ કરીને જેઓ મરઘા પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના માટે તમે મરઘામાં થતા રોગો અને તેનું નિવારણ એ વિષય પર ખૂબ સરસ માહિતી આપી. અમારા શ્રોતા મિત્રો અને અમારા આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: આભાર.
2: તો ખેડૂત મિત્રો, આ માહિતી હતી મરઘામાં થતા રોગો અને તેના નિવારણ વિશેની. ખેડૂત મિત્રો, આપણી સાથે હતા મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક મોવાલિયા મરઘા ફાર્મ દાહોદ ખાતેથી ડોક્ટર કૈલાશબેન ગરાસિયા. આજનો યુગ ખેડૂત મિત્રો માહિતીનો યુગ છે, જેટલી માહિતી સાચી છે એટલી ખોટી પણ છે. તેથી જ જે તે વિષયના નિષ્ણાત વ્યક્તિ પાસેથી જ તે વિષયનું માર્ગદર્શન મળે એ જરૂરી છે. તો પ્રાણ કાકાને હવે રજા આપીએ અને આવા જ વિષયો સાથે આપણે હવે મળતા રહીશું. હવે આપણે સાંભળીશું એક

કાર્યક્રમના સમય છે હવામાન સમાચારનો. શ્રોતા મિત્રો, હવામાન ખાતાનો આવતા 24 કલાકનો વર્તારો જણાવે છે કે ગરમીનું મોજું ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં રહેશે. ઉચ્ચતમ તાપમાન 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અમરેલી સુરેન્દ્રનગરમાં નોંધાયું. દરિયા કિનારાના માછીમાર ભાઈઓ માટે તકેદારીની આવતા 24 કલાક માટે કોઈ સૂચના નથી. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. રામનું નામ લઈ છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજીસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. કેન્દ્રીય મંત્રીમંડળે આજે માર્કેટિંગ મોસમ 2026-27 માટે 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી

0: અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું સરકારે ખેડૂતોને તેમના પાકની લાભદાયી કિંમત સુનિશ્ચિત કરવા ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે જ ખેડૂતોને આ મોસમ માટે 2,60,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 37,500 કરોડ રૂપિયાના ખર્ચે કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને મંજૂરી આપી હોવાનું શ્રી વૈષ્ણવે જણાવ્યું. તેમણે આ યોજનાને ભારતના કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન કાર્યક્રમને ગતિ આપવામાં મહત્વની ગણાવતા કહ્યું આ યોજનાનો ઉદ્દેશ્ય અંદાજે 7,50,00,000 ટન કોલસા અને લિગ્નાઇટના ગેસિફિકેશન માટે સિંગેસ અને સંબંધિત વસ્તુઓ માટે નવી પરિયોજનાઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ પરિયોજના વર્તમાન ભૂ રાજકીય સ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવશે.
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है. तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल. और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट लगेंगे.
0: ઉપરાંત મંત્રીમંડળે જાહેર ખાનગી ભાગીદારી અંતર્ગત નાગપુર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના અદ્યતન અને આધુનિકીકરણને પણ મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું સ્વદેશી રીતે વિકસિત ટેકનિકથી તૈયાર કરાયેલી ભારતીય રેલવેની આ પહેલી સેમી હાઈસ્પીડ પરિયોજના હશે. પરિયોજનાનો આ ખંડ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા વિમાની મથક અને લોથલ રાષ્ટ્રીય દરિયાઈ ધરોહર પરિસર વચ્ચે સરળ સંપર્ક પૂરો પાડશે. આ પરિયોજના હજારો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે. મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખાયરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપ્યો છે. નાસિક પોલીસની ગુના શાખાએ ગઈકાલે રાજસ્થાન પોલીસના અનુરોધ પર ખાયરનારને કસ્ટડીમાં લેતા તેને મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરાયો, જ્યાં સીબીઆઈએ આગળની તપાસ માટે તેને દિલ્હી લઈ જવા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઈએ અદાલતને જણાવ્યું અન્ય રાજ્યના લોકો પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની આશંકાના આધારે ખાયરનારની પૂછપરછ જરૂરી છે. અદાલતે આ બાબત ગ્રાહ્ય રાખીને ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ વખતનું કુલ પરિણામ 85.20% રહ્યું છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ ડિઝીલોકર અને ઉમંગ એપ પર તેમનો રોલ નંબર ભરીને પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઈની ધોરણ 12ની વિજ્ઞાન વાણિજ્ય અને માનવતા વિષયોની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાઈ હતી.
2: આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઘરેલુ પ્રવાસ માટે તેમના કાફલાનું કદ ઘટાડ્યું છે. વિશેષ સુરક્ષા સમૂહ SPG પ્રોટોકોલ અંતર્ગત જરૂરી તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ યથાવત રખાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાફલાની સંખ્યા અડધાથી પણ ઓછી કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અંગેની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોએ તેમની ગાડીઓનો કાફલો ઘટાડ્યો છે. મુખ્યમંત્રી આજે અમરેલીમાં એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પણ નિર્ણય કરાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. એર ઇન્ડિયાએ વાયુ ક્ષેત્રની

અને વિમાન ઇંધણની વધતી કિંમતને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય ઉડાનોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે વિદેશી માર્ગ પર કેટલીક સેવાઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓમાં આ કાપ આ વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી રહેશે, જ્યારે દિલ્હી શિકાગો મુંબઈ ન્યૂયોર્ક દિલ્હી શાંઘાઈ ચેન્નઈ સિંગાપોર અને બે અન્ય માર્ગ પર કામચલાઉ ધોરણે ઉડાનની સંખ્યા ઘટાડી દેવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ શી જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. આવતીકાલથી શરૂ થતી તેમની બે દિવસીય વાટાઘાટો દરમિયાન બંને નેતા ઇરાન સાથે સંઘર્ષ, તાઇવાનને અમેરિકાના શસ્ત્રોનું વેચાણ, વેપાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વધતી જતી આર્થિક ટેકનિકલ સ્પર્ધા વચ્ચે ટેરિફ એટલે કે વેરો સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે. શ્રી ટ્રમ્પ ટોચના ઉદ્યોગ અને ટેકનોલોજી કાર્યકારી અધિકારીઓને સાથે લઈ ગયા છે, જે દ્વિપક્ષીય સંબંધમાં આર્થિક અને ટેકનિકલ મુદ્દાઓના મહત્વ પર ભાર મૂકે છે. ચીન જતા પહેલા શ્રી ટ્રમ્પે આવનારા દાયકાઓ સુધી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે મજબૂત સંબંધ માટે તેમનો આ પ્રવાસ માર્ગ મોકળો કરી શકે છે. ગુજરાતના ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં આજે ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે બે ચંદ્રક જીત્યા છે. સત્તાવાર યાદી મુજબ મહિલાઓની 53 કિલો વજનવર્ગ શ્રેણીમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી. આજે ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો સાથે રજત અને કુલ 194 કિલો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે, જ્યારે ચીનના જિનલાન ઝાઓએ સ્નેચમાં 95 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 121 કિલો અને કુલ 216 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જ્યારે વિયેતનામના હુઆઉ હુઆંગ ન્યુગેને સ્નેચમાં 87 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો અને 195 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. બેંગકોકમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુ, માલવિકા બંસોડ, દેવિકા સિહાગ અને કિદામ્બી શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ ચીની તાઇપેનના તુંગ સિયો ટોંગને સીધા સેટમાં 21-9, 21-12 હરાવ્યા, જ્યારે માલવિકાએ કેનેડાના વેન યુ ઝાંગ અને દેવિકાએ જાપાનના નાત્સુકી નિદારઈનને પરાજય આપ્યો છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે સિંગાપોરના લો કિન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે આયુષ શેટ્ટી, થારૂન મન્નેપલ્લી, ઉન્નતિ હુડ્ડા, તન્વીર શર્મા અને અણમોલ ખરબને હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.